નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે મંગળવાર, શ્રાવણ દિનાંક 20, શક સંવત 1948 એટલે કે તારીખ 11 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:56 અને 28 સેકન્ડ્સ થઈ છે. પ્રસારણની પ્રથમ સફાયાત્રામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રારંભ કરીએ શરણાઈના મંગળ સ્વરથી.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર સાંભળશો, જે અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળશો ભારતીબેન વ્યાસનો સ્વર અને શબ્દ રચના મુક્તાનંદની છે.

ભારતી વ્યાસનો સ્વર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આજના કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરમાં ગવાયેલી કાઝી મામદ શાનિયા રચના.

0: QR कोड स्कैन करो, 5000 नो कैशबैक मेळवो। वाह, दिवस सुधरी गयो। फसाणो।
1: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
2: RBI कहे छे,
1: जानकार बनो, सतर्क रहो।
2: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે। આવો હવે સાંભળીએ કન્નુભાઈ રાજગુરુના સ્વરમાં આ ભક્તિ રચના।

ઈશ્વર આપ સાંભળી રહ્યા હતા જગમાલ બારોટનો, અને રચના હતી ભાટી હરજીની. કાર્યક્રમની અંતિમ રચના સાંભળીએ ભાણ સાહેબની, જેને સ્વર મળ્યો છે સાગતાન ગઢવીનો.

0: સાગરદાન ગઢવીના સ્વરમાં ગવાયેલી અર્ચના સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. આજનો વિષય છે સેન્દ્રિય પદાર્થોને સડવામાં નાઇટ્રોજનનો ફાળો. પ્રસ્તુતિ સી ડી કરમશ્યાણી.
1: ખેડૂત મિત્રો, જ્યારે કોઈ પણ જમીનમાં સેન્દ્રિય પદાર્થો બાબતે વાત કરવાની હોય ત્યારે જમીનમાં મુખ્ય ત્રણ ઘટકોની વાત કરવાની હોય છે. સેન્દ્રિય પદાર્થોના નાના ટુકડાઓ કે જે હજુ સડ્યા નથી, અને જમીનના સૂક્ષ્મ જીવોના અવશેષો. સેન્દ્રિય પદાર્થોના ટુકડાઓ કે જે સડી રહ્યા છે, સેન્દ્રિય પદાર્થોના અવશેષો કે જે પૂર્ણ રીતે સડી ચૂક્યા છે, અંતિમ પ્રોડક્ટને હ્યુમસ કહે છે. સેન્દ્રિય પદાર્થોના અનુકૂળ પરિસ્થિતિમાં સડવાની પ્રક્રિયાનો આધાર અને ગતિ જે તે સેન્દ્રિય પદાર્થોના કાર્બન નાઇટ્રોજનના પ્રમાણ ઉપર આધાર રાખે છે. જે પદાર્થનો કાર્બન નાઇટ્રોજન રેશિયો સાંકડો તેમ સડવાની પ્રક્રિયા ઝડપી બને છે. સૂક્ષ્મજીવોના મૃત શરીરનો કાર્બન નાઇટ્રોજનનો રેશિયો 4:1 થી 9:1 હોય છે, તેથી આ પદાર્થનું વિઘટન ઝડપથી થાય છે. જ્યારે ગળત્યું ખાતર કાર્બન નાઇટ્રોજન રેશિયો 20:1 થી 30:1 અને ખેતરાવ કચરાનો કાર્બન નાઇટ્રોજન રેશિયો 80:1 થી 100:1 જેટલો હોય છે. આમ સેન્દ્રિય પદાર્થોના સડવાની પ્રક્રિયાનો આધાર જે તે મટીરિયલના કાર્બન નાઇટ્રોજન રેશિયો મુજબ હોય છે. સેન્દ્રિય પદાર્થોની સડવાની પ્રક્રિયા દરમિયાન બેક્ટેરિયાને નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે, જે પૂરતી થવી જોઈએ. સેન્દ્રિય પદાર્થોની સડવાની પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતી અંતિમ પ્રોડક્ટને હ્યુમસ કહે છે. ઉપજાઉ ખેતી માટે હ્યુમસનું મહત્વ એ કેન્દ્ર સ્થાને રહે છે. હ્યુમસની લાક્ષણિકતા અને ફાયદાઓની વાત કરીએ તો મિત્રો, જટિલ અને વિવિધ આકાર ધરાવે છે, કલીલ સ્વરૂપે રહે છે, જમીનના પાણીમાં સતત ઉપર નીચે ફરતું રહેતું કલીલ છે, તેથી એક્ટિવ દ્રવ્ય કહી શકાય. હ્યુમસના બંધારણના કાર્બન 50% અથવા 58%, ઓક્સિજન 35%, નાઇટ્રોજન 5%, હાઇડ્રોજન 5% અને અન્ય 2% હોય છે. આમ હ્યુમસનો કાર્બન નાઇટ્રોજન રેશિયો 10:1 થી 12:1 હોય છે. હ્યુમસ એ પીળું, બ્રાઉન કે કાળું હોય છે. હ્યુમસ એ નાના કણો હોવાથી બાહ્ય સપાટી વધારે હોય છે. હ્યુમસના દરેક કણ નેગેટિવ ચાર્જ ધરાવે છે, તેથી જમીનના કેટાયનોને પોતાની સપાટી પર સારી રીતે ચોંટાડવામાં સક્ષમ રહે છે. હ્યુમસનો કેટાયન એક્સચેન્જ કેપેસિટી ખૂબ જ વધારે હોય છે. હ્યુમસની ભેજ ગ્રાહ્ય શક્તિ ક્લે કરતાં પણ વધારે હોય છે. હ્યુમસમાં ફ્લવિક એસિડ, હ્યુમિક એસિડ અને હ્યુમિન એમ 3 ઘટકો હોય છે. હ્યુમસ એ એસિડિક હોવાથી ભાસ્મિક જમીનોમાં જમીનનો પીએચ ઘટાડી જમીન સુધારક તરીકે કાર્ય કરે છે. ફોસ્ફરસ તત્વને હ્યુમસ દ્વારા સપાટી પર ઝાટકી જમીનના અન્ય તત્વો જેવા કે કેલ્શિયમ સાથે સંયોજન અટકાવી ફોસ્ફરસની લભ્યતામાં વધારો કરે છે. હ્યુમસમાં ઘણા હોર્મોન હોય છે જે છોડની વૃદ્ધિ ઉત્તેજક છે. હવે મિત્રો, જમીનને જીવંત રાખવા માટે શું કરવું જોઈએ તેની વિગતે વાત કરીએ તો મિત્રો, જમીનમાં પૂરતો ભેજ જાળવી રાખો. જમીનમાં પાણી ભરાઈ ન રહે તેની નિતાર થઈ શકે અને હવાની અવરજવર જળવાઈ રહે તેવી માવજત કરવી. મલ્ચનો ઉપયોગ કરી જમીનનું ઉષ્ણતામાન અને ભેજ જાળવો. જમીનનો પીએચ આંક તટસ્થ એટલે કે 6.5 થી 7.5ની વચ્ચે જાળવી રાખવો. જીવાણુઓનો ખોરાક સેન્દ્રિય ખાતરો કે નિયમિત સેન્દ્રિય પદાર્થો જમીનમાં ઉમેરવા, શક્ય હોય તો લીલો પડવાસ જરૂર કરવો. હવે સેન્દ્રિય ખાતરો વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવું તેની વાત કરીએ તો મિત્રો, છાણિયું ખાતર કોવાયેલ હોવું જોઈએ. ખોળ કે અન્ય સેન્દ્રિય ખાતરો મિક્સ કરીને જમીનની તૈયારી કરતી વખતે નાખવું જોઈએ. છાણિયું ખાતર ખરીફ ઋતુમાં જમીનની તૈયારી કરતી વખતે આપવું જોઈએ અને ખાતર જે ઉપલબ્ધ હોય તે બધા જ ખાતરો સરખી રીતે દર વર્ષે નિયમિત આપી જમીનમાં તરત જ મિશ્ર કરી દેવું.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. સેન્દ્રિય પદાર્થોને સડવામાં નાઇટ્રોજનનો ફાળો. પ્રસ્તુતિ સી ડી કરમશ્યાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના ચોપાઈ ગાનના કલાકાર છે ભૂપેન્દ્રસિંહ.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનિમિયા મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં 1 કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓના વિતરણનું આયોજન. ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં 5 બાળકોના મોત. 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ. રાજ્યભરમાંથી નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 88% કરતા વધુએ જીકાસ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી. આગામી 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી. અને જયપુર ખાતે રમાયેલી સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ધ્યાની પટેલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. સમાચાર વિગતવાર. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાંચેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ ઉજવાયો. સરકારી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે શ્રી પાંચેરિયાએ કહ્યું, એનિમિયા મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં 1 કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓનું વિતરણ કરાશે.
1: રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસના દિવસે આજે ગુજરાતમાં 1,84,19 વર્ષથી નીચેના દીકરા દીકરીઓને આ કૃમિ નાશક દવા આપવામાં આવશે. કુપોષણ અને પેટના ઘણા રોગો આના અટકાવી શકાય.
0: તેમણે શાળાના બાળકો સાથે સંવાદ સાધી તેમને દૈનિક જીવનમાં સારી ટેવ કેળવવા, સ્વચ્છતા જાળવવા અને માતા પિતા પ્રત્યે આદરભાવ રાખવા પ્રેરણા આપી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસમાં 4 બાળકોના મોત થયા છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ચાંદીપુરા વાયરસના પ્રથમ કેસમાં 7 વર્ષીય બાળકીનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જિલ્લામાં નોંધાયેલા આ પ્રથમ કેસમાં બાળકીનું મોત થતાં આરોગ્ય વિભાગ અત્યંત સતર્ક બન્યું છે. દરમિયાન જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા 3 બાળકોના સારવારમાં મૃત્યુ નિપજ્યા છે, જેમાં કાલાવાડ પંથકના 2 અને દ્રોલ પંથકના 1 દર્દીનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારત સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાલુ ખરીફ 2026 સિઝન માટે 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ થશે. 18,197 ગામોમાં આવેલા ખેતીલાયક વિસ્તારના આશરે 95 લાખથી વધુ પ્લોટને આ સર્વેમાં આવરી લેવાશે, જેમાં સત્તાવાર સર્વેયરો દ્વારા દરેક ખેતર સર્વે નંબર પર રૂબરૂ જઈને ખેડૂતોએ વાવેલા પાકના જીઓ ટેગ્ડ ફોટોગ્રાફ સાથેની સચોટ માહિતી ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરાશે. ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધાયેલા ખેડૂતો સર્વેયરની રાહ જોયા વગર પોતાના મોબાઈલ ફોનમાં ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન ડાઉનલોડ કરી જાતે જ પોતાના પાકની નોંધણી કરી શકશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આણંદ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે. જિલ્લાના સામરખા ગામના ચરા વિસ્તાર ખાતે 1 પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સામરખા ગામે રાત્રિસભા દરમિયાન રાજ્યપાલે ગ્રામજનોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરી આગામી પેઢી માટે જમીન, પર્યાવરણ અને આરોગ્ય સુરક્ષિત કરવા અનુરોધ કર્યો હતો.
2: हम आग्रह करेंगे गुजरात के सब खेडूत भाई और बहनों, प्राकृतिक खेती में उत्पादन कम नहीं होता, इसमें खर्चा भी नहीं होता, उत्पादन भी कम नहीं होता और मेहनत भी और से कम होती. इसलिए इस प्रदेश में लाखों किसान जो जुड़े हैं वो इसलिए जुड़े हैं कि उनको इससे लाभ अनुभव हो रहा.
0: શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે

0: એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમોની સંયુક્ત પ્રવેશ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2026 8 અને 9 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યની સહભાગી યુનિવર્સિટીઓના પરીક્ષા કેન્દ્રો ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં એમએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી તથા એમ ઓપ્ટોમેટ્રી એમ 4 અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમો માટે યોજાયેલી આ પરીક્ષા એક જ અરજી એક જ પરીક્ષા અને ઉમેદવારની પોતાની પસંદગીનું એક જ કેન્દ્રના મૂળ આશય સાથે યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 4,242 ઉમેદવારોની નોંધણી સામે 3,747 ઉમેદવારોની પરીક્ષામાં ઉપસ્થિત રહેતા હાજરીનું પ્રમાણ 88.8% રહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeeu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. આગામી દિવસો માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, વાવ, થરાદ, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામ, પંચમહાલના શહેરા અને વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આહવા તાલુકામાં 24, સુબીરમાં 12 તેમજ વઘઈમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મહીસાગરના ગોધરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. મોરબીમાં આગામી 13 ઓગસ્ટે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે, જ્યારે 14ના રોજ વિભાજન વિભીષિકા દિવસે વિભાજનની સ્મૃતિને યાદ કરાશે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ આ કાર્યક્રમમાં જોડાવા નાગરિકોને અપીલ કરી હતી.
1: 13 ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે, જે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈને સરદાર પટેલજીના સ્ટેચ્યુ સુધી આયોજિત કરવામાં આવશે સવારના 9 વાગે. એમાં તમામ મોરબીવાસીઓ જોડાય એવી ખાસ અમારી વિનંતી છે. એ સિવાય આખા જિલ્લામાં તારીખ 9 થી લઈને 17 સુધી વિવિધ તાલુકાઓમાં અને નગરપાલિકાઓમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.
0: ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક ઇન્ફ્લિનેટ નેટ કેન્દ્ર દ્વારા આવતીકાલે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ફ્લિનેટ કેન્દ્રના નિયામક પ્રોફેસર દેવિકા મંડાલીએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં યુજીસી હેઠળ કાર્યરત ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવતી વિવિધ સેવાઓ અંગે માહિતી આપવામાં આવશે.
2: InfliNet Center has launched the campaign for library. Sabhi students, researchers, faculty, scientists, wo libraries ko thoda saraye. That's why we have the caption, Love Library, Embrace Knowledge. And this is a campaign to encourage the use of libraries and also to highlight the significance of libraries in today's digital world.
0: ઉલ્લેખનીય છે કે આગામી રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિત્તે વિશ્વવિખ્યાત ગ્રંથાલય વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા પ્રોફેસર એસ આર રંગનાથનની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં અમદાવાદની ધ્યાની પટેલે કાંસ્યચંદ્રક જીત્યો. રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલી 42મી સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં રાજ્યની ધ્યાની પટેલે 200 મીટર બટરફ્લાય સ્ટ્રોક સ્પર્ધામાં 3જું સ્થાન મેળવી કાંસ્યચંદ્રક જીત્યો હતો. રાજ્યની સૌથી જૂની, બીજી સૌથી મોટી અને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ કાકરાપાર બહુહેતુક યોજના રાજ્યના વીજ પુરવઠા અને પીવાના પાણીની જરૂરિયાત માટે ઘણી મહત્વની છે. 600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ 7,000 મિલિયન ઘન મીટર છે. તેનાથી 3,31,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. એક અહેવાલ સાંભળીએ.
3: ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા વર્ષ 1949માં તાપીના ઉકાઈ ગામમાં આ યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો. આ યોજના હેઠળ ઉકાઈ, પૂર્ણા, ઉચ્ચતર નહેર, સોનગઢ ઉચ્છલનીઝર, કાકરાપાર, ગોધરાવડ અને તાપી ગર્જન જેવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પડાય છે. બીજી તરફ આ યોજનાથી ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટના 1110 મેગાવોટ, હાઇડ્રો પાવર પ્લાન્ટના 305 મેગાવોટ,

0: અણુમથકના 1840 મેગાવોટ જેવા પ્લાન્ટમાં ઉર્જા ઉત્પાદન માટે પાણી અપાય છે. મિત્તલ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પશ્ચિમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે કચેરી આપના દ્વારે કાર્યક્રમ અમલમાં મુકાયો છે, જે અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં નામ અટક તથા જાતિ સુધારણા માટેના ખાસ કેમ્પ યોજાયો છે. આ કેમ્પનો મુખ્ય હેતુ વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળા સંચાલકો કે શિક્ષકોને સરકારી કચેરી સુધી રૂબરૂ ધક્કા ન ખાવા પડે અને શાળાના સ્તરે જ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એનિમિયા મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં 1 કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓનું વિતરણનું આયોજન. ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં 5 બાળકોના મોત. 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ. રાજ્યભરમાં નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 88% કરતાં વધુએ જીકાસ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી. આગામી 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી. અને જયપુર ખાતે રમાયેલી સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ધ્યાની પટેલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. મિત્રો, આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ આશા ભોંસલેનો સ્વર.

કાર્યક્રમમાં આશા ભોંસલેનો સ્વર સાંભળ્યા બાદ હવે સાંભળીએ સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલી મીરાબાઈની આ રચના.

મોહમ્મદ રફીનો સ્વર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અને આ સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સમાપ્ત કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે સમય થયો છે પ્રાસંગિકનો. આજનો વિષય છે હર ઘર તિરંગા અભિયાન.

0: સંપાદન પરેશ મારુ અને પઠન કલ્પના શાહ.
1: નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારત બનાવવા માટે યોગદાન આપવાના તેમના સામૂહિક સંકલ્પને નવીનીકરણ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ત્રિરંગો રાષ્ટ્રનું ગૌરવ છે અને દેશ માટે હંમેશા શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણાનો સતત સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ વર્ષના પ્રયાસો વંદે માતરમને સમર્પિત છે, કારણ કે તે તેની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે.
2: પિછલે કુછ વર્ષો મેં હર ઘર તિરંગા અભિયાન ને પૂરે દેશ કો એક અદભુત ભાવના સે જોડા હૈ. હર ઘર હર ગલી મેં તિરંગે કા ઉત્સવ દિખાઈ દેતા હૈ. ઇસ વર્ષ ભી હમેં હર ઘર તિરંગા અભિયાન કો પૂરે ઉત્સાહ કે સાથ આગે બઢાના હૈ. અપને ઘર પર પૂરે સમ્માન કે સાથ તિરંગા ફહેરાના હૈ.
1: રાજ્ય સહિત દેશભરમાં 9મી ઓગસ્ટ રવિવારથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. રાજ્યમાં 17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાનું પણ આયોજન કરાયું છે. તિરંગો દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સરહદ સુરક્ષા દળની 176મી બટાલિયન દ્વારા જિલ્લા મથક ભુજમાં તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીના અવસરે 100થી વધુ મોટરસાઇકલ સાથે નીકળેલી રેલીએ શહેરમાં રાષ્ટ્રભક્તિસભર માહોલ સર્જ્યો હતો. દેશભક્તિની ભાવનાથી ભરપૂર સરહદ સુરક્ષા દળના અધિકારીઓ અને સૈનિકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. 100 મોટરસાઇકલ સવારીએ તિરંગો ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠે રાષ્ટ્રપ્રેમની ભાવનાને પણ પ્રતિબિંબિત કરી હતી. તો ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત વાઇબ્રન્ટ તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા ઉજવણીનો વિશાળ તિરંગા સાથે નીકળેલી યાત્રા દ્વારા દેશભક્તિના માહોલમાં પ્રારંભ કરાયો હતો. દરમિયાન જિલ્લા મથક ભુજ શહેરના ટાઉન હોલમાં રવિવારની સાંજને સુરીલી સંધ્યા બનાવી દેતા એરફોર્સ સ્ટેશન ભુજ યોજિત બેન્ડ પ્રદર્શનમાં વાયુદળના જવાનોએ સુંદર સંગીતની પ્રસ્તુતિ કરી હતી. દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શિસ્તબદ્ધ સંગીત વાદન અને ગીત ગાયન કરી જવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વર્ષે વંદે માતરમના 150 વર્ષની થીમ પર 14મી ઓગસ્ટે ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા અને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ ઉજવાશે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્યથી લઈને શહેરી સ્તરે બાઇક, સાયકલ અને ઈ બાઇક રેલીઓ યોજાશે. સરહદી 106 ગામોમાં નાગરિકો અને સિક્યોરિટી ફોર્સના જવાનોની સહભાગીતા સાથે વિશેષ તિરંગા યાત્રા યોજાશે. શાળા કોલેજોમાં ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવા સાથે સેલ્ફી વિથ તિરંગા ડિજિટલ અભિયાન અને સરકારી ઇમારતો પર ત્રિરંગી રોશની કરવામાં આવશે. વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ, શાંતિ માર્ચ તથા પ્રદર્શન યોજાશે.
0: પ્રાસંગિક આપે સાંભળ્યું હર ઘર તિરંગા અભિયાન. સંપાદન પરેશ મારુ અને પઠન કલ્પના શાહ. અને હવે થોડી જ ક્ષણોમાં સાંભળશો સવારનું બુલેટિન.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સંસદે કરવેરા અને અન્ય કાયદા સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે અને રાજ્યસભાએ ચર્ચા કર્યા પછી તેને લોકસભામાં પરત કર્યું છે. લોકસભા પહેલાં જ વિધેયક પસાર કરી ચૂકી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિધેયક રજૂ કર્યું હતું

આ વિધેયક ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ 2007, આવકવેરા અધિનિયમ 2025 અને નાણાં અધિનિયમ 2026માં સુધારો કરશે. આ વિધેયક આવકવેરા સુધારા વટહુકમ 2026ને પણ બદલશે, જે આ વર્ષે 5 જૂને બહાર પાડવામાં આવ્યો હતો. રાજ્યસભાની મંજૂરી સાથે બેંકના ચોપડાના પુરાવા અંગેનું વિધેયક 2026 સંસદમાંથી પસાર થયું છે. લોકસભાએ આ વિધેયક પહેલાથી જ પસાર કરી દીધું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વિધેયક રજૂ કર્યું, જેનો ઉદ્દેશ વર્તમાન બેન્કિંગ પ્રણાલીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કાનૂની માળખાને આધુનિક બનાવવાનો છે. આ વિધેયક બેન્કર્સ બુક્સના સંદર્ભમાં પુરાવા સંબંધિત કાયદો પ્રદાન કરવાનો અને તેને સમકાલીન ડિજિટલ બેન્કિંગ પ્રથાઓ સાથે એકરૂપ બનાવવાનો છે. તેમાં એવી પણ જોગવાઈ છે કે બેંકના ચોપડાનો ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ પુરાવા તરીકે સ્વીકાર્ય, માન્ય અને કાયદેસર રીતે લાગુ કરી શકાય છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે આ વિધેયક ખૂબ જ સુધારાવાદી પગલું છે, જે દેશને ઝડપી ગતિએ આગળ વધવામાં મદદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હરઘર તિરંગા અભિયાન એ દેશની સામૂહિક શક્તિનું પ્રતિબિંબ છે, જે નાગરિકોને વિકસિત ભારત બનાવવાના પ્રયાસમાં જોડે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ વર્ષે વંદે માતરમની 150મી વર્ષગાંઠ સાથે જોડાયેલું આ અભિયાન દરેક દેશભક્ત માટે આ પ્રસંગને વધુ હૃદયસ્પર્શી બનાવે છે. શ્રી શાહે નાગરિકોને તિરંગા યાત્રાઓ, તિરંગા રેલીઓ અને વંદે માતરમના સામૂહિક ગાન દ્વારા ઝુંબેશમાં ભાગ લેવા, ઉજવણી કરવા, તિરંગા લહેરાવવા અને હરઘરતિરંગા.com પર સેલ્ફી અપલોડ કરવા અપીલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશવાસીઓને હરઘર તિરંગા અભિયાનને હરદિલ તિરંગાનું જન આંદોલન બનાવવા આહવાન કર્યું. ગાંધીનગરમાં ગ6 સર્કલથી અક્ષરધામ સુધી યોજાયેલી રાજ્યકક્ષાની ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, ભારતની આઝાદી માટે સ્વતંત્રતા સેનાનીઓએ આપેલ યોગદાનનું સ્મરણ કરવા અને વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવાની ભાવના સાથે ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થાનિક પ્રવાસન ગાઈડ્સ માટે બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી એક વિશેષ રિફ્રેશર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત ગાઈડ્સને સીર ક્રીક, હરામીનાળા અને શકુર લેક જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ફિલ્ડ વર્ક કરાવી પ્રત્યક્ષ અનુભવ આપવામાં આવ્યો હતો. આ પહેલથી કચ્છમાં મર્યાદિત અને રિસ્પોન્સિબલ ટુરિઝમ માટે નવા દ્વાર ખુલશે. કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના પ્રોફેસર અને ફેકલ્ટીઓ દ્વારા આયોજિત વિશેષ તાલીમમાં આશરે 35 જેટલા અનુભવી ગાઈડ્સ અને ટુરિઝમ કોર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અત્યાર સુધી સામાન્ય રીતે પ્રવાસીઓ ધોળાવીરા, નારાયણ સરોવર કે માતાના મઢ સુધી જ સીમિત રહેતા હતા, પરંતુ સરહદી વિસ્તારોમાં પ્રવાસનની અપાર શક્યતાઓ રહેલી છે. તાલીમ દરમિયાન BSF અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ખાસ પરવાનગી મેળવીને ગાઈડ્સને બોર્ડર પોઈન્ટ્સ પર લઈ જવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં હરઘર તિરંગા અભિયાનને લીધે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે CISF યુનિટ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગાને લહેરાવીને હૃદયમાં દેશપ્રેમ અને ગર્વની લાગણી સાથે CISFના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કંડલા વિસ્તારમાં આ બાઇક રેલીને પગલે સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયું હતું. બન્નીના રક્ષિત ઘાસિયા મેદાનમાં વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરીને બિન અધિકૃત અને ગેરકાયદેસર વાડાબંધીના 150 હેક્ટર જમીન પર થયેલા દબાણો પર કાર્યવાહી કરી ગેરકાયદેસર વાડાબંધી તોડી પાડી છે. વન વિભાગ દ્વારા બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરીને ખેતી વિષયક દબાણોની પેરવી અને વાડાબંધીના દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. લોકસભાએ ન્યાયપંચ સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે. વિપક્ષના હોબાળા વચ્ચે કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે ન્યાયપંચ સુધારા વિધેયક 2026 રજૂ કર્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે ઈ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ માટેના 11

0: વધુ આંતરરાષ્ટ્રીય બંદરો જાહેર કર્યા. ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું. પિયુષ ગોયલે કહ્યું કે જેમ પોર્ટલ દ્વારા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની. પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતા ભૂકંપમાં 132ના મોત, 570 લોકો ઇજાગ્રસ્ત. અને કોમનવેલ્થ અંડર 23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ 2 દિવસમાં જ ભારતે 4 સુવર્ણ, 4 રજત અને 9 કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. સરકારે ઈ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ માટેના 11 વધુ આંતરરાષ્ટ્રીય બંદરો જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં 9 જમીન, સરહદ બંદરો અને 2 હવાઈ મથકોનો સમાવેશ થાય છે. ભોપાલ તિરુપતિ હવાઈ મથક, અટારી અને અગરતલાના જમીન સરહદ બંદરોનો સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બંદરોના ઉમેરાથી ઇલેક્ટ્રોનિક વિઝા વધુ ઉપયોગી બન્યા છે. મંત્રાલયે જણાવ્યું કે ભારત 72 કલાકથી ઓછા સમયમાં લગભગ 95% ઈ વિઝા અરજીઓને મંજૂરી આપે છે. આ નવા બંદરોના ઉમેરા સાથે ઈ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય પ્રવેશ બંદરોની સંખ્યા વધીને 88 થઈ ગઈ છે. તેમાં 37 હવાઈ મથક, 38 દરિયાઈ બંદરો અને 13 જમીન સરહદ બંદરોનો સમાવેશ થાય છે. ઝારખંડના વિદ્યાર્થી વિરોધ પક્ષના નેતા દેવેન્દ્રનાથ મહતો ગઈકાલે રાંચીમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની વિધાનસભા કૂચમાં ભાગ લેતી વખતે તબિયત બગડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના બ્લડ શુગર લેવલમાં ભારે ઘટાડો થયા બાદ ડોક્ટરોએ તેમની હાલત ગંભીર ગણાવી છે. રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને શ્રી મહતો 9 દિવસથી ભૂખ હડતાળ પર છે. ગઈકાલે ઝારખંડ વિધાનસભા નજીક થયેલી અથડામણ દરમિયાન ઘણા આંદોલનકારીઓ અને 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
1: जेपीएससी जेएसएससी रिफॉर्म्स मंच के नेतृत्व में हजारों अभ्यर्थियों ने विधानसभा की ओर मार्च किया और कई बैरिकेडिंग पार करने का प्रयास किया, जिसके बाद पुलिस ने वाटर कैनन और आंसू गैस का इस्तेमाल किया. प्रदर्शनकारी जेएसएससी सीजीएल परीक्षा की स्वतंत्र सीबीआई जांच और जेपीएससी जेएसएससी परीक्षा व्यवस्था में व्यापक सुधार की मांग कर रहे हैं. केंद्रीय रक्षा राज्य मंत्री संजय सेठ ने पुलिस कार्रवाई की आलोचना करते हुए सीबीआई और ईडी जांच की मांग दोहराई है. महवेश रहमान, आकाशवाणी समाचार, रांची.
0: દરમિયાન ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સરકારનું ઈ માર્કેટ પ્લેસ જેમ પોર્ટલ યોગ્ય ગુણવત્તા, યોગ્ય કિંમત અને યોગ્ય સમયે યોગ્ય ઉત્પાદનની ખરીદી દર્શાવે છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં જેમ પોર્ટલના 10મા સ્થાપના દિવસ નિમિત્તે જણાવ્યું કે જેમની શરૂઆત પહેલા સરકારી ભંડોળનો દુરુપયોગ થતો હતો, ખરીદીમાં પારદર્શિતાનો અને સુશાસનનો અભાવ હતો. શ્રી ગોયલે કહ્યું કે જેમ પોર્ટલ દ્વારા આપવામાં આવેલા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની છે. તેમણે જણાવ્યું કે પ્રથમ 8 વર્ષમાં 10 લાખ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે 10 લાખ કરોડની ખરીદી ફક્ત 2 વર્ષમાં કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું કે 2,25,000થી વધુ મહિલા નેતૃત્વવાળા સાહસોને પોર્ટલ દ્વારા આશરે 1 લાખ કરોડના ઓર્ડર મળ્યા છે. તેમણે ઉમેર્યું કે 42,000થી વધુ સ્ટાર્ટઅપ્સે સરકારી સાહસો સાથે આશરે 66,000 કરોડનો વ્યવસાય કર્યો છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે જેમ પોર્ટલને ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. શ્રી ગોયલે ખરીદકારો અને વેચાણકર્તાઓને મદદ કરવા માટે ખાસ રાષ્ટ્રવ્યાપી 5 અંકનો હેલ્પડેસ્ક શોર્ટ કોડ 1450 જાહેર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ NSP દ્વારા દેશભરના કૃષિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને ફેલોશીપ જાહેર કરી. આ પહેલ હેઠળ 6,000થી વધુ વિદ્યાર્થીઓને DPT દ્વારા 21 કરોડથી વધુની રકમ પૂરી પાડવામાં આવી છે. આ પહેલ સાથે કૃષિ વિદ્યાર્થીઓ હવે દર મહિને DPT દ્વારા તેમની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરશે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે નાણાકીય સહાય પૂરી પાડવાની સાથે શિષ્યવૃત્તિ કૃષિ શિક્ષણને મજબૂત બનાવવા માટે એક મુખ્ય સાધન છે. તેમણે ભારતીય કૃષિ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે કૃષિ શિક્ષણ, સંશોધન અને વ્યવહારુ તાલીમને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. યુએસ ફેડરલ કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના કથિત છેતરપિંડી અને લાંચના કેસમાં ફોજદારી આરોપોને ફગાવી દીધા છે. બ્રુકલિન સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગેરોફિસ ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા કેસ પડતો મૂકવાની વિનંતીને મંજૂરી આપી હતી. ન્યાયાધીશે આરોપો પડતો મૂકવાના કારણો અંગે સ્પષ્ટતા માંગી હતી, જેમાં શ્રી અદાણીના નવેમ્બર 2024ના અમેરિકામાં $10 અબજ નું રોકાણ કરવાના વચનનો નિર્ણય પ્રભાવિત થયો હતો કે કેમ તે પણ સામેલ છે. કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ગૌતમ અદાણીએ કહ્યું કે તેઓ નમ્રતા અને ન્યાયિક પ્રક્રિયા માટે ઊંડા આદર સાથે તેનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે પડકારજનક સમયગાળા દરમિયાન સત્તા

0: સત્ય, ન્યાય અને કાયદાના શાસનમાં તેમનો વિશ્વાસ અટલ રહ્યો.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: આ વર્ષે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં યુવા શક્તિ અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે યુવા ભારતના યોગદાનને ઉજાગર કરવામાં આવશે. સાથે જ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ કરવામાં આવશે. આ ઉજવણી અંગે સાંભળી એક અહેવાલ.
2: સચિવ રાજેશ કુમાર સિંહ ને કહા કે સ્વતંત્રતા દિવસ સમારોહ કા નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લે સે કરેંગે. ઇસ વર્ષ કે સમારોહ કા એક પ્રમુખ આકર્ષણ વંદે માતરમ કે 150 વર્ષ પૂર્ણ હોને કા ઉત્સવ હોગા. પહેલી બાર સ્વતંત્રતા દિવસ સમારોહ કે દૌરાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કા સામૂહિક ગાન હોગા. સમારોહ કી દૂસરી પ્રમુખ થીમ યુવા શક્તિ વિકસિત ભારત એટ 2047 કી યાત્રા કા નેતૃત્વ હૈ. પ્રિયા કી રિપોર્ટ के साथ समाचार कक्ष से जया भारती.
0: ભારતીય અને અમેરિકી નૌકાદળ વિસ્ફોટક શસ્ત્ર નિશ્ચિત અભ્યાસ 2026 ગઈકાલે કેરળના કોચીમાં દક્ષિણ નેવલ કમાન્ડ ખાતે શરૂ થઈ. આ કવાયત 14 ઓગસ્ટ સુધી ચાલશે. આ દ્વિપક્ષીય કવાયતનો ઉદ્દેશ બંને નૌકાદળોની વિશિષ્ટ ગોતાખોરી અને વિસ્ફોટક શસ્ત્ર નિશ્ચિત ટીમો વચ્ચે આંતર કાર્યક્ષમતા વધારવા અને વ્યવસાયિક સહયોગોને મજબૂત બનાવવાનો છે. તુર્કીયાની સંસદે હજારો કુર્દીશ આતંકવાદીઓને શરતી માફી આપવાના કાયદાને મંજૂરી આપી છે. આનાથી કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે શાંતિ પહેલને આગળ વધારવામાં મદદ મળશે. આ કાયદા હેઠળ કુર્દીશ આતંકવાદીઓ સંપૂર્ણપણે શસ્ત્રો સોંપી દે તો જ માફી આપવામાં આવશે. ગયા વર્ષે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીએ તુર્કીય સરકાર સામે તેમના દાયકાઓથી ચાલી આવતા સશસ્ત્ર અભિયાનનો અંત લાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી તુર્કી અને ઇરાક વચ્ચેના સંબંધો મજબૂત થવાની શક્યતા છે. પશ્ચિમ કોલંબિયામાં ગઈકાલે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 132 લોકો માર્યા ગયા હતા અને 570 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમેરિકી ભૂશાસ્ત્રશાસ્ત્રીય સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર રાજધાની બોગોટાથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં ચોકો પ્રદેશના સાન જોસ ડેલ પાલ્મરમાં હતું. ભૂકંપથી સેંકડો ઇમારતોને નુકસાન થયું અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાના અહેવાલ છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ એબેડાલો ડે લા એસ્પ્રિલાએ રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. દેશભરની 20થી વધુ નગરપાલિકાઓ અસરગ્રસ્ત થઈ હતી. અમેરિકાએ ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઈન અરજીઓ ફરજિયાત બનાવશે, જેનો હેતુ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને સંચાલન ખર્ચ ઘટાડવાનો છે. અને કોમનવેલ્થ અંડર 23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ 2 દિવસમાં જ ભારતે 4 સુવર્ણ 4 રજત અને 9 કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા. રવિવારથી નાઇજીરિયાના લાગોસમાં શરૂ થયેલી આ સ્પર્ધા 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા.
3: આજના અખબારોમાં ઝારખંડમાં વિરોધ પ્રદર્શન, રશિયા યુક્રેન સંઘર્ષ, ઇરાન અમેરિકા યુદ્ધ, અમરનાથ યાત્રા સ્થગિત અને રાજ્યમાં વરસાદ અંગેના સમાચાર જોવા મળી રહ્યા છે. રાંચીમાં વિદ્યાર્થીઓની વિધાનસભા કૂચ બેકાબુ, લાઠીચાર્જ, આ મથાળા સાથે જય હિન્દે પ્રથમ પાને સમાચાર પ્રકાશિત કર્યા છે. ફૂલછાબે રાંચીમાં વિધાનસભા સુધી પહોંચેલા છાત્રો પર લાઠીચાર્જ, આ શીર્ષકની હેડલાઇન બનાવી છે. તો નવ ગુજરાતે ઝારખંડમાં આંદોલન પર લાઠીચાર્જ, ટીયર ગેસ ઝીંકાયા, અનેક વિદ્યાર્થીઓ ઘાયલને સમાચાર હેડલાઇન બનાવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે ઈ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ માટેના 11 વધુ આંતરરાષ્ટ્રીય બંદરો જાહેર કર્યા. ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું. પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 132ના મોત. અને કોમનવેલ્થ અંડર 23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ 2 દિવસમાં જ ભારતે 17 ચંદ્રકો જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: .23 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 7:55 અને 53 સેકન્ડ્સ થઈ છે.

0: હવે જોઈએ આકાશવાણી ભુજ કેન્દ્રના આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો તેમજ હવામાન સમાચાર. પ્રથમ જોઈએ કાર્યક્રમોની વિગતો. પ્રથમ સભાના કાર્યક્રમો જોઈએ તો અત્યારે 8:30 તથા 9:30 સમાચાર હેડલાઇન્સ. આઠ વાગીને 32 મિનિટે કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ, જેમાં કચ્છી સાહિત્યજી ગાલ શ્રી વસંત મારું સાથે કૃપા નાકરની વાતચીત સાંભળશો. ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા સવારે 8:45 પ્રસારિત કરવામાં આવશે. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે 9 વાગે પ્રસારિત થશે, જેના પ્રાયોજક રહેશે NCERT. ભજનોનો કાર્યક્રમ સંતવાણી સવારે 9:32 સાંભળી શકાશે. આજના કલાકાર છે નારાયણ સ્વામી. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન સવારે 10 વાગે પ્રસારિત કરીશું. લોકસંગીતનો કાર્યક્રમ સવારે 10:45, જેમાં આજે લોકવાર્તા સાંભળશો કાઠિયાણીની કટારી, પ્રસ્તુતિ રમેશ જોશી. સવારે 11 વાગ્યા પછીના તમામ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં બપોરે 12:02 તથા 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો સાંભળી શકાશે. બહેનો માટેનો કાર્યક્રમ સૈયર બપોરે 12:30 તેમજ ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી બપોરે 1:30 સાંભળી શકાશે. અને બપોરે 3 વાગે પ્રથમ સભાના કાર્યક્રમોનું સમાપન કરવામાં આવશે. પ્રથમ સભાના કાર્યક્રમોની વિગતો આપ સાંભળી રહ્યા હતા. બીજી સભાનો આરંભ સાંજે 5 વાગે થશે. બધા જ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે, જેમાં સાંજે 5:10 તથા 7:05 ભુજ કેન્દ્રના સમાચાર હેડલાઇન્સ, સાંજે 6:25 સ્થાનિક સમાચાર ભુજ કેન્દ્ર પરથી, સાંજે 6:30 યુવાન મિત્રો માટેનો કાર્યક્રમ યુવાવાણી, તેમજ સાંજે 7:20 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. રાત્રે 8 વાગે સંસદ સમીક્ષા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. રાત્રે 8:15 વિવિધ ભારતીના કાર્યક્રમો રિલે કરવામાં આવશે. રાત્રે 9:15 આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમો રિલે કરવામાં આવશે. રાત્રે 10 વાગે પ્રશ્નકાલ અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. અને રાત્રે 11:10 બીજી સભાના કાર્યક્રમોનું સમાપન કરવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી ભુજ કેન્દ્રના આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હવામાન સમાચાર અંતર્ગત જોઈએ સ્થાનિક તાપમાન. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 34.5 ડિગ્રી સેલ્સિયસ તેમજ ન્યૂનતમ ઉષ્ણતામાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન ખાતા તરફથી જાણકારી આપવામાં આવે છે કે આવનારા 24 કલાક દરમિયાન કચ્છમાં કોઈ ખાસ મહત્ત્વના ફેરફારો હવામાનમાં થાય એવી કોઈ સંભાવના નથી. હવામાન સમાચાર તેમજ કાર્યક્રમોની વિગતો આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે બરાબર 8 વાગે સમાચાર પ્રભાત, ત્યારબાદ 8:15 મોર્નિંગ ન્યૂઝ અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના કે બારે મેં સુના હૈ?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: इससे आपका घर सूर्य घर बन जाता है, माने बिजली बिल जीरो. और अतिरिक्त बिजली पैदा हुई तो बिजली ग्रिड को बेचकर पैसे भी कमा सकते हैं. तो बैठे क्यों हो, अभी रजिस्टर करो PM सूर्य घर.gov.in पर.
3: हर घर सूर्य घर.
4: क्या आप परेशानी

મહેસાણામાં યોજાયેલી આંતર જિલ્લા સ્તરની ફૂટબોલ સ્પર્ધામાં બનાસકાંઠા અને કચ્છની ટીમ ફાઇનલમાં પહોંચી. કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થાનિક પ્રવાસન ગાઇડ્સ માટે બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી એક વિશેષ રિફ્રેશર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે CISF યુનિટ દ્વારા હરઘર તિરંગા અભિયાન અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. બન્નીના રક્ષિત મેદાનમાં વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરીને બિન અધિકૃત અને ગેરકાયદેસર વાડાબંધીના 150 હેક્ટરમાં જમીન પર થયેલા દબાણો પર કાર્યવાહી કરી ગેરકાયદેસર વાડાબંધી ખુલ્લી કરાઈ. કચ્છ મ્યુઝિયમ ખાતે હુનરશાળા સંસ્થાના અસાંજો ગ્રુપ દ્વારા આયોજિત 4 દિવસીય પ્રદર્શન નાના શહેર મોટા સપનાનું સફળતાપૂર્વક સમાપન. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

0: जो पण मड़े लेखक ए जो पण हंटाने नया नया कच्छी में पदार्पण किया या अनि मणि के ए अज पाजे आकाशवाणी जे हन भोज केंद्र तेनो केड़े प्रकार जो मार्गदर्शन केड़े प्रकार जी सलाह लिंदा
1: कृपा बेन कच्छी साहित्य जी गाल के आ तो ई जतरी ओकी लगे त ओकी ने ई अड़ो है के एकड़ी वक्त तारा में पो એટલે तार अचणी ज कपे एड़ो ताले कच्छी में लिपि गुजराती है पर कच्छी जा जो को अक्सर लिखा जंदा रस्वई दीर्घई ई मेरे इनमें फर्क पे तो आ भी शुरुआत में मुंजो थे पर पाछे थे पो थोड़ी थोड़ी फावट आती ने भी ने गे गे वद्दो आयो इनमें एड़ो है के वाचन खपे वाचिंदा तई सकदा अने सकदा तई लिखदा એટલે કોરે જો કો વાચિંદો અને જો કો રસગંદો એટલે કરી કે ઈ કચ્છી મે સાહિત્ય મે લખે જી કી વડી ગાલ ને પણ એકડી વખત રસ અચણું ખપે મુકે ભી ગચ વખત ગ્રુપ મે જાતે એક રસવે દીર્ઘાઈ ઈમડે ઇનમે ફરક પે તો આ ભી શરૂઆત મે મુંજ્યો તે પણ પાછળ થી પો થોડી થોડી ફાવટ આતી ને ભી અને ગે ગે વધ્યો આયો ઇનમે એડો હે કે વાંચન ખપે વાંચિંદા તઈ શકદા અને શકદા તઈ લખદા એટલે કોરે જોકો વાંચિંદો અને જોકો રસગંદો એટલે કરી કે એ કચ્છી મે સાહિત્ય મે લખે જી કી વડી ગાલ ને પણ એકડી વખત રસ અચણું ખપે કે ભી ગચ વખત ગ્રુપ મે જાતે એક મુજે ફ્રેન્ડ સર્કલ મે જાતે મને ખબર પડે તો વસંતભાઈ આજી જોકો લખાણ હે એ આસા કે મતે માથા થી વેને તો એટલે આ જાકે વાંચિંદા રોજે એકડી વખત વાંચી બો વખત વાંચી જા હરે રાકે પંડે ઇમડે ખબર પહોંચી જતી કે કી લખા જતો ને કી વાંચા જતો એટલે થોડો થોડો રસ ધરાઈંદા તેન મે મળે થીંદો અને જોકો નવા હે આમી નવાળો ચોવા જા વધારે કી નહીં આ કે આસા જે સાક્ષર મળે વડા વડા મળે ગચે તેન મે એડો કે માચિંદા તાકે લખતે પંડે ભાવતો અને એન મે જોકો રુચિ ગંદા એના કરે કી વડી ગાલ ને બહુ સહેલી ગાલ હે બહુ સરસ મેરે રચનાઓ કચ્છી મે ભી થીયે થયું અને ઈ ભી દેશ વિદેશ મણી ઠેકાણે કરે એ વાંચા જતું અને મારું એની મજા ગણેતા એટલે એટલું ચોણું કે વાંચિંદા દર્શકદા અને શકદા તે લખદા
0: એ જી હળી લાટ મજે જી ગાલ કર્યા અનવદલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આ આજો ગચ ગચ ભાવ વ્યક્ત કરાતી
1: કૃપા બેન કચ્છી સાહિત્ય જી યાત્રા જો વર્ણન કેજો અને મુજી રત્નાઓ રજો કેજો અજી એતે મુકે આકાશવાણી ભુજ કેન્દ્ર થી મોકો દના મુજી ગાલ રખે મોકો દના એન બદલ આજો અને આકાશવાણી ભુજ કેન્દ્ર જો હું ખૂબ આભારી આયા
2: ही कार्यक्रम आई आकाशवाणी जे भूज केंद्रता नु सोयाते गालबोल करिंदलवा पाजा

આ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્રનું છે. પ્રસ્તુત છે ગીત ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમમાં આજે પ્રથમ સાંભળીએ મહેશ શાહની રચના, જેને સ્વર મળ્યો છે ભૂપિન્દર સિંહનો.

જીતસુથા કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહને સાંભળ્યા બાદ મેઘબિંદુની રચના સાથે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર.

ઈશ્વર આપ સાંભળી રહ્યા હતા શોભા ગુર્દુનો, અને રચના સૈફ પાલનપુરીની હતી. અને આ સાથે આજનો ગીત સુધા કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. સરકારે ઇ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ માટેના 11 વધુ આંતરરાષ્ટ્રીય બંદરો જાહેર કર્યા. ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું. પિયુષ ગોયલે કહ્યું કે જેમ પોર્ટલ દ્વારા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની. પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 132ના મૃત્યુ, 570 લોકો ઇજાગ્રસ્ત. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ દ્વારા દેશભરના કૃષિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને ફેલોશિપ જાહેર કરી. યુએસ ફેડરલ કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના કથિત છેતરપિંડી અને લાંચના કેસમાં ફોજદારી આરોપોને ફગાવ્યા. અમેરિકા ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઈન અરજીઓ ફરજિયાત બનાવશે. એનિમિયા મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં 1 કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓના વિતરણનું આયોજન.

ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં 5 બાળકોના મૃત્યુ. 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ. રાજ્યભરમાંથી નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 88% કરતાં વધુએ જીકાસ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી.

ફ્રેશર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે CISF યુનિટ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. બન્નીના રક્ષિત મેદાનમાં વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરીને બિન અધિકૃત અને ગેરકાયદેસર વાળાબંધીના 150 હેક્ટર જમીન પર થયેલા દબાણો પર કાર્યવાહી કરી વાળાબંધી ખુલ્લી કરાઈ. કચ્છ મ્યુઝિયમ ખાતે હુનરશાળા સંસ્થાના અસાંજો ગ્રુપ દ્વારા આયોજિત 4 દિવસીય પ્રદર્શન નાના શહેર મોટા સપનાનું સફળતાપૂર્વક સમાપન. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે અપાશે.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ સંતવાણી, જે અંતર્ગત આજે સાંભળીએ નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા ભજનો.

ભાવો ગોપીઓનો પ્રેમ જે હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા જેને એક જ રટણ છે કે ઓહી મેરા શ્યામ હૈ ઓહી મેરા શ્યામમાંથી પ્રશ્ન ઉઠે છે કે ભાઈ કોણ એટલે પહેલા આવ્યો અને કાનો માત્ર ઓહી એ પ્રશ્ન થયો એમાંથી ઓહી કોણ તો ત્યાં નિશાની બતાવી છે

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા ભજનો. કાર્યક્રમ સંતવાણી અંતર્ગત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 10 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ફિલ્મ શિવભક્તનું ગીત, જેને સ્વર મળ્યો છે લતા મંગેશકરનો.

બેજુ બાવરા એ ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, સ્વર હતો મોહમ્મદ રફીનો. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: ફસાણો. UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: મનોરંજન કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ, ફિલ્મ શબાબનું, અને ગીતને સ્વર મળ્યો છે મન્ના ડેનો.

મનારીનો સ્વર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મ હતી શબાબ, અને હવે સાંભળીએ ગીતાદત્ત અને મનારીનો યુગલ સ્વર. ફિલ્મ છે દેવદાસ.

ફિલ્મ દેવદાસનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આવો હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું ફિલ્મ દો આંખે બારા હાથનું આ ગીત.

0: ગીતાદત અને સુધા મલ્હોત્રાનો સ્વર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. અને હવે મનોરંજન કાર્યક્રમના અંતમાં સાંભળીએ મહેન્દ્ર કપૂરનો સ્વર અને ફિલ્મ છે ગોપી.
1: ભૈયા, આજ તો હમ તુમે એક નયે જમાને કી કથા સુનાએંગે.
2: અરે બાબા, કિસી ભી જમાને કી સુનાઓ, મગર સુનાઓ જરૂર.
3: સિયાવર રામચંદ્ર કી

0: મહેન્દ્ર કપૂર અને સાથીઓનો સ્વર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મ હતી ગોપી, અને આ સાથે આજનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન અહીં જ પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. લોકસંગીતના કાર્યક્રમમાં આજે સાંભળી લોકવાર્તા કાઠિયાણીની કટારી, પ્રસ્તુતિ રમેશ જોશી.
1: કાઠિયાવાડમાં કોકદી, તું ભૂલો પડને ભગવાન, તું થાને મારો મહેમાન, તને સ્વર્ગ બોલાવું. સાંભળા, કવિ ભગવાનને કહે છે, ભગવાન તું કચ્છ કાઠિયાવાડમાં એકવાર ભૂલો પડ, તારા એવા સન્માન કરું, તને સ્વર્ગનો સુખ બોલાવી દઉં. કારણ એ કાઠિયાવાડની ધરતી છે, એ સંતોની ધરતી છે, સુરવીરની ધરતી છે. કારણ કે ધરા વિના ધાન નીપજે, કુળવીન ન હોય માળું, જહલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી. એવી સૌરાષ્ટ્રની ધરતીમાં કારતક માસના એક દિવસે એ પાંચાના ડુંગળો વળોટી એક વેલડું હાલ્યું આવતું હતું ભાઈઓ, અને વેલડાની આજુબાજુ બે ઘોડા અશ્વારો ઘોડા ખેલવતા ખેલવતા હાલ્યા આવતા. ઘોડા તુના ગુણ ગણા, અવગુણ પણ ભરપૂર, લઈ જાય દુરમ દૂર, પછી છેવટતી કરે ભેગા એ ઘોડાની ગમસાણમાં. એ જોઈને ઓરીએ જાત, લાજારું લોપે નહીં, પડે પટોરે ભાત, ફાટે પણ ફીટે નહીં, એવા જાતવાન ઘોડા ઉપર વેલની આજુબાજુ બે વડાવ્યા હાલ્યા આવે. આરસ પાનના પોઠિયા જેવા ધોળાને ધીંગા બે વાગોળિયા બળદો, એવા તે વેગમાં પથ કાપતા જાણે ઘર ભળી જતા હોય એવો કડાઈ આવે. બળદની ધીંગી ધીંગી ડોકમાં ગુગર માર રણઝરતી હતી, વચ્ચે વચ્ચે ઘરે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરાવતા હતા. વેલમાં પૈડામાં પરવેલી પાંદડીઓ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ થતી હતી. બળદના શિંગ ઉપર સજેલી ખોળબોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણ સામે સંકારા કરી રહ્યા હતા. ને એવું રૂડું વ્રતકામ તો સોરઠના રૂડા હાથ વિના બીજું કોણ કરી શકે. અને એવા રૂડા હાથવાળી એ સોરઠની નારી દલ ધીંગા ધીંગી ધરા, ધીંગા હાથ હથિયાર, નર માળુકા નીપજે, એ તો સોરઠ ધરાનો વટ, ધાબરી હારી ધરણી, પાણી વાળા છે પટ, એ મર્દ મુછારા નીપજે, એ તો સોરઠ ધરાનો વટ. એવી સોરઠની એક સોરઠિયાણી રઢિયામણા હાથવાળી એક કઠિયાણી બાઈ આ વેલમાં બેસી પોતાના મયરમાંથી શાસ્ત્રે આણુવારી જતી હતી બાપ. ને બરાબર એમ કહેવાય કે બળદ જરા ઢીલા પડતા ત્યાં તો માફામાંથી ડોકું કાઢી કાઠિયાણી છે એ ગાળા ખેડૂને ટોકા કરતી કે ભાઈ હાકે રાખ, મારા વીર જટ વાળું ટાગે પોગી જવાય. ને બરાબર એમ કહેવાય કે રાતી ચોર વેલડી એ પાછળના ડુંગળા વળોટી અને ગોયલવાલના મુલકમાં દાખલ થાય છે.

સાંજનો સમય હતો. ભગવાન ભાસ્કર પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. આકાશમાં લાલાશ પ્રકાશ છવાઈ ગયો છે. પંખીઓ છે એ જંગલમાંથી પોતાના માળા તરફ જઈ રહ્યા છે. ગામની ગાયો છે એ ગામમાં આવી રહી છે. બરાબર સાંજનો સમય કે પંખી જઈ માળે મળ્યા. ભૂપર હથિયો ભાણ ઓઠી કસુંબલ ઓઢણી આજ સંધ્યા બની સુજાણ. ગુલાબ ઝરણી ભય ધરણી દેવ તણી આથમે તજી રંગ ભીની રંગ સંધ્યા નાર ટોળા ઘાવતી મહારાજ દિનકર મેર ઢરતા યામ સંધ્યા આવતી જી આમ સંધ્યા આવતી. સાંજનો સમય માં ભગવતીના મંદિરમાં ઘંટારો થઈ રહ્યો છે. પૂજારીઓ પૂજા કરી રહ્યા છે. નમો બ્રહ્મ શક્તિ તું મા વિશ્વ માયા નમો ધારની કોટી તું બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાત મેસેસ બરની નમો રાજકા રંક પેછત્ર ધરની નમો કોણ રૂપી તું મા પ્રાણ દાતા નમો જગત બક્ષી પલે જીવ દાતા નમો દામની તાર તોડા રૂપાળા નમો ગાજતી કલિકા મેઘ માળા તુહી તુહી તુહી તુહી તુજ જાની મતિ યથા મોરી અતિ બખાની નમો માતુ કાગેશ્વરી ભદ્રકાળી કળા સો ધારી રૂપાળી કૃપાળી દયા દિર્સે દાસન કે અંગે નિહારો ભરોસો મુહી એક અંબા તિહારો ભરોસો મુહી એક અંબા તિહારો. માં ભગવતીના મંદિરમાં સ્તુતિઓ ચાલુ છે. એવા સાંજના સમય કેળાને કાંઠે ખેતર હતું. તેમાં એક જુવાન ભેંસો ચારે છે. ભેંસો ચારતો ચારતો જુવાન વેલણું જોઈ ગયો અને એ આદમીએ પોતાની ભેંસોને રેઢી મૂકી અને વેલને આવ્યો છે. વેલને આવી વડાવ્યોને પૂછ્યું છે, વડાવ્યા ક્યાંની વેલ છે? કે રાજપરાની. કે આ વેલમાં કોણ બેઠું છે? કે વેલમાં દેવાયંત ખાચરની દીકરી અને આથિયા ધાંધલના ઘરવાળા આ સજુમાં બેઠા છે. અરે જુવાનિયા, ભૂંડો કામ કર્યો. આ મોતનો માર્ગ તમે કોણે દેખાયો? આજે નજર કરો, સામે દેખાય ભીમદાસ દરબારની ડેલીઓ છે. ભીમદાસનો ખોખરો છે. મેળીએ બેઠો બેઠો આખી સીમા સકરાની જેમ નજરું કરે છે. કાઠિયાણુના મારછાના એને સપના આવે છે. મારા બાપ એની મહેમાનગતિ માણ્યા વિના કોઈ રેઢું ઓજળું જવા પામતું નથી. નદીના કાંઠે એના મોલ હારે એની મેળી થપાટા ખાતી છે. બાપ ગજબ કર્યો. પણ ભાઈ, બીજો કોઈ માર્ગ ખરો? કે બીજો કોઈ માર્ગ નથી. આમ આટલી વાત થઈ ત્યાં તો વેલનો પડદો ખસ્યો. વેલનો પડદો ખસ્યો. આ સજુમાએ ડોકું કાઢ્યું. ચંદ્રમાં જાણે વાદળના અંતરપટમાંથી પોતાનું મુખડું બતાવ્યું હોય એવું કોઈ આકુળ વાકુળતા ન હોય એમ સજુમાએ મોઢું કાઢ્યું અને એટલું જ પૂછ્યું ડાંગવાળા આદમીને. આમ પગથી માપા સુધી પગથી માથા સુધી માપી લીધો. સદ્ધરમનો તેજ હતો. કારા ભમર કેસ હતા. હાથમાં રુદ્રાક્ષની માળા હતી. અને એ આદમી માં ભગવતીનો જાપ જપતો હતો. વિદારણી દૈત્યવંશ ધારણી સેવકા સુધારણી નિવારણી વિઘ્ન અનેક ત્રિભુવન તારણી ઉતારણી અઘોર કુંડ જંગલા જ જંગલા કરંત દેવે જિંગલા કલ્યાણ માત મંગલા કરંત દેવે જિંગલા કલ્યાણ માત મંગલા. બરાબર સત્તરમનો તેજ જોઈ અને આઈ સજુમાએ પૂછ્યું, ચારણ લાગવો શું હે? ચારણ ચાર વેદ વણપડા વાતું કરે અગમ નિગમ કા ભેદ ભાખે જેને મુખે સરસ્વતી હોય સરકો ઉતારી વારી કરતે મૈપ જાપે બિના પડે રાજનીત ઉરાલ એસે આતી હે ચંદન સમા ઝાકી બાસ ઠેર ઠેર ફિરે વંદન સમા સત્ય જગકો શિખાતી હે ગાતી હે હરિગુણ ફિરી ફિરી ઠેર ઠેર કલહંત કો પોદે કો મૂળ સે મિટાતી હે કવિ નારાયણ બનત વહી ચારણ કી જાતી હે વહી ચારણ કી જાતી હે એવો સજન ચારણ ને જોઈ અને માએ પૂછ્યું સજુમાએ કે ભાઈ કઈ હથિયાર રાખો છો? કે ચારણ કે હા માં. ચારણે પોતાની કેડે ઉપર બાંધેલી કટારી છોડી અને આઈ બાજુ લાંબી કરી છે. આઈ કટારી લઈ લીધી અને ચારણને કીધું, ભાઈ હવે રાજપુર વહેતો થા, તું હથિયા ધાંધલને વાવર દે, બાકી જેવી સુરત ધણીની મરજી. આમ વેરળું છે, નદી વડોટ્યું છે, દોઢે ખેતર આગળ નીકળ્યું ત્યાં તો પાછળથી ખેપટ ઉડવા મંડાણી. 10 અશ્વારો લગોલગ ઘોડાની બાજુમાં પહોંચી આવ્યા છે. પણ આઈ છે એ પોતાના વડાવીઓને ચેતવ્યા છે, ખબરદાર કે અધીરા થાશો નહીં. વડાવ્યાઓએ ઉગેમેલા બાલા પાછા ખેંચી લીધા. તલવારોની મુઠ ઉપર પડેલા પંજા પાછા ખેંચી લીધા છે અને બરાબર અશ્વારોને પડકાર કરવામાં આવ્યો કે ભાઈ વડાવ્યાઓ, અમે ખોખરા શેખના અશ્વારો છીએ, વેલને પાછી વારો, કારણ કે દરબારનો હુકમ છે. આટલી વાત થઈ ત્યાં તો ફરી એક વખત વેલનો પડદો ફરી ખસક્યો છે. કાઠિયાણી આઈ સજુમાં પોતાનું મોં મલકાવ્યું છે. ગલગોટા જેવું મોં મલકતા ભીમદાદના અશ્વારો પીંગડી ગયા. પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કળીઓ દેખાણી, દાંત ઉપર જડેલી હેમની રેખા જબૂકી અને આઈએ મીઠે સાદે કીધું કે ભાઈ અમને ક્યાં લઈ જવા છે? ત્યારે અશ્વારો હિંમત રાખી નોતરું દીધું કે અમારા શેખ સાહેબના મહેમાન થવા. અરે અરે, શેખ સાહેબને તો અમે ઓળખીએ. શેખ સાહેબના મહેમાન થવાની બધાને હોશ
હોય પણ અમે કાઠી, તમે સિપાઈ,

ભાઈ સખરાવા સાથે અમે ના આવીએ, તમારા મહેમાન તમારા શેખ સાહેબ ને કયો એ કાઠીની મહેમાન ગતિ માણવી હોય તો પડ આવીને તીડી જાય, તમારાથી વેલ પાછી નહીં વળે. અને આમ બરાબર સજુબાએ હુકમ કર્યો અશ્વારોને, તો અશ્વારો એકબીજાની નજર નોંધી લીધી અને એક અશ્વાર નોખો ઉતરી અને ખોખરા શેખને વાવડ દેવા જાય છે. બાકીના નવે નવ અશ્વારો વેલની આજુબાજુ વેટાઈ ઊભા રહ્યા છે અને અશ્વાર જઈ ખોખરા શેખને ખબર દીધા છે. એને ઈશકનો લેવાસ જાગ્યો છે, હિનાનું અંતર એના કિનખાબના કબજામાં ફોરવા લાગ્યું છે. સોનાની મુઠવાળી તલવાર એને બગલમાં દાબી હી જડેલો જામેલો બેટમાં ધરબ્યો, ખોખરા શેખ ઘોડા ઉપર ચડી વેલ ભળી વહેતો થયો છે. બાકડીના ધમા કરતા ઘોલા વહેતા થયા. ભો ભીની ગોળા ભલા ડાબા ઉપડિયા, મળગા નેણીને માળવા કા ખગ વાવા ખડિયા, કોઈ ગોળો કોઈ પરખડો કોઈ સતંગી નાર, સર્જન હારે સર્જ્યા તીનું રતન સંસાર, એવા ઘોડા ઉપર સવાર થઈ ખોખરો શેખ વેલની બાજુ પહોંચી ગયો છે. બાકડીના ધમા કરતા ઘોડલોને વહેતો મૂક્યો, બરાબર ઘોડલો વેલને આમ આવ્યો છે. અને ત્યાં તો કાઠિયાણીએ ફરી એકવાર ડોકું કાઢ્યું. બાપ ડોકું કાઢ્યું, એના કાંડાની ગુગર જડી ચૂડિયો રણજડી ઉઠી, માથેથી ઓછું મલીર અમોડા ઉપર ઢળી પડ્યું. હેમની દીવીમાં પાંચ પાંચ વાટો પ્રગટાવી હોય તેવી પાંચ પાંચ આંગળીઓવાળા હાથમાં લાલ હિલોડા જેવો પડદો ઝાલી રાખ્યો શેખ સાહેબ ઉપર કામળગારું રૂપ ઢોળવા લાગ્યા છે. અને કઠિયાણી એટલું જ બોલ્યા, આવો ને અંદર આવો. એટલા જ વેણ એમના પરવારા જેવા હોઠમાંથી ટહુક્યા, નેણ ઉછળ્યા, વડાવ્યાઓની કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા. ખોખરા શેખ ઘોડેથી ઉતરી વેલમાં ચડવા ગયો, કેળ સુધી દાખલ થયો. એક વેતનું અંતર હતું ત્યાં તો બોળમાંથી ફુફારો મારી કારી નાગર છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી ખોખરાની ઢાલ જેવી છાતીમાં છેક કલેજા સુધી કટારી ઉતરી ગઈ છે. ગોઠણ ભેર થઈ દેત્યની છાતી ઉપર આઈ સજુમાં ચડી બેઠા છે, દાંત બીસી બીસીને કટારી ઉપર જોર કરવા લાગ્યા. અને ખોખરા શેખની પોરી ગરદનમાંથી એટલો જ અવાજ આવ્યું, દગા હે દગા હે દગા હે દગા હે. ઘણી પહેલાના એ સજુબાએ આજે વિકરાળ રૂપ ધારણ કર્યો છે, ચંડીનો રૂપ ધારણ કર્યો. કર રૂપ કરાળા નદ નતાળામ ભક્તમ ભાળા વિકરાળા, ડંડાક ડમાલા કોપ કમાલા બાદ ભરાળા પ્રતાળા, ખટકે લલખાણા જોમ બજાણા તિંદમ તાળા તિંદુડા, ઘરખે દરખંડા અસુરુ તંડા ભય બેકુંડા ચામુંડા જી ભય બેકુંડા ચામુંડા, કોપે નબ કરકત ધરણી દરકત રણ બેગમ રણકત મારસુ બળકત ધડકત ધડકત યંસમ યરકત ભાયકર ફરકત ગરગત કોતલ અણબ જડમ જુડા, ગરખે દરખંડા અસુર તંડા ભય બેકુંડા ચામુંડા, જેમ ચંડ ને મૂળ ને મારવા માં ભગવતી નીકળી હતી આજે સજુમાએ વિકરાળ ચામુંડા રૂપ ધારણ કર્યો છે. સિંહણ તાડ દે તેમ સજુમાએ ચીસ પાડી તૂટી પડો કટકો મેલસો ના કાઠી, અને ખોખરા શેખ ના સિપાહી વચ્ચે ધીંગાણું મચ્યું છે, મારો મારો ના નાથ થાય છે, જાકાજીક જાકાજીક જાકાજીક થઈ છે, કઈ કટારી બરસી બાલા જગમગ કરતા જણકારા, ખણખણ કરતી તીખી તલવારો તણા સુણાતા કિરણકારો, તલવારો ઉડવા મંડાણી છે, કાઠીઓને સુરાતન ચડી ગયો છે, રણસિંગા વાગા સુતા જાગા કાયર ભાગા કામ પડાઈ, ધક ધક ધરની ફોજુ કરતી વિનાશ કરતી ટાઈક વડા હે મર્દો હાથે દોડો ફાકે તોય લડા, ને મેદાને મરવા અવસર વળવા મૃદ કસુંબલ રંગ ચડે જે મૃદ કસુંબલ રંગ ચડે, જાકાજીક જાકાજીક થઈ છે, કાઠીઓના માથા ઉડી ગયા, ધળ લડે છે ધળ અંગે અંગ કપાળા દખ દખ રુધિર હોય, અને માથા પડે દળ લડે એવા કાઠી વિરલા હોય, ઘર જાતા ધર્મ પલટતા ત્યાં પડંતા તાવ, એ તો તીનો દિન મરણ કા કોણ રંગ કોણ રાવ, પોતાના ઇજ્જત ખાતર આજે કાઠિયો અને ખોખરા શેખનું ધીંગાણું જામ્યું છે, તેમાં ખોખરા શેખના સિપાહીઓ છે એ મરણ પામ્યા છે. આ બાજુ કાઠિયોના કટકા કટકા ઉડી ગયા છે, ખોખરા શેખની લાશ છે એ લોહીથી રંગાયેલી વેલમાં પડી છે. અંધારા ઘેરાતા હતા, કાઠિયાની લુયાર કટક કટાર ચાંદડા અને અજવાળે તબકતી હતી, ત્યાં તો ચારણ અને હથિયાર ધાંધળની વાર આવી પહોંચી છે. લોહીમાં રંગેલી કાઠિયાળીને જોઈ કાઠીની છાતી ઉપર પાસાબંધી કડિયાની કસો તૂટવા લાગ્યું, વેરડું છે રાજ પર પહોંચ્યું. ભીમદાદના માઢ ઉપર આજે ખોખરા શેખના દીવા ઓલવાયેલા હતા, ગામમાં સમી સાંજે સોંપો પડી ગયો હતો એવી ધાક બેસી ગઈ, અને ખોખરાની કાયા લોહીમાં રગડોડતી જોઈ સીમાડે પડી છે. ત્યારે ચારણ છે એ મેરામણ ખાચરને ખબર દીધા, રાતોરાત મા જગદંબા મેરામણ ખાચર ઉપર જાણે મેર કરી હોય તે
તેમ ભીમદાદનો મેરા મન ખાતર કબજો લીધો છે. ચારણ છે મેરા મન ખાતરના ગુણગાન ગાય કે મેરા મન મેલે મૈપત બીજા માંગવા.

0: तेरा मन मेले मैपत बीजा मांगवा इतो कुंजल ठेले करे मेढे चढ़वू मचा होत मेरा मन मेले मैपत बीजा मांगवा इतो कुंजल ठेले करे मेढे चढ़वू मचा होत आम चारण मेरा मन खाचन गुणगान गाय छे अने जारे जारे आवा अधर्म लोको जारे पृथ्वी पर जन्म्या छे तारे अनेक सन्नारी सजुबाई जेवी नारियो आ पृथ्वी पर जन्म लीधो छे कारण के धरा विना धान निपजे कूड़बीन न होय माळू पछी जैसल जखरो નીપજે જેની માં હોથલ પદ્મણી હોય ને એટલા માટે કવિને લખવું પડ્યું કે જનની જણ ભક્ત જણ કા દાતાર કા સુર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર
1: કાઠિયાણીની કટારી રમેશ જોશી પાસેથી આ લોકવાર્તા હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ લોકસંગીત અંતર્ગત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 11 વાગે અમારા હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયાની સ્થિતિની અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં કડાકો. સેન્સેક્સમાં 360 અને નિફ્ટીમાં 100 અંક કરતાં વધુનો ઘટાડો. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો. સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 76 તાલુકાઓમાં વરસાદ. અમદાવાદ અને વડોદરામાં વહેલી સવારથી વરસાદી માહોલ. સૌથી વધુ પંચમહાલના શહેરામાં 3.5 ઇંચ વરસાદ. વડનગરના પ્રવાસન વિકાસમાં રાજ્યના જાહેર સાહસો પણ સહભાગી. જીએસએફસી દ્વારા જૂની રિક્ષાઓને શહેરના ઐતિહાસિક વારસાનું નવું સ્વરૂપ અપાયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન સામરખા ગામની ચરાવર્ગ પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કરી આજે સવારે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે યોગાભ્યાસ કર્યો. દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની જળસપાટી 334.60 ફૂટ પર પહોંચી. પાણીની 8,764 ક્યુસેક આવક, જ્યારે ડેમના 4 હાઇડ્રો પાવર યુનિટ અને નહેર દ્વારા 23,164 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નળ સરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગે અભયારણ્યની આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક લોકો વીણીને વન વિભાગ દ્વારા ખરીદીનો નવતર પ્રયોગ હાથ ધર્યો. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ગુજરાતમાં નવસારી, મોરબી, ભાવનગર અને છોટાઉદેપુરમાં 20 કરોડના ખર્ચે 4 સેન્ટર ઓફ એક્સલન્સ બનશે. 100 ખેડૂતોને એક સાથે તાલીમની વ્યવસ્થા. હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી. ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક ઇન્ફિબ્લેટ કેન્દ્ર દ્વારા આવતીકાલે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન. અને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે કચેરી આપના દ્વારે કાર્યક્રમ અમલમાં મુકાયો. હવે પછી આ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
2: હેલો હેલો
3: હેલો હેલો કુછ તો બોલો.
2: આપકી બાતે આપકી આવાજ.
4: હેલો
2: આકાશવાણી,

0: आपकी पसंद, आपका अंदाज।
1: हेलो हेलो, दिल दिल से कनेक्ट करना, येलो येलो, ये बातें डायरेक्ट करना।
0: फोन इन कार्यक्रम। हेलो हेलो,
2: नमस्ते श्रोता मित्रों, આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં હાજર છું હું સેજલ કાપડિયા, આપની સાથેની વાતચીત અને આપની ફરમાઈશની રચનાઓ સાથે। તો ચાલો શરૂ કરી દઈએ વાતો અને ગીતોનો સિલસિલો, કાર્યક્રમ હેલો હેલો। હેલો હેલો, કોણ બોલો છો?
3: હું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાંથી મેમણ કોલોનીમાં બોલું છું।
2: હાજી, શું નામ છે આપનું?
3: સોફિયા, મારું નામ સોફિયા છે।
2: હા સોફિયાબેન, શું પ્રવૃત્તિ કરો છો?
3: હું ધોરણ 9માં અભ્યાસ કરું છું।
2: હા, તો આપ વિદ્યાર્થી છો? હા, તો અત્યારે આપની શાળામાં આ સપ્તાહમાં કોઈ ખાસ ઉજવણી છે?
3: હા છે।
2: હા, શેની છે?
3: 15મી ઓગસ્ટની।
2: બરાબર છે, બહુ સરસ। તો 15મી ઓગસ્ટે ઉજવણીમાં આપ શું કરવાના છો? દેશભક્તિ વિશે કોઈ નાટક, ગીત?
3: અમે નિબંધ સ્પર્ધામાં છીએ।
2: બહુ સરસ, બહુ સરસ। તો નિબંધ સ્પર્ધામાં આપ કોઈ સ્વતંત્રતા સેનાની વિશે લખવાના છો, શું કરવાના છો?
3: ના, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે।
2: અને કયું ગીત સાંભળવા માંગો છો આપ સૌ?
4: સાંભળો ગીત ની કોઈ વાત, પેલા મારા પરિવાર ના નામ લઈ લો।
2: પરિવારના નામ લેવા છે? ચોક્કસ લઈ લો। બરાબર છે, હવે પહેલા આપનું ગીત જણાવો।
4: ગીત પછી તમે મેરી દેશ કી ધરતી નું ગમે છે

0: હેલો હેલો નમસ્તે, કોણ બોલો છો?
1: નમસ્કાર, હા હું ગણેશ સોસાયટી કપાતી જિગ્નેશ સારાવાત કરું છું.
0: હા જિગ્નેશભાઈ, શું ચાલે છે, કેમ છો?
1: બસ મજામાં છીએ, વરસાદનો આનંદ લઈ રહ્યા છે અને હવે નજીકના દિવસોમાં સ્વતંત્ર પર્વ પણ આવી રહ્યું છે.
0: બરાબર છે, આ સપ્તાહમાં ભારત દેશનું રાષ્ટ્રીય પર્વ છે 15મી ઓગસ્ટ. જી જી, તો આપ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાજો એવું અમે આગ્રહ કરીશું આપને.
1: ચોક્કસ મેડમ, અમે ચોક્કસ જ પ્રધાનમંત્રી આપણને આહવાન કર્યું છે કે દરેક જણે ઘરે ઘરે તિરંગો પહેરાવીશું.
0: અને જે આકાશવાણીના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એમાં એવું પણ છે કે તિરંગો ફરકાવી એની સાથે સેલ્ફી લઈને તમે એનો ફોટો કે વિડીયો પણ અપલોડ કરી શકો છો. બરાબર,
1: એ સવારે મેં આજે પ્રોમો

0: સાંભળ્યું હતું મેડમ.
1: બરાબર છે, આપ જાગૃત શ્રોતા છો તો આપ જાણકારી સમજો છો બી ખરા અને બીજાને પ્રેરિત પણ કરશો એવી અમને આશા છે. હા, તો કયું ગીત સાંભળવા માંગો છો જિગ્નેશભાઈ?
0: હા, ફિલ્મ નું નામ છે વીર ધારા
1: જી,
0: અને ગીત ના શબ્દો છે ધરતી સુનેરી અપર નીલા હર મોસમ રંગીલા એસા દેશ હે વીર.
1: ચોક્કસ સંભળાવીશું આપની પસંદગીનું ગીત. કોલ કરવા માટે ધન્યવાદ.

0: હેલો હેલો નમસ્તે, કોણ બોલો છો?
1: હા, હું ગાયત્રી નગર સરખેથી નંદુબેન બોલું છું.
0: હા, કયું ગીત સાંભળવા માંગુ છો નંદુબેન?
1: મારે આજે ગીત સાંભળવું છે, મેરા છાયા ફિલ્મ નું નામ છે અને ગીત માં બોલો છે તું જહા જહા ચલેગા મેરા છાયા. મારી સાથે મારા ઘરના પરિવારના સભ્ય છે
0: જી,
1: મારા દીકરો છે મુકેશભાઈ છે, વર્ષા છે, દક્ષા છે, તપન છે, પિંકી બેન છે,
0: આજે
1: તો સિંહ દિવસ છે, વિશ્વ સિંહ દિવસ છે.
0: આજે વિશ્વ સિંહ દિવસ છે, બહુ સરસ. એટલે
1: હસ્તકલા હતું ને,
0: હસ્તકલા દિવસ બે દિવસ પહેલા હતો, બરાબર છે? તો તમે ખૂબ જાગૃત શ્રોતા લાગો છો કે જે દિન વિશેષની માહિતી જે આપવામાં આવે છે તે ખાસ સાંભળો છો. તો હું એટલું કહીશ કે આજકાલ જે સોશિયલ મીડિયાનો જમાનો છે તો આકાશવાણીના જે સોશિયલ મીડિયાના

0: જે હેન્ડલ્સ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એક્સ છે, એના ઉપર પણ આપ જોડાઈને ઘણી બધી માહિતી મેળવી શકો છો, બરાબર ને? અને હર ઘર તિરંગા અભિયાનમાં પણ જોડાઓ એવું હું આગ્રહ કરીશ. આપના ઘર આગળ તિરંગો ફરકાવજો.
1: 17 તારીખ સુધી છે.
0: બહુ સરસ. લો, 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન છે. તો મને આનંદ થયો કે તમારા જેવા જાગૃત શ્રોતા સાથે વાત કરવા મળી, અને આપ બીજાને પણ પ્રેરણા આપજો કે આ અભિયાનમાં જોડાય, બરાબર ને? ઓકે, આવજો.
1: આવજો. નમસ્તે.

0: હેલો હેલો, નમસ્કાર, કોણ બોલો છો?
1: કચ્છ જિલ્લાના નવા અંજાર વિસ્તારમાંથી વાત કરું છું, ખત્રી કોલોની નવા અંજાર.
0: હાજી, શું નામ છે આપનું?
1: અબ્દુલ કાદર ખત્રી.
0: આ રાષ્ટ્રીય ઉત્સવ આવી રહ્યો છે 15 ઓગસ્ટ,
1: બરાબર?
0: હા, તો તમે શું કઈ રીતે એની અભિવ્યક્તિ કરવાના છો?
1: 15 ઓગસ્ટ એટલે આપણું તો રાષ્ટ્ર, જેને કહેવાય કે એક આઝાદીનો દિવસ, જેને કહેવાય કે ભારત દેશ ગુલામીમાંથી આઝાદ થયો.
0: આપણે જે રાષ્ટ્રીય તહેવાર ઉજવીશું તે હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાઈને ઉજવીશું. કયું ગીત સાંભળવા માંગો છો?
1: બાજાર સિંહની એક ગીત છે, લતા મંગેશકર ના અવાજમાં, દેખાઈ દે બે બે ખુદકી.
0: આપને સંભળાવીએ છીએ આપની પસંદગીનું ગીત.
1: હા, જો

0: હા હેલો હેલો નમસ્કાર.
1: હેલો, હા અમદાવાદ કર્મભૂમિથી વાત કરી રહ્યો છું મેડમ. કનુભાઈ
0: અમદાવાદ થી? કનુભાઈ વાત કરી રહ્યા છો? હા કનુભાઈ, શું કરો છો આપ?
1: અમે અહીંયા ફાર્મ હાઉસમાં નોકરી કરીએ છીએ મેડમ, અને મારા પરિવાર સાથે હું રહું છું.
0: આ સપ્તાહમાં કયો ખાસ દિવસ આવવાનો છે જે આપણા ભારત દેશના દરેક નાગરિક માટે ઉત્સવ સમાન છે?
1: આ સપ્તાહમાં આપણા ભારત દેશ માટે તો આ 15મી ઓગસ્ટ હમણાં આવશે. આ દિવસ પછી
0: બરાબર છે,
1: એટલે તે દિવસે આપણે દરેક જવાનોને આપણે યાદ કરીએ છીએ.
0: બરાબર છે,
1: શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને ખૂબ જ યાદ કરીએ છીએ આપણે.
0: હા, એક કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરીએ છીએ કે જે સ્વતંત્રતા સેનાનીઓએ અંગ્રેજો સામે લડીને ભારત દેશને આઝાદી અપાવી. તો કયું ગીત સાંભળવા માંગો છો કનુભાઈ?
1: કર્મા ફિલ્મ નું ગીત છે.
0: કર્મા ફિલ્મ નું ગીત છે.
1: વિખ્યાત શબ્દ છે, દિલ ભી આહે જાન ભી દેંગે એ વચન તેરે લિયે.

0: હેલો હેલો.
1: હા હેલો હેલો.
0: હા કોણ બોલું છું?
1: પૂજાભાઈ ઠાકોર, વટાદા તાલુકો, ખંભાતથી.
0: હા પૂજાભાઈ, કેમ છો?
1: બસ મજામ.
0: આ સપ્તાહમાં જે આપણે રાષ્ટ્રીય ઉત્સવ આવી રહ્યો છે તેના વિશે આપનું શું માનવું છે?
1: આપડે તો દેશ આપણો આઝાદ થયો, બરોબર, ગુલામી મુક્ત કરી આપણે, અંગ્રેજ લોકો દ્વારા આપણે દેશમાં વિકાર્યા, બરોબર
0: બરોબર છે. હા, એટલે અનેક સ્વતંત્રતા સેનાનીઓએ લડીને આક્રમણકારીઓ સામે થઈને તે લોકોને
1: બલિદાન આપી દીધું, અમુક વિજય ગયા, ગોરિયા વિજય ગયા.
0: જી, પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર તેઓ દેશને આઝાદ કરવા માટે પ્રયત્નો કર્યા. હા, કયું ગીત સાંભળવા માંગો છો પૂજાભાઈ?
1: આપણે હાથી મેં સાથી નો આપણું નફરત કી દુનિયા થોડ થોડ કે.
0: ચોક્કસ સંભળાવીશું આપની પસંદગીનું ગીત.
1: મિત્રોનું નામ આપી દો.
0: હા, મિત્રોના નામ લઈ લો.
1: જે તમારા મફતભાઈ ગલ્લાવાળા ની ફરમાઈ રહી છે, મફતભાઈ ગલ્લાવાળા છે એ ખંભાતના જીગ્નેદર ખાડવા,
0: બરાબર,
1: ગણેશ સોસાયટી,
0: બરાબર,
1: ભાઈ ઠાકોર, જય પંચા છે, વધારાની ઠાકોર દબાવી છે. અમારે ખંભાત તાલુકાના સભ્ય છે વિજયસિંહ ગોહેલ,
0: બરાબર છે.
1: આ બધા મિત્રો અમારા ગુરુ, હું તો 1972 ની રેડિયો બેન રાખું છું.
0: હા, તો આપના જેવા શ્રોતાઓ આકાશવાણી અને વિવિધ ભારતી સાથે જોડાયેલા છે તેનો અમને ખૂબ આનંદ છે. આપને સંભળાવીશું આપની પસંદગીનું ગીત. કોલ કરવા માટે ધન્યવાદ. આવજો.
1: આવજો.

0: તો મિત્રો, સેજલ કાપડિયા સાથેના આપના ફોન કોલ્સનો સંકલિત કાર્યક્રમ હેલો હેલો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો,
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો

मेरे आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आ

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું અભિજીતને.

અભિજીતને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અનેક મુદ્દાઓ ઉપર વિપક્ષના હોબાળાના કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક બેઠક મંગલ મિલન આજે નવી દિલ્હીમાં સંસદ ભવનના પરિસરમાં યોજાઈ. પશ્ચિમ એશિયાની સ્થિતિની અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં કડાકો. સેન્સેક્સમાં 470 અને નિફટીમાં 140 અંક કરતાં વધુનો ઘટાડો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 70.60% વરસાદ થયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 97% કરતાં વધુ, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 29% વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં 82% અને રાજ્યના અન્ય 206 ડેમમાં 64% જળસંગ્રહ થવાના કારણે 39 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 5 ડેમ ચેતવણી પર મુકાયા. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 84,318નું સ્થળાંતર અને 9,776નું રેસ્ક્યુ કરાયું. 1 સ્ટેટ હાઈવે, 42 પંચાયત સહિતના કુલ 46 માર્ગો અવરજવર માટે બંધ કરાયા. આગામી 3 કલાક માટે અમદાવાદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાવ, થરાદ, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ અપાયું. અમરેલીના ધારીગીરના ખીચા ગામમાં 7 સિંહ શિકારની શોધમાં આવ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના વર્કશોપમાં 3300થી વધુ આંગણવાડીઓને ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવા અને કુપોષણ સામે લડવા પોષણ સંગમ કેમ્પ યોજવા પર ભાર મુકાયો. મહાનગરપાલિકા નગરપાલિકાઓના વિકાસ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને 3,850 કરોડની ફાળવણી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચેક અર્પણ કરાયા. અને મહારાષ્ટ્ર સરકારની રાજ્યભરમાં MSRTC ડેપો અને પ્રાદેશિક પરિવહન કચેરીઓમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની યોજના. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું જગજીતસિંહને.

જગજીતસિંહને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: 10 લાખની લોટરી મને? વાવ!
1: પસાણી
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
5: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
4: ધારાબેન, આયા અકેલા જાના અકેલા, પાપ પુણ્ય લઈને જવાનું.
5: આ છે રૂપાણું ને તે છે કાળું, બધું અહીંનું અહીં જ રહી જવાનું.
4: હસે જુવાની રણે ગણપણ, બધું ફના થઈ જવાનું.
5: લાલચ મમતા પૈસો પૂંજી જગમહી તજી જવાનું.
4: મેં ના કિસી કા તુમ ના કિસી કા, કોઈ ના કોઈનું થવાનું.
5: પુણ્ય ખૂટેગા પાપ બળેગા, અંતે રોતા રોતા જ જવાનું.
4: રહ્યું ગામ એને નાઠું નામ, મારું તારું અહીં રહેવાનું.
5: અરે દિવસ થોડેરા વૈતરા ગણેરા, અંતે તો થાકી જ જવાનું.
4: માયા મમતા ડૂબાડી જવાની, જીવન એડે જવાનું.
5: લાખો આવ્યા ને તો લાખો ગયા ભાઈ, તેમ તમારે થવાનું.
4: કિતના ખોયા કિતના કમાયા બહેનો, સગડું અહીં જ રહેવાનું.
5: લોભને તજી ખુદાને ભજો, તેથી ભવ પાર જવાનું.
4: પાપ પલ્લું નમે છે આપણું, જરૂર નરકે લઈ જવાનું.
5: સુખ સંપત્તિ કાંઈ ના રહેશે, સત્કર્મ જ બસ સાથે રહેવાનું.
4: એટલે જ બહેનો, જપ તપ બંદગી કેટલી કરીને એ ત્યાં જઈને કહેવાનું.
5: ભલે તમે ઘણા નામી બન્યા, પણ નનામીમાં જ જવાનું. તો બહેનો, આ સરસ મજાની કવિતાને સાર્થક કરવા માટે આપણે દર મંગળવારે મળીએ છીએ અને આ જીવનને સોનેરું બનાવવા માટે આપણા સંબંધો સરસ મજાના કેળવીએ છીએ.
4: અને એટલે જ આજે આપણે ઉપસ્થિત થયા છીએ આપણા બહેનોના પત્રો અને પસંદગીના કાર્યક્રમ સાથે. તો ધારાબેન, તમારા હાથમાં પહેલો પત્ર કોનો છે?
6: એ છે પરમાર અમિત કમલેશભાઈનો, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન તથા જયેશભાઈ. તેઓ લખે છે કે કેન્દ્ર નિયામક શ્રી શ્રી આકાશવાણી ભુજ, સહિયર કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, નાટક, ગીત, આરોગ્ય વિશેની માહિતી તથા માહિતીસભર ઉપયોગી જ્ઞાનવર્ધક લાજવાબ કાર્યક્રમ ખૂબ સરસ હોય છે. કચ્છના ફરવાલાયક સ્થળો પર આધારિત કાર્યક્રમ ખૂબ સરસ હતો. રજૂ થયેલું નાટક એ પણ ખૂબ સરસ હતું. અવનવી વાનગીઓ બનાવવાની રીતો એ વિશે માહિતી પણ સરસ હતી તથા મારા પત્રનો જવાબ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો અમિતભાઈ, આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો.

0: અને સાથે તેઓ લખે છે કે તમારા પ્રોગ્રામ છે એ હર હંમેશા અમે સાંભળીએ છીએ. માધુભાઈ જે છે એ રેકોર્ડિંગ અમને રોજ દર વખતે પ્રોગ્રામનું કરી અને મૂકતા હોય છે, માટે માધુભાઈનો આભાર માનીએ એટલો ઓછો છે. અમારું એક વોટ્સએપ ગ્રુપ છે શ્રોતાઓનું, એમાં બધા શ્રોતાઓ પોતાના કોઈ ને કોઈ રેકોર્ડિંગ કરીને મૂકતા હોય છે. દરેક કાર્યક્રમના અંતે કાર્યક્રમોની સમીક્ષા પણ થતી રહેતી હોય છે, જેમાં તમે બંને દીદીઓએ જુલાઈ મહિનાની અંદર પત્ર અને પસંદગીનો કાર્યક્રમ આપ્યો એ ખૂબ જ લાજવાબ રહ્યો. તમે એટલા દિલથી બધાના પત્રનો જવાબ આપો છો કે અમને પણ પત્ર લખવાનું મન થઈ જાય છે. તો કલ્પાબેન, વાયદો રહ્યો પત્ર લખવાનો. તેઓ લખે છે કે સંજોગોવશાત અમે જુલાઈ મહિનામાં કોઈ પત્ર લખી ન શક્યા, માટે અમે દિલગીર છીએ. તો કલ્પાબેન,
1: ફ્રેન્ડશિપ મેં નો થેન્ક યુ નો સોરી.
0: અને કલ્પાબેન સાથે છે તેમનો લાડકો દીકરો માધવ, સાસુ સસરા મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, લાડકો દિયર નિકુંજભાઈ, મોરબીથી મમ્મી પપ્પા નલિનીબેન બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા અને અંજારથી સખી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષા ફૈબા પંડ્યા અને જામનગરથી ધર્મેન્દ્રસિંહજી અને આખું શહેરનું શ્રોતા ગ્રુપ. અને મોરબીથી છે મારા ભાઈજી બાપુ અને પત્રમિત્ર એવા પૂનમબેન જીતેનભાઈ ત્રિવેદી, વાલા બંને ભત્રીજાઓ. સૌ સાથે મળીને અમે તમારો કાર્યક્રમ સાંભળીએ છીએ અને અમને આ કાર્યક્રમ ખૂબ જ પસંદ પડે છે. તો આવા સરસ કાર્યક્રમો આપતા રહો અને અમે સમીક્ષા પાઠવતા રહીએ. તો કલ્પાબેન, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવો અમને પત્ર દ્વારા પાઠવતા રહેજો.
1: હવેના આપણા પત્ર મિત્ર છે પ્રદીપ મહેતા, સાથે શ્રીમતી બીના મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, બેબી મનસ્વી અને નિર્વા. આરટીઓ રિલોકેશન સાઇટ ભુજથી આપણને પત્ર લખે છે. જણાવે છે કે 24 જુલાઈ મંગળવારનો સહિયર કાર્યક્રમ અમે સાંભળ્યો. સહિયરના કચ્છ સિવાયના શ્રોતાઓના પત્રોના ઉત્તરો તથા પસંદગી રજૂ કરવામાં આવેલ. કાર્યક્રમમાં તમામ શ્રોતાઓને વધુ ને વધુ પત્રો લખવાનું જણાવવામાં આવેલ. શ્રોતાઓ તરફથી લખાયેલ પત્રોના જવાબો આપવામાં આવે તો પત્રો લખવા પ્રોત્સાહિત થાય. તારીખ 14 જુલાઈના રોજ શહેર કાર્યક્રમમાં અગાઉ લખી મોકલવામાં આવેલ અમારા પત્રનો જવાબ અપાયેલ નથી. અમારો પત્ર મળી ગયો હોય તો જવાબની જરૂરથી આશા રાખી શકાય.
0: તો ધારાબેન, આપણે પ્રદીપભાઈને કહીએ કે પ્રદીપભાઈ, તમારો પત્ર અમારા સુધી કોઈ પણ કારણસર પહોંચ્યો નહીં હોય, જેના કારણે અમે જવાબ આપી શક્યા નથી. આશા રાખીએ આજે આપ કાર્યક્રમ સાંભળતા હશો અને આપના પત્રનો પ્રત્યુત્તર પણ. તો ધારાબેન, પ્રદીપભાઈ આગળ શું લખે છે?
1: સાથે આગળ તેઓ લખે છે કે 14 જુલાઈના શહેરના કચ્છ વિસ્તારના શ્રોતાઓના પત્રોના જવાબો અપાયા નહોતા. તો જીજ્ઞાબેન, આપણે પ્રદીપભાઈને અચૂક કહીએ, અમારા સુધી જે પત્રો પહોંચે છે એને અમે કોઈ પણ રીતે કાર્યક્રમમાં અચૂકથી સામેલ કરીએ છીએ, એટલે એ બાબતે પ્રદીપભાઈ આપ નિશ્ચિંત રહેજો, કેમ કે તમે છો તો અમે છીએ અને આકાશવાણી પણ તો જ છે, શ્રોતાઓ હોય તો જ કાર્યક્રમ હોય, એટલે આપના પ્રતિભાવો અમને જે મળે એનો અમે અચૂકથી સમાવેશ કરીએ. આ રીતે જ કાર્યક્રમ સાંભળતા રહેજો અને નારાજગી દૂર કરીને પત્ર જરૂરથી લખતા રહેજો. તો સાંભળીએ આપ સૌની પસંદગી પર આ સુંદર મજાનું ગીત.

0: આપણે બપોરથી ભેગા થયેલા હવારથી. તમારું નામ તો કયો?
1: આમ તો બધાય મન લાલો જ કે.
0: હે, એટલે મારું નામ લાલો હે.
2: પરેવા ઉડે એ દિશે મન રાતારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો, નથી સર

0: તારાબેન, કાર્યક્રમનો હવેનો પત્ર લઈએ ને તો આ પત્ર મળ્યો છે ગણેશ સોસાયટી ખંભાતથી. મિત્રો છે જિજ્ઞેશ ખારવા અને સાથે છે પિંકી, દીપક, હેતલ, તુષ્ટિ અને જય. તેઓ લખે છે કે અમે આ કાર્યક્રમમાં પહેલો પત્ર લખ્યો છે, તો મારો આ પહેલો પત્ર કાર્યક્રમમાં સામેલ કરશો એવી આશા છે. તો ધારાબેન, આપણે જિજ્ઞેશભાઈને નવા પત્ર મિત્ર તરીકે આપણા કાર્યક્રમમાં આવકારીએ છીએ અને આશા રાખીએ જિજ્ઞેશભાઈ આપણા નિયમિત પત્ર મિત્ર બની રહે. સાથે તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહ્યર કાર્યક્રમ અમને ખૂબ પસંદ પડે છે. અમે દર મંગળવારે નિયમિત રીતે સહ્યર કાર્યક્રમ સાંભળીએ છીએ. તેમાં આવતા વાર્તાલાપ, ગીતો, મુલાકાત, રેસીપી અને નાટક એ અમને ખૂબ પસંદ પડે છે. તો જિજ્ઞેશભાઈ, આ જ રીતે સહ્યર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપના પ્રતિભાવો અને લાગણીઓ ચોક્કસથી પાઠવતા રહેજો.
1: હવેના આપણા પત્ર મિત્ર છે ગામ મજાદર કાગધામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલીથી ખોડુભાઈ ગઢવી. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થતો બહેનો માટેનો કાર્યક્રમ સહિયર ખૂબ પસંદ પડે છે. ઘણા વર્ષોથી આજ દિન સુધી કાર્યક્રમ અવિરત ચાલુ છે અને આ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત, વાર્તાલાપ, અવનવી વાનગીઓ બનાવવાની રીત એ બહેનો માટે ખૂબ જ ઉપયોગી માહિતી જાણવા જેવું અને અણમોલ ગીતો આ બધું જ સુંદર હોય છે અને સાથે આપની રજૂઆત ચાર ચાંદ લગાવી દે છે, જાણે કે સોનામાં સુગંધ પડી હોય. તો બસ, આટલા સુંદર કાર્યક્રમ પ્રસ્તુત કરવા બદલ આકાશવાણી ભુજ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો ખોડુભાઈ, આ રીતે જ કાર્યક્રમ સાંભળતા રહો અને આપણી લાગણી વરસાદની જેમ અમારા પર વરસાવતા રહો.
0: હવેનો આ પત્ર મળ્યો છે ગામ પડધરી જિલ્લો

0: રાજકોટથી આપણા સહિયર કાર્યક્રમના અને આકાશવાણી ભુજના નિયમિત શ્રોતા અને પત્રમિત્રો રૂપેશકુમાર, અર્જુનભાઈ ચુડાસમા, મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, નાનકડી લાડલી સિદ્ધિ અને ચુડાસમા પરિવારના સભ્યો તથા સર્વે આકાશવાણી શ્રોતા મિત્રો અને પત્રમિત્રોના જય માતાજી. જે પોતાના માટે જીવે છે ને એ ક્યારેય જવાબદારી માથે નથી લેતા, અને જે જવાબદારી માથે લે છે એ કદી પોતા માટે નથી જીવતા. આ સરસ મજાના સુવિચાર સાથે તેમણે પત્રની શરૂઆત કરી છે. તેઓ લખે છે કે તારીખ 28 જુલાઈના રોજ બંને સખીઓ જીજ્ઞાબેન અને તારાબેનની ખૂબ સરસ મજાની રજૂઆત. ગુરુ પૂર્ણિમા પર્વને અનુલક્ષીને જે વિશેષ કાર્યક્રમ રજૂ થયો તે અમને ખૂબ ગમ્યો. આપણા જીવનમાં ગુરુનું સ્થાન ખૂબ ઊંચું છે. ગુરુના ચરણોમાં કોટી કોટી વંદન.
1: કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે ગાયત્રીનગર સરખેજથી. નંદુબેન, સાથે છે વર્ષા, ધરતી, દક્ષા, તપન, પિંકી, મનુબેન, વિરાટ, ભાર્ગવ તથા મુકેશભાઈ, આકાશવાણી પરિવારને અમારી હાર્દિક શુભેચ્છાઓ. ભુજ આકાશવાણી ભુજનો સહિયર કાર્યક્રમ અમારો ખૂબ પ્રિય કાર્યક્રમ છે. સહપરિવાર રેડિયામાં સાંભળીએ છીએ. મને રેડિયો સાંભળવાનો ખૂબ જ શોખ છે. જમ્યા વગર ચાલે પણ રેડિયો સાંભળ્યા વગર ના ચાલે. તે એક એવું માધ્યમ છે કે તેને ગમે ત્યાં બેસીને સાંભળવું હોય ને ત્યાં સંભળાય. તેમાં ખૂબ જ સારી માહિતી જાણવા મળે.

0: અને એટલા જ રસથી અમને પત્ર પણ લખતા રહો.
1: આ પત્ર મળ્યો છે કાલીપુરા તાલુકો પ્રોતેજ જિલ્લો સાબરકાંઠાથી, અને આ પત્ર મળ્યો છે બક્કાભાઈ આર પટેલનો. તેઓ લખે છે કે સવિનય નિવેદન, આકાશવાણી ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ અમે નિયમિત રીતે સાંભળીએ છીએ અને એમાંય હમણાં જે ગુરુ પૂર્ણિમા વિશેનો જે કાર્યક્રમ રજૂ થયો, લાઈફના લાઇટ હાઉસ ગુરુ, જે કાર્યક્રમ સંપૂર્ણ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને સમર્પિત રહ્યો, બંને બહેનોએ ખૂબ ઊંડાણપૂર્વક સાચા ગુરુનો મહિમા સમજાવ્યો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુની પ્રાર્થના સાથે નમન નમન સો બાર નમન જેવો આધ્યાત્મિક ગીતો થકી ગુરુ પ્રત્યેની ભક્તિના ગુણગાન ગાયા. વળી જે સાચો રસ્તો બતાવે એ ગુરુ, અને એ ગુરુ જ્ઞાનથી જ આપણે અંધારાથી અજવાળા તરફની સફર કરી શકીએ છીએ. છેલ્લે જગતના દરેક સતગુરુજીને શતશત પ્રણામ કરીને કાર્યક્રમનું સમાપન થયું. પ્રસંગોચિત કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. તો બકાભાઈ, આપે જે લાગણીસભર પત્ર લખ્યો છે એવી જ લાગણી દર્શાવતા રહેજો અને લાગણીસભર પત્ર લખતા રહેજો. અને સાંભળીએ આપ સૌ મિત્રોની પસંદગીનું આ ગીત.

અને સાથે સાથે આપણને જામનગરના ધર્મેન્દ્રસિંહ રાઠોડનો પણ સંદેશો મળે છે. તેઓ જણાવે છે કે ગુરુ પૂર્ણિમા વિશેનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો, સાથે સાથે નાટક જે તમે મૂકેલું હતું એ પણ સાંભળવાની ખૂબ મજા આવી, અને કાર્યક્રમમાં મૂકેલા ગીતો પણ સાંભળવાની ખૂબ મજા આવી. અને આ બધાની સાથે સાથે આ બંને બહેનો જીજ્ઞાબેન અને ધારાબેનની રજૂઆત એકદમ સુપર સે ઉપર રહે છે. સફળ સ્ત્રીની સાફલ્ય ગાથા એ વિશેની બહેનોની પરિચર્ચા એ પણ ખૂબ સુંદર રહી. તો ધર્મેન્દ્રભાઈ, આ રીતે જ કાર્યક્રમ સાંભળતા રહો અને અમને આપના પ્રતિભાવો જણાવતા રહો.

0: અને જીજ્ઞાબેન, સાથે સાથે કાર્યક્રમને પૂરો કરતા પહેલા એક સુંદર મજાની જે કવિતા છે
1: જે લખી મોકલી છે આપણા નિયમિત શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર એવા અલ્પા નિર્મળ કવિયત્રીએ, અને ધારાબેન એ કવિતા પણ દોસ્તી વિશેની છે, તો આપણી આ દોસ્તી બરકરાર રહે એવા વાયદા સાથે આપણે આ કવિતાનું પઠન કરીએ.
0: કેટલાય સુખ દુઃખમાં તું પડખે રહ્યો છે મારી, ભવો ભવની પ્રીત છે આપણી આ પુરાણી.
1: કાયમ હું જાણી લેતો સગળીએ વેદના અંતરની, દૂર કરતો જાણે વિદ્યા જાણતો જાદુ મંતરની.
0: હર હંમેશ તું ઊભો રહ્યો બાજુમાં આવીને, ના માંગ્યો કદી તોય આપ્યો સાથ સામે ચાલીને.
1: જન્મો જન્મ મને તું જ મળે પ્રાર્થના ઈશને કરું, હર જન્મ મળે તારી દોસ્તી ઋણ તારું હું ભરું.
0: અને આપણે કહીએ કે દર મહિને આપણને મળે પત્રોનો વરસાદ, તો તમારા પાસેથી પત્રોના ઢગલાની આશા રાખીને આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ.
1: ફરી મળીશું અવનવી વાતો અને મુલાકાતો અને અવનવી વાતો અને મુલાકાતો સાથે
0: આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
1: બરાબર બપોરે 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો.

0: કામગીરી ઠપ્પ કરવાનો આરોપ. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી એનડીએની મંગલમિલન બેઠકમાં તિરંગા લહેરાવાયા. અલગ અલગ મુદ્દાઓને લઈને વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી સ્થગિત. એસઆઈઆર દરમિયાન પશ્ચિમ બંગાળમાં મતદારોના નામ રદ કરવા સંબંધિત અરજીઓની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ પાસે માહિતી માંગી. ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઈન અરજીઓ ફરજિયાત બનાવવાની અમેરિકાની યોજના અને પશ્ચિમ એશિયાની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો. સમાચાર વિગતવાર. ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં એનડીએના સાંસદોએ સંસદ પરિસરની અંદર કૂચ કરી હતી. સાંસદોએ પ્લેકાર્ડ લઈને આરોપ લગાવ્યો કે વિપક્ષ ચર્ચા ટાળી રહ્યો છે. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ગૃહમંત્રી અમિત શાહ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગેનો જવાબ આપવા માટે તૈયાર છે. એનડીએ સંસદીય બેઠક મંગલમિલન બાદ આ કૂચ યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે વિપક્ષ પર સંસદની કામગીરીમાં જાણી જોઈને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે વિપક્ષે શરૂઆતમાં પેપરલીકનો મુદ્દો ઉઠાવ્યો હતો અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી, જેને સરકારે સ્વીકારી લીધી હતી. તેમણે કહ્યું કે તેમની માંગણીઓ સ્વીકારાઈ હોવા છતાં વિપક્ષી પક્ષો ચર્ચા માટે તૈયાર નથી. એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક બેઠક મંગલમિલન આજે નવી દિલ્હીમાં સંસદ ભવનના પરિસરમાં યોજાઈ. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન અને એનડીએના અન્ય નેતાઓએ તિરંગા લહેરાવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા, ધારાસભ્યોએ દિલ્હી વિધાનસભા પરિસરમાં તિરંગા યાત્રા યોજી હતી. આ યાત્રા મહાત્મા ગાંધીની પ્રતિમાથી શરૂ થઈ હતી અને ડોક્ટર બી આર આંબેડકરની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી. જ્યારે પંજાબમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. ગઈકાલે સાંજે રોપર જિલ્લામાં ભાજપ પંજાબ પ્રમુખ કેવલસિંહ ધિલ્લોનના નેતૃત્વમાં સેંકડો યુવાનોએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. ચંદીગઢ વહીવટીતંત્રએ હર ઘર તિરંગા વંદે માતરમના 150 વર્ષ અભિયાનના ભાગરૂપે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. આજે લોકસભા શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. શ્રી બિરલાએ વિપક્ષના સભ્યોને ગૃહના સંચાલનમાં સહયોગ આપવા અપીલ કરતા કહ્યું કે વિપક્ષની બંને મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવી છે.
1: सदन में चर्चाओं, प्रश्नकालों और महत्वपूर्ण विधेयकों पर चर्चा होना चाहिए. ये विधेयक देश और राष्ट्र के साथ बहुत बड़े परिवर्तन लाने के विधेयक होते हैं. इस पे अच्छी चर्चा संवाद होना चाहिए. लेकिन कल बीएससी की मीटिंग में भी आग्रह किया, आज फिर आग्रह कर रहा हूँ कि जिस विषय पर आप छात्रों के विषय पर मांग कर रहे थे, सरकार संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार हैं. सदन चलना चाहिए.
0: હોબાળો ચાલુ રહેતા અધ્યક્ષે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખ્યું હતું. રાજ્યસભામાં પણ આ જ મુદ્દા પર પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ ફરી શરૂ થતાં સભાપતિ સીપી રાધાકૃષ્ણને પ્રશ્નકાળ શરૂ કર્યો, પરંતુ ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. સરકારે કહ્યું છે કે તે ભારતીય હવામાન વિભાગ સાથે ગાઢ સંકલનમાં ચોમાસાની બદલાતી પરિસ્થિતિ અને કૃષિ પર અલ નિનોની સંભવિત અસર પર સતત નજર રાખી રહી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 15 રાજ્યો માટે જિલ્લા કૃષિ આકસ્મિક યોજનાઓ અપડેટ કરવામાં આવી છે, જેમાં 342 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે. શ્રી ઠાકુરે ભાર મૂક્યો કે અલનીનો સંબંધિત જોખમોને ઘટાડવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે માનક સંચાલન પ્રક્રિયાઓ પણ જારી કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન મતદારોના નામ રદ કરવા સંબંધિત અરજીઓ કરવા માટે નિયુક્ત કરાયેલા ટ્રિબ્યુનલ્સ દ્વારા અત્યાર સુધી નિર્ણય લેવાયેલી અપીલોની વિગતો પ્રદાન કરવા જણાવ્યું. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની એસઆઈઆર સંબંધિત અપીલોનો ઝડપી નિકાલ કરવાની અરજીની નોંધ લીધી. અદાલતે અરજીની વધુ સુનાવણી 25 ઓગસ્ટ

0: રોજ નક્કી કરી છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: શહેરી વિકાસ વિભાગના સચિવ સત્યેન્દ્રસિંહે કહ્યું કે સસ્તી આવાસ પ્રણાલીને યોજના આધારિત અભિગમથી વિકસાવવાની અને ટકાઉ પ્રણાલીમાં રૂપાંતરિત કરવાની જરૂર છે, જે માલિકી અને ભાડા સહિતના આવાસ વિકલ્પો પ્રદાન કરે છે. આજે નવી દિલ્હીમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમથી સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ભારતનું ઝડપી શહેરીકરણ એફોર્ડેબલ હાઉસિંગને આર્થિક વિકાસ, શહેરી સ્થિતિસ્થાપકતા અને સામાજિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ બનાવે છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 25 કરોડથી વધુ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. કાવડ યાત્રા દરમિયાન હરિદ્વારમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ગઈકાલે સાંજ સુધીમાં 4,43,78,000થી વધુ યાત્રાળુઓ પવિત્ર ગંગાજળ લઈને તેમના સ્થળોએ જવા રવાના થયા હતા. આ સાથે જ આ વર્ષની કાવડ યાત્રાનું સમાપન થઈ રહ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
2: कावड़ मेले के 12वें दिन कल 63,60,000 शिव भक्त हरिद्वार से पवित्र गंगा जल लेकर अपने गंतव्यों की ओर रवाना हुए. आज सावन शिवरात्रि के अवसर पर हरिद्वार में कांवड़ियों की भारी भीड़ है. मुख्य रूप से डाक कांवड़ियों की आवाजाही से शहर शिवमय हो गया है. कांवड़ यात्रा को सुरक्षित और सुव्यवस्थित बनाए रखने के लिए प्रमुख स्थान घाटों, कांवड़ मार्गो और संवेदनशील स्थानों पर सुरक्षा, यातायात और स्वास्थ्य और स्वच्छता व्यवस्थाओं की निगरानी की जा रही है. साक्षी सिंह, आकाशवाणी समाचार, देहरादून.
0: અમેરિકા ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઈન અરજીઓ ફરજિયાત બનાવશે, જેનો હેતુ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કાર્યકારી ખર્ચ ઘટાડવાનો છે. સાંભળીએ વિસ્તૃત અહેવાલ.
3: अमेरिका की नागरिकता और आवर्जन सेवा VSCIS ने फेडरल रजिस्टर में प्रकाशित नए नियम में कहा है कि जो फॉर्म कम से कम 180 दिन से इलेक्ट्रॉनिक रूप से उपलब्ध हैं, उन्हें ऑनलाइन जमा कराना अनिवार्य होगा. नए नियमों के अंतर्गत आवेदकों को कम से कम 60 दिनों का नोटिस देने के बाद उनके आवर्जन फॉर्म को ऑनलाइन उपलब्ध कराने की प्रक्रिया भी शुरू की जाएगी. इन परिवर्तनों से ग्रीन कार्ड आवेदन और नवीनीकरण, पारिवारिक आवर्जन याचिकाएं, नागरिकता आवेदन, शरण दावे, रोजगार प्राधिकरण और अस्थायी संरक्षित स्थिति आवेदनों सहित कई आवर्जन लाभ प्रभावित हो सकते हैं. आवेदकों को अब USCIS ऑनलाइन खाते का उपयोग करना होगा. वे या तो फॉर्म ऑनलाइन भर सकते हैं या सहायक दस्तावेजों के साथ भरे हुए फॉर्म की PDF फाइल अपलोड कर सकते हैं.
0: આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 0.5% ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 430, જ્યારે નિફ્ટી 135 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે હોસ્પિટલો, સિમેન્ટ અને FMCGના શેરોમાં વેચવાલી નીકળી હતી. મહારાષ્ટ્રમાં પુણે બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. પુણેથી સતારા તરફ જઈ રહેલી કારના ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી અને સામેની લેનમાં ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. ઝારખંડમાં વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં સંસદ પરિસરમાં NDAના સાંસદોની કૂચ, વિપક્ષો પર સંસદની કામગીરી ઠપ્પ કરવાનો આરોપ. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી NDAની મંગલ મિલન બેઠકમાં તિરંગા લહેરાવાયા. અલગ અલગ મુદ્દાઓને લઈને વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી સ્થગિત. SIR દરમિયાન પશ્ચિમ બંગાળમાં મતદારોના નામ રદ કરવા સંબંધિત અરજીઓની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ પાસે માહિતી માંગી. ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઈન અરજીઓ ફરજિયાત બનાવવાની અમેરિકાની યોજના અને પશ્ચિમ એશિયાની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ચેક અર્પણ સમારોહમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 3,240 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ. કાર્યક્રમ દરમિયાન 17 મહાનગરપાલિકાઓને 2,992 કરોડના ચેક એનાયત કરાયા, જેમાં અમદાવાદને 870 કરોડ, સુરતને 770 કરોડ, વડોદરાને 285 કરોડ તેમજ રાજકોટ 232 કરોડ રૂપિયા ફાળવાયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પારદર્શક અને નાગરિક કેન્દ્રિત સેવાઓ અને કામગીરી પર ભાર મુકાયો છે.
1: મહાનગરપાલિકાઓ હોય કે નગરપાલિકાઓ, એનું દરેકનું આયોજન એવું જ હોવું જોઈએ કે એ સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રીવન હોવી જ જોઈએ, એ સમયની માંગ. આ ચારે ચાર વસ્તુ ઉપર જો તમે ધ્યાન રાખો તો જ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાનો મોટો રોલ છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગિફ્ટ સિટી દેશના નાણાકીય ક્ષેત્રને વૈશ્વિક બનાવવાનું સશક્ત માધ્યમ બન્યું છે. આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયેલી ગ્લોબલ કનેક્ટ ગિફ્ટ સિટી એડિશનના પ્રારંભ અવસરે સંબોધન કરતા તેમણે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય બજેટમાં 10 વર્ષના બદલે સળંગ 20 વર્ષના ટેક્સ હોલિડેની જોગવાઈથી ગિફ્ટ સિટીમાં રોકાણકારોનો વિશ્વાસ વધશે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે પણ આ વર્ષના બજેટમાં 39% મૂડી ખર્ચ માટે ફાળવ્યા છે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે નવસારી, મોરબી, ભાવનગર અને છોટાઉદેપુરમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે આ કેન્દ્રો ઊભા કરાશે. કેન્દ્રોમાં એક સાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપરાંત આ પદ્ધતિ અપનાવવા ઇચ્છતા ખેડૂતોને પણ અહીં તાલીમ, માર્ગદર્શન અને ખેતી સંબંધિત વિવિધ સુવિધાઓ મળી રહેશે. યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે. વડોદરાના માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીશ પટેલે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ શ્રી પટેલે પ્રતિક્રિયા આપી હતી.
2: પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ અને ગુજરાત સરકારનું નેતૃત્વ જે રીતે વિકાસ કરી રહ્યું છે અને અમારા સ્વર્ગીય યોગેશ કાકાએ જે કામો પૂરા કર્યા છે અને પૂરા કરવાના બાકી છે એ હું વિશ્વાસ અપાવું છું કે કામો અમે ખૂબ મહેનત કરીને પૂરા કરીશું.
0: ભરૂચમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા 5 બત્તી અને રેલવે સ્ટેશન થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ પરત ફરી હતી. યાત્રામાં 100 ફૂટનો વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડ અને સિદ્ધિ નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આજે 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પંચમહાલના શહેરામાં સૌથી વધુ આશરે 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહીસાગરના કોઠંબામાં 4.25 અને લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે લુણાવાડા તાલુકાના સુવા ગામમાં 4-5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. સ્થાનિકોએ 25 જેટલા લોકોને અન્ય જગ્યાએ ખસેડ્યા હતા. ગાંધીનગરના દહેગામમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. કઠવાડામાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભારે વરસાદના પગલે રાજ્યના 39 જળાશય હાઈ એલર્ટ પર છે. તાપી જિલ્લાના ઓકાઈ ડેમમાંથી 23,164 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અરવલ્લીમાં ખેડૂતોના ટ્રેક્ટર ભાડે લેવાના બહાને છેતરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. સ્થાનિક ગુના શાખાએ માલપુર, મેઘરજ અને દાહોદના ઝાલોદ વિસ્તારમાં છેતરપિંડી કરનાર 5 શખ્સને ઝડપ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં 50થી વધુ ટ્રેક્ટર સહિત કુલ 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
3: 10-1 દિવસ પહેલા અમે માલપુર પોલીસ સ્ટેશન અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટરના ચીટિંગ બાબતની ફરિયાદ દાખલ કરેલી, જેમાં અમે ટોટલ 4 કરોડનો મુદ્દામાલ જે તે સમયે પણ કવર કરેલો. એ ઉપરાંત ત્યાર પછી આગળ આરોપીઓના રિમાન્ડ લેવામાં આવેલા, અન્ય આરોપીની તપાસ કરેલી. ત્યાર પછી આ 7 દિવસમાં અમે ટોટલ 67 લાખનો મુદ્દામાલ રિકવર કર્યા છીએ. 16 ટ્રેક્ટર બીજા લઈ આવ્યા છે, જે અલગ અલગ સૌરાષ્ટ્રના

0: અલગ ભાગોમાંથી બધા ટ્રેક્ટર રિકવર કર્યા છે. આમ ટોટલ અમે લગભગ 80% જેટલું મુદ્દામાલ આ કેસમાં રિકવર કરી શક્યા છીએ અને હજી આગળની તપાસ અમારી ચાલુ છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, લેખક રાજેશ રાઠવા. પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં નજર કરો ત્યાં હરિયાળી જ હરિયાળી જોવા મળી રહી છે. નર્મદા નદીના કિનારા, તેની આસપાસ પથરાયેલી ડુંગરોની હારમાળા અને ડુંગરાળ પ્રદેશમાં છવાયેલી ગાઢ વનરાજી. ચોમાસામાં જાણે કુદરતે આ સમગ્ર વિસ્તારને લીલીછમ ચાદર ઉઠાડી દીધી હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. વનરાજીથી છવાયેલા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુદરતે અઢળક સૌંદર્ય પાથર્યું છે. આ હરિયાળી માત્ર કુદરતી સૌંદર્ય પૂરતી સીમિત નથી, આ જ વરસાદ અહીંના ખેડૂતો માટે જીવનનો આધાર પણ છે. ચાલુ વર્ષે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો હવે ડાંગરની રોપણીના કામમાં જોતરાયા છે અને આવા કઠિન કાર્યોને પાર પાડવા છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં ખેતી સાથે જોડાયેલી એક સુંદર સામાજિક પરંપરા આજે પણ જીવંત છે, જેનું નામ છે હુંડેલ. હુંડેલ એટલે એકબીજાના ખેતીકામમાં સહભાગી બનીને મદદ કરવાની સામાજિક વ્યવસ્થા. એક ખેડૂતના ખેતરમાં રોપણીનું કામ હોય તો ગામના લોકો ભેગા મળીને તેનું કામ પૂર્ણ કરાવે. આ પરંપરા માત્ર ખેતીનું કામ સરળ નથી બનાવતી, પરંતુ ગામના લોકો વચ્ચે પરસ્પર સહકાર, ભાઈચારો અને એકતાની ભાવનાને પણ મજબૂત બનાવે છે. મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને અને સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય જેવા મહત્વના ક્ષેત્રોમાં તેમને સક્ષમ બનાવવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 1 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જેને લઈને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ સપ્તાહભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિધાનસભા મતવિસ્તાર મુજબ આદિવાસી સમાજની કલા, સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને ઉજાગર કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેના આધારે જિલ્લામાં પૂરતી સુવિધાઓના અભાવે ચાલતી 14 શાળાઓને સંકલ્પ વિદ્યોદય સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તન કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને તેની કામગીરી પણ ઝડપથી શરૂ કરી દેવાઈ છે. તાલુકાવાર મંજૂર થયેલી સ્માર્ટ સ્કૂલોમાં નસવાડી તાલુકાની 2 શાળાઓ, ક્વાંટ તાલુકાની 6, બોડેલી તાલુકાની 6 શાળાઓ, આમ કુલ 14 નવી સ્માર્ટ સ્કૂલોનું નિર્માણ કરવામાં આવશે. જિલ્લામાં 100% સંતૃપ્તિના લક્ષ્ય તરફ આગળ વધી રહેલા વહીવટીતંત્રના ભગીરથ પ્રયાસોથી હવે ઝૂંપડામાં ચાલતું પ્રાથમિક શિક્ષણ ભૂતકાળ બનશે અને બાળકોને ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે. 2.99 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને સાંસદ જશુ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જનતાની સેવામાં લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવપૂર્વક ઉજવણી કરવામાં આવી. સદીઓ જૂનું અંતરવસ્ત્ર કસોટા એ માત્ર એક હાથશાળનું કાપડ નથી, પરંતુ તે છોટાઉદેપુરની આગવી ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક વણકરોની અદ્ભુત કળાનું જીવંત પ્રતીક છે. આ પ્રકલ્પનો મુખ્ય સંકલ્પ આપણી આ અમૂલ્ય પરંપરાને માત્ર સાચવવાનો જ નથી, પરંતુ નવા યુગ સાથે તાલ મિલાવીને વિશ્વસ્તરે તેની એક આગવી ઓળખ ઊભી કરવાનો છે. કસોટાની આ વિરાસતને અકબંધ રાખવા કસોટા લેન્ડ લૂમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની બગલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જળ સંરક્ષણને વેગ આપવા અને ખેતી ક્ષેત્રે ટકાઉ વિકાસ સાધવાના ઉદ્દેશ સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના CSR ઉપક્રમે અમલમાં મુકાયેલા પ્રોજેક્ટ હૃદય અંતર્ગત દીપક ફાઉન્ડેશન દ્વારા બગલિયા ગ્રામ પંચાયતમાં તબક્કાવાર 1,25,000 લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, લેખક રાજેશ રાઠવા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો જગજીતસિંહના સ્વરમાં ગુજરાતી ગીતો.

જગજીત સિંઘના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ, સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: open scientific data sharing under the accords. And the India Meteorological Department has issued an orange alert for very heavy rainfall along with thunderstorms and lightning over Odisha during the next 2 to 3 days. Heavy rainfall along with thunderstorms and lightning are also predicted over Andaman and Nicobar Islands, Arunachal Pradesh, Assam, Meghalaya, Nagaland, Manipur, Mizoram and Tripura and Rajasthan over the next 2 days. And that is the end of this news bulletin.
1: आकाशवाणी भूज प्रस्तुत छे आजना मुख्य समाचार। झारखंडमां विद्यार्थियों सामे पोलीस कार्यवाहीना विरोधमां संसद परिसरमां एनडीएना सांसदोनी कूच, विपक्षो पर संसदनी कामगीरी ठप करवानो आरोप। प्रधानमंत्रीनी अध्यक्षतामां नवी दिल्ली खाते योजायेली एनडीएनी मंगल मिलन बैठकमां तिरंगा लहेरावाया। अलग अलग मुद्दाओने लईने विपक्षोना होबाळाने पगले संसदना बन्ने गृहोनी कामगीरी स्थगित। एसआईआर दरमियान पश्चिम बंगाळमां मतदारोना नाम रद्द करवा संबंधित अरजीओनी सर्वोच्च अदालते चूंटणी पंच पासे माहिती मांगी। ग्रीन कार्ड, नागरिकता अने आश्रय सहित अनेक इमिग्रेशन लाभो माटे ऑनलाइन अरजीओ फरजियात बनाववानी अमेरिकानी योजना। ચોમાસાની બદલાતી પરિસ્થિતિ અને કૃષિ પર અલનીનોની સંભવિત અસર અંતર્ગત 15 રાજ્યો માટે જિલ્લા કૃષિ આકસ્મિક યોજનાઓ અપડેટ કરવામાં આવી, જેમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના હોય તેવા 342 જિલ્લાઓનો સમાવેશ કરાયો। કાવડ યાત્રા દરમિયાન હરિદ્વારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ગઈકાલ સાંજ સુધીમાં 4,43,78,000થી વધુ યાત્રાળુઓ પવિત્ર ગંગાજળ લઈને તેમના સ્થળોએ જવા રવાના થયા। આ સાથે જ આ વર્ષની કાવડ યાત્રાનું સમાપન। રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા। પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનશે। આંગણવાડી કેન્દ્રોના બાંધકામ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ જિલ્લા વહીવટીતંત્ર અને આઈસીડીએસ ટીમની કામગીરીને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરાયું। મુંદ્રા તાલુકાના રતાડિયા ગામમાં વધુ સુદૃઢ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેમજ રતાડિયા પીએચસીને 24 કલાકની આરોગ્ય સેવા માટે સજ્જ કરવા સમીક્ષા કરાઈ। પૂર્વ કચ્છ પોલીસે ગુનાખોરી ડામવા અને બેફામ તત્વો પર લગામ કસવા માટે વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું। નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ। બીએસએફ તેમજ વાયોર પોલીસ મથક દ્વારા અબડાસા તાલુકાના ગરડા પંથકના કેરવાંડ ગામે તિરંગા યાત્રા યોજાઈ। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે।

चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे, मैं उनसे

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે,
1: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો ચુરાલિયા હે તુમને ફિલ્મનું ગીત. કલાકારો છે ઉદિત નારાયણ અને મહાલક્ષ્મી.

શંકર માધવન અને શ્રેયા ઘોષાલે ગાયેલું ચાંદની ચોક ટુ ચાઇના ફિલ્મ ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો સોનુ નિગમ અને કવિતા કૃષ્ણમૂર્તિની ફિલ્મ દિલ સે.

આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું જસવંતસિંહ સોલંકીએ ગાયેલી પ્રેમળદાસની રચનાથી.

0: ખાસ કરીને સરહદી વિસ્તાર જે 106 ગામે મે નાગરિક અને સુરક્ષા જવાને જી સહભાગીદારીથી તિરંગા યાત્રા યોજેજો નક્કી કરી મે આયો આય તિરંગા યાત્રા સિવાય દેશ જે વિભાજન જી કરુણ હકીકત અને બલિદાન જી યાદ મે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ શાંતિ માર્ચ તિરંગા અને વંદે માતરમ પ્રદર્શન પણ યોજાતા છોકરીઓ ખાલી ભણે ના પણ સાથે સાથે પિંજા સપના પણ સાકાર કરીએ તેન ઉદ્દેશ્ય સાથે કચ્છ વહીવટી તંત્ર તરફથી એકડી નવતર પહેલ કરી મેં આવી હતી. ધોરણ 2 થી કરીને કોલેજ ભણ દીયું 106 જેટલી છોકરીઓ એકડી નીલા કરે કલેક્ટર DDO પોલીસ અધિકારી સાંસદ અને મંત્રી સહિતના વિવિધ અધિકારી અને પદાધિકારી જી જવાબદારી સંભાળ્યા. ભુજ મેં કલેક્ટર કચેરી ખાતે શક્તિ લીડરશીપ અંતર્ગત હેન કાર્યક્રમ જો આયોજન કરી મેં આવ્યો જે મેં હિમેળે છોકરીઓ ચૂંટાયેલી પદાધિકારી અને વહીવટી અધિકારી જી ભૂમિકા નિભાયેલા કરે મોક સંકલન જો આયોજન કરે મેં આવ્યો. અસલી સંકલન જી બેઠક યોજાજે તેડી જ રીતે હી છોકરીઓ બેઠક યોજવો અને કચ્છ જે આરોગ્ય મહિલાએથી જોડાયેલા પ્રશ્નો રસ્તા પાણી જેવી સમસ્યા બેઠક મેં રજૂ કયો અને તે મતે ચર્ચા વિચારણા કયો. હેન પહેલ અંતર્ગત ખાસ બાબત હી વી કે જેન પ્રમાણે પદાધિકારી કે અધિકારી સરકારી ગાડીએ મેં અચે તેડી જ રીતે હી છોકરીઓ પણ સરકારી ગાડી મેં આવી વ્યું. હેકડી ડી પૂરતો વહીવટી તંત્ર ને લોક પ્રતિનિધિ જવાબદારી સંભાળદલી છોકરીએ કે નવો અનુભવ સાથે ગર્વ અને ખુશી પણ થઈ. હેન બેઠક મેં કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ ખાસ ઉપસ્થિત રહીને છોકરીએ કે પ્રોત્સાહિત કેવો. તાલીમી સનદી અધિકારી માર્ગી શાહ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન પણ હેન પ્રસંગ તે ઉપસ્થિત રહ્યા. હેકડી ડી લાકારી છોકરીએ કે અધિકારી અને જનપ્રતિનિધિ બનાવી હિ પહેલ અન્ય જિલ્લે અને રાજ્ય લાકારે પ્રેરક રૂપ બની જાય. સ્તન કેન્સર જે ઝડપી અને સચોટ નિદાન લા કરે હણે જિલ્લા બહાર નહીં વેરણું પે. અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલ મેં હણે સ્તન કેન્સર જે સચોટ નિદાન લા કરે અત્યાધુનિક ડિજિટલ મેમોગ્રાફી મશીન વસાઈ મેં આવ્યો આય. કચ્છ મેં હેન પ્રકારજી સુવિધા માત્ર GK જનરલ હોસ્પિટલ મેં જ ઉપલબ્ધ આય. રેડિયોલોજી વિભાગ જા પ્રોફેસર ડોક્ટર ભાવેશ સાચો કે સ્તન મેં ગઠ આકાર મેં ફેરફાર સ્તન મેં જા અસામાન્ય પ્રવાહી અચીણું કે બ્યા શંકાસ્પદ લક્ષણ દેસાજે તેર હિ પરીક્ષણ કરે સકાજે. તો હી મશીન એક્સરે આધારિત આય. હેન મશીનથી સ્તનજી અંદરજી પેશીએનજી સ્પષ્ટ તસવીર ગીની સકાજેથી અને ડિજિટલ ટેકનોલોજી જે કારણે હી રિપોર્ટ વધુ સમય સુધી સુરક્ષિત સાચવી સકાજે. તો હી સેવા જનરલ હોસ્પિટલ મેં ઉપલબ્ધ થીતા અને કચ્છ જે દર્દીએ કે નિદાન લાકારે બહાર નહીં વિન રૂપે જેને કારણે દર્દીએ જો સમય અને નાણાં બોયજી બચત થીંદી. જનરલ હોસ્પિટલ જા ડોક્ટરે જે ચે મુજબ સ્ત્રીએ કે 45 વર્ષની ઉંમરથી નિયમિત તપાસ કરાવીની જરૂરી આય કારણ કે જેટલો વહેલો નિદાન થી એટલી જલ્દી સારવાર થઈ શકે. હાલ પૂર્વ કચ્છમાં ખાસો વરસાદ પીવાય પણ પશ્ચિમ કચ્છમાં ચોએડો વરસાદ ન પહોંચતા ચિંતાજનક સ્થિતિ સર્જાણી આય. પશ્ચિમ કચ્છે અબડાસા તાલુકે મેં ખાલી 47 મિલીમીટર, લખપત મેં 75 અને માંડવી મેં 91 મિલીમીટર વરસાદ પીવાય. પશુપાલન અને ખેતી મતે વિશેષ નિર્ભર આય એડે અબડાસા જેડે વડે તાલુકે મેં અપૂરતે વરસાદ જે કારણે સીમ મેં ઘાસ પણ અનનાયો ગો જેને કારણે પશુપાલકે કે ભારે મુશ્કેલી સર્જાણી આય. હેન ઉપરાંત માંડવી પંથક મેં માંડ 1-4 જેટલો જ વરસાદ પીવાય જેને કારણે વાવણી સામાન્ય કરી મેં આવી આય. વરસાદની અછતી એની સ્થિતિ વચ્ચે સ્થાનિક કક્ષાએ તે રજૂઆત કરે પોઠ્યા હણે માંડવી કિસાન સંઘ કૃષિ મંત્રી કે લેખિત રજૂઆત કે આય. માંડવી તાલુકે કે સત્તાવાર રીતે અછતગ્રસ્ત જાહેર કરે અને નર્મદા કેનાલ મેં જ્યાં સિંચાઈ અને પીધે જો પાણી ડેમે અચે તેની માંગ કરે મેં આવી આય. શ્રોતા મિત્રો હણે પા કચ્છ જે અન્ય મહત્વ જે સમાચાર માં એકડી નજર વેજો રજૂ કરીએ તા કલ્પના શાહ.
1: કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરે મેં અચલ એક્સટેન્શન સેન્ટર મેં છેલ્લે 3 વર્ષે મેં 915 વિદ્યાર્થી પ્રવેશ મેળવીને સ્થાનિકે જ ઉચ્ચ શિક્ષણ જા સપના સાકાર ક્યાં. નારી વંદન સપ્તાહજી ઉજવણી અંતર્ગત કિશોરીએ જે આરોગ્ય સ્વચ્છતા અને સશક્તિકરણ કે પ્રોત્સાહન ડને જે હેતુથી સુમરાસર શેખ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઢોરી હાઈ हाईस्कूल में मासिक स्वच्छता ला करे विशेष जागृति कार्यक्रम जो आयोजन करे में आयो। सरकारी आयुर्वेद हॉस्पिटल भुज में निःशुल्क मेगा हेल्थ कैंप जो आयोजन आयुर्वेद होम्योपैथी अने योग पद्धति द्वारा डायबिटीज हरस मसा अने साजे दर्दी जी मफत सारवार करे में आवई। सामखियाड़ी गांधीधाम रेल खंड ते फोरलेन प्रोजेक्ट अने ऑटोमेटिकल सिग्नलिंग जे कमिश्निंग ला मेगा ब्लॉक अने नॉन इंटरलॉकिंग जी कमगी

0: પૂરી થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજે હથે કચ્છી કારીગર કેશાભાઈ વણકર કે હાથસાળ પુરસ્કાર એનાયત થયો. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જિલ્લે જે વિવિધ વિસ્તારે મેં અચલ હોટેલ રેસ્ટોરન્ટ અને પનીર જો ઉત્પાદન અને વેચાણ કરદલ એડો જેટલી પેઢીએ તે દરોડા પાડી ઓચિંતી તપાસ કરે મેં આવી. જિલ્લે મેં ગ્રામ્યથી શહેરી સ્તર સુધી 9મી થી 17મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિશેષ કાર્યક્રમે જો આયોજન કરે મેં અચીર્યો આય. ગાંધીધામ મેં ખેડૂત જાગૃતિ વર્કશોપ યોજાણો જન્મે ખેડૂએ કે ગ્રીન કવર વધારેજી સાથે વૃક્ષેજી ખેતી કરી આવકને જો માર્ગદર્શન ડને મેં આવ્યો. જિલ્લા મથક ભુજ જે કચ્છ મ્યુઝિયમ મેં નાનું શહેર મોટા સપના પ્રદર્શન યોજાણો. આદિપુર મેં શાળા કોલેજ જી 217 જેટલી વિદ્યાર્થીનીએ જો થેલેસેમિયા પરીક્ષણ કરે મેં આવ્યો. જીવ દયા અને પશુ સેવા જે હેતુથી સમસ્ત મહાજન સંસ્થા મુંબઈ દ્વારા જિલ્લેજી પાંજરાપોળે અને ગૌશાળાએ જી રૂબરૂ મુલાકાત ગની પશુએ જી સારવાર તથા જરૂરી દવાઈઓ ડનેજી સેવા કરે મેં આવી. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા મથક ભુજ મેં BSF બાઇક રેલી જો આયોજન કે 150થી વધુ મોટરસાઇકલ સાથે નકરદલ રેલી સે શહેર મેં રાષ્ટ્રભક્તિ જો માહોલ ખડો થયો. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત વાઇબ્રન્ટ તિરંગા યાત્રા સાથે હરઘર તિરંગા ઉજવણી જો વિશાળ ત્રિરંગે સાથે નકરેલ યાત્રા દ્વારા દેશભક્તિ જે માહોલ મેં પ્રારંભ થયો. જિલ્લા મથક ભુજ જે ટાઉન હોલ મેં રવિવારજી સાંજ કે સુરીલી સંધ્યા બનાઈ દલ એરફોર્સ સ્ટેશન ભુજ યોજિત બેન્ડ પ્રદર્શન મેં વાયુદળ જે જવાને સુંદર સંગીત મેં પ્રસ્તુતિ ક્યાં. જિલ્લેજી સંવેદનશીલ દરિયાકાંઠે વિસ્તાર મેં સુરક્ષા વ્યવસ્થા કે વધુ મજબૂત કરેલા મરીન પોલીસ વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ કે નખત્રાણા તાલુકે જે વિવિધ ગામે કે જોડદલ રસ્તા વરસાદી પાણી જે વહેણ તે પુલીએ જો 692 લાખ રૂપિયે જે ખર્ચે થિંદલ કમેજા ખાતમુહૂર્ત કરે મેં આયા. પશ્ચિમ કચ્છ PGVCL વર્તુળ કચેરી દ્વારા વીજ ચોરી રોકેલા કરે 3 થી 7 ઓગસ્ટ સુધી સઘન ચેકિંગ ઝુંબેશ હલાય મેં આવી. જન્મે ભુજ મુન્દ્રા માંડવી માધાપર ને ખાવડા સહિત છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારે મેં 2339 વીજ જોડાણ જી તપાસ કરે મેં આવી.
1: અને હેન સાથે કચ્છ જા વાવર જો અજજો અંક ફેડા પૂરો થયો. ફરી મિલદાસી આવતે અંક મેં નવી માહિતી સાથે.

0: પ્રદીપ સોલંકીએ ગયેલી રવિરામની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 6:15 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.
1: नमस्ते, ही आकाशवाणी आहे.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ચેક અર્પણ સમારોહમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

3,240 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ. કાર્યક્રમ દરમિયાન 17 મહાનગરપાલિકાઓને 2,992 કરોડના ચેક એનાયત કરાયા, જેમાં અમદાવાદને 870 કરોડ, સુરતને 770 કરોડ, વડોદરાને 285 કરોડ તેમજ રાજકોટને 232 કરોડ રૂપિયા ફાળવાયા છે. કચ્છની એકમાત્ર ગાંધીધામ મહાનગરપાલિકાને 55 કરોડ રૂપિયા ફાળવાયા છે. ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો સામે શરૂ કરાયેલી કડક ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માંડવી અને ભુજ તાલુકામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી તંત્રની ટીમે હોટલો, ડેરી પ્રોડક્ટ્સના વિક્રેતાઓ તેમજ ડીમાર્ટ અને રિલાયન્સ જેવા મોટા મોલ્સમાં અચાનક દરોડા પાડી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસી હતી. તપાસ દરમિયાન માંડવી પંથકમાંથી આરોગ્ય માટે અયોગ્ય જણાયેલા પનીરના 3 નમૂના લેબોરેટરી પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા, તેમજ સ્થળ પર જ અંદાજે 20 કિલો જેટલો શંકાસ્પદ પનીરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ કે ઉત્પાદકો સામે કડક વલણ અપનાવવામાં આવશે. લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ વેગવાન બનાવવામાં આવશે. વર્ષ 2025-26 દરમિયાન કચ્છ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અને સુવિધાઓ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ICDS ટીમને પ્રશંસા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષમાં કુલ 54 નવીન આંગણવાડી નિર્માણ પામી છે, જ્યારે 156 કેન્દ્રોનું બાંધકામ વિવિધ યોજના અંતર્ગત આયોજનમાં લેવાયા છે. આ ઉપરાંત 209 કેન્દ્રોનું નવીન 124 શૌચાલય નિર્માણ અને 1352 આંગણવાડીઓમાં સમારકામ કરાયું છે. આ સહિયારા પ્રયાસોથી આંગણવાડીઓને બાળમૈત્રીપૂર્ણ અને આધુનિક સુવિધાસભર બનાવવામાં આવી છે. મુંદ્રા તાલુકાના રતડિયા ગામમાં ગ્રામજનોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયતના ભદ્રેશ્વર સીટના સદસ્ય તલકસી ફફલે રતડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે MBBS તબીબ, સ્ટાફ નર્સ, એમ્બ્યુલન્સ અને સેલ કાઉન્ટર મશીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ અનુસંધાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ રતડિયા PHC અને ગુંદાલા પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ડિલિવરી પોઈન્ટને સક્રિય કરવા તેમજ સગર્ભા માતાઓને સુરક્ષિત પ્રસૂતિ સેવા પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત પંચાયતમાં જન્મ મરણ નોંધણી અને પીવાના પાણીની વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં ગુનાખોરી ડામવા અને બેફામ તત્વો પર લગામ કસવા પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાની સૂચનાથી ગાંધીધામ, આદિપુર અને ઓસ્લો બ્રિજ જેવા મુખ્ય સ્થળોએ મોડી રાત્રે સઘન તપાસ હાથ ધરાઈ હતી. આ ડ્રાઈવ દરમિયાન કાળા કાચવાળી ગાડીઓમાંથી સ્થળ પર જ ફિલ્મ દૂર કરાઈ હતી, તેમજ ફેન્સી અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આજે 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પંચમહાલના શહેરમાં સૌથી વધુ આશરે 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહીસાગરના કોઠંબામાં 4.25 અને લુડાવાડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભારે વરસાદના પગલે રાજ્યના 39 જળાશય હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને કચ્છ માટે હવામાન વિભાગ દ્વારા કોઈ પણ આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા 3% વધુ વરસાદ નોંધાયો છે, જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 21% ઓછો વરસાદ નોંધાયો છે. મહિલાઓમાં સ્તન કેન્સરના વહેલા નિદાન માટે ભુજની GK જનરલ હોસ્પિટલ ગેમ્સ ખાતે કચ્છની પ્રથમ અત્યાધુનિક ડિજિટલ મેમોગ્રાફી સેવા શરૂ કરવામાં આવી છે. રેડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર ભાવેન શાહે જણાવ્યું હતું કે 45 વર્ષની ઉંમર બાદ કે જે જરૂર જણાય ત્યારે આ એક્સરે આધારિત મશીન દ્વારા સ્તનની અંદરની પેશીઓની સચોટ તસવીરો મેળવી શકાય છે. આ સેવા શરૂ થવાથી હવે કચ્છના દર્દીઓને સ્તન કેન્સરના નિદાન માટે બહાર જવું નહીં પડે અને સ્થાનિક સ્તરે જ ઉત્તમ સારવારનો લાભ મળશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. મિત્રો, આપણા દેશના યુથ આઇકન વિશે જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે સામાન્ય રીતે આપણા મગજમાં કઈ ઇમેજ આવે? કોઈ બોલિવૂડ સ્ટાર, ક્રિકેટર કે કોઈ રોકસ્ટાર. પણ આજે આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેઓ સાદગી, ચહેરા પર સ્મિત અને આંખોમાં અસીમ જ્ઞાન ધરાવે છે.
1: એકદમ સાચું. આજે આપણે વાત કરી રહ્યા છીએ અસાધારણ સાદગી, પ્રેરણાદાયી લેખન અને સમાજસેવાની મૂર્તિ એવા સુધા મૂર્તિ વિશે. સુધા મૂર્તિ ફક્ત એક સફળ એન્જિનિયર, લેખક કે ભારતની પ્રખ્યાત આઈટી કંપનીના ચેરપર્સન જ નથી, પરંતુ આજની ઇન્સ્ટન્ટ અને ગ્લેમરસ દુનિયામાં જીવતી યુવા પેઢી માટે એક સાચા યુથ આઇકોન છે.
0: જ્યારે આપણે સુધામૂર્તિના આટલા મોટા વ્યક્તિત્વને જોઈએ છીએ ત્યારે એ જાણવાની પણ ઈચ્છા થાય કે આ પ્રેરણાદાયી સફરની શરૂઆત ક્યાંથી થઈ હશે.
1: બિલકુલ સાચી વાત છે. સુધાનો જન્મ 19 ઓગસ્ટ 1950 રોજ કર્ણાટકના એક નાના ગામમાં થયો હતો. તેમના પિતા ડૉક્ટર R.H. કુલકર્ણી એક સર્જન હતા અને માતા વિમલા કુલકર્ણી એક શિક્ષિકા હતા.
0: અરે વાહ, એટલે કે ઘરમાં પહેલેથી જ ભણતર અને મૂલ્યોનું વાતાવરણ હતું. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે એ જમાનામાં તેમણે એન્જિનિયરિંગ કરવાનું પસંદ કર્યું.
1: હા, એ સમયે છોકરીઓ માટે એન્જિનિયરિંગ કરવું એ વિચારવું પણ અશક્ય ગણાતું હતું. પણ સુધાએ BVB કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો. તને જાણીને નવાઈ લાગશે કે આખી કોલેજમાં 500 છોકરાઓ વચ્ચે તેઓ એકમાત્ર છોકરી હતા.
0: 500 છોકરાઓ વચ્ચે એકમાત્ર છોકરી, એ તો ખરેખર બહુ મોટું સાહસ કહેવાય.
1: બિલકુલ. કોલેજમાં પ્રવેશ મેળવવા માટે પ્રિન્સિપાલે તેમની સામે 3 શરતો મૂકી હતી. તેમણે હંમેશા સાદા કપડાં પહેરીને આવવું. તેઓ કોલેજના કેન્ટીનમાં જઈ શકશે નહીં. તેમણે કોલેજના છોકરાઓ સાથે વાતો પણ કરવાની નથી.
0: અરે, આટલા બધા નિયમો! આજનો કોઈ યુવાન હોય તો કદાચ ના પાડી દે. પણ સુધાએ શું કર્યું?
1: સુધાએ આ બધી શરતો સ્વીકારી લીધી. તેમણે કહ્યું કે મારે કેન્ટીનમાં જઈને સમય નથી બગાડવો, મારે ફક્ત ભણવું છે. અને પરિણામ એ આવ્યું કે તેમણે પોતાની બેચમાં સમગ્ર કોલેજમાં પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો.
0: વાહ, શું અદ્ભુત પ્રતિભા છે! ત્યાંથી આગળ વધીને તેમણે IISc બેંગ્લોરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કર્યું અને ત્યાં પણ ટોપ કર્યું.
1: સાચે જ, તેમનું પ્રારંભિક જીવન જ આપણને શીખવે છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો પરિસ્થિતિ ગમે એવી વિષમ હોય પણ સફળતા મળીને જ રહે છે.
0: ભણતરમાં તો તેમણે ગોલ્ડ મેડલ મેળવી લીધો, પણ એ સમયના સમાજમાં મહિલાઓ માટે નોકરીના દરવાજા ખોલવા એ કદાચ એનાથી પણ મોટો પડકાર હતો, સાચું ને?
1: એકદમ સાચી વાત છે. વર્ષ 1974 સુધા IISc બેંગ્લોરથી માસ્ટર્સ પૂરું કરીને આગળના અભ્યાસ માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા. એવામાં એક દિવસ તેમણે નોટિસ બોર્ડ ઉપર ભારતની ખ્યાતનામ કંપનીની એન્જિનિયરિંગ નોકરીની જાહેરાત જોઈ. પણ એ જાહેરાતની નીચે એક નાની લાઇન લખેલી હતી કે મહિલા ઉમેદવારોએ અરજી કરવી નહીં.
0: વોટ્સઅપ અને સોશિયલ મીડિયાના જમાનામાં આ વાત વાયરલ થઈ જાય, પણ એ જમાનામાં સુધાએ આ ભેદભાવ સામે શું કર્યું?
1: તેમણે ગુસ્સો કે વિરોધ પ્રદર્શન કરવાને બદલે સીધો રસ્તો અપનાવ્યો. તેમણે કંપનીના એ સમયના ચેરમેન GRD ટાટાને એક પોસ્ટકાર્ડ લખ્યો. તેમણે કહ્યું કે કંપની દેશના વિકાસમાં હંમેશા આગળ રહી છે, તો પછી મહિલાઓને તક આપવામાં આ ભેદભાવ શા માટે?
0: વાહ, એક સામાન્ય વિદ્યાર્થીની દેશના સૌથી મોટા ઉદ્યોગપતિને પત્ર લખીને પૂછે આ માટે કેટલા બુલંદ આત્મવિશ્વાસની જરૂર પડે. પછી શું થયું?
1: પત્ર પહોંચી ગયો અને GRD ટાટાએ એની ગંભીર નોંધ લીધી. તેમણે તરત જ સુધાને ઇન્ટરવ્યૂ માટે પુના બોલાવ્યા. ઇન્ટરવ્યૂમાં સુધાએ પોતાના જ્ઞાન અને ટેલેન્ટથી બધાને પ્રભાવિત કર્યા અને કંપનીએ નિયમ બદલવો પડ્યો.
0: અને આમ સુધામૂર્તિ

0: કંપનીના ઇતિહાસમાં શોપ ફ્લોર પર કામ કરનારા પ્રથમ મહિલા એન્જિનિયર બન્યા.
1: બિલકુલ, આ પ્રસંગ આજની યુવા પેઢીને શીખવે છે કે અન્યાય કે ભેદભાવ સામે ફરિયાદ કરવાને બદલે હિંમતપૂર્વક અવાજ ઉઠાવો અને પોતાની પાત્રતા સાબિત કરો.
0: કંપનીમાં પોતાની ક્ષમતા સાબિત કર્યા પછી સુધામૂર્તિના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે ભારતના આઈટી ક્ષેત્રનો ઇતિહાસ જ બદલી નાખ્યો.
1: હા, વર્ષ 1981માં જ્યારે નારાયણ મૂર્તિએ એક નવી કંપની શરૂ કરવાનું સપનું જોયું ત્યારે તેમની પાસે બિલકુલ મૂડી નહોતી. એ સમયે સુધાએ પોતાની બચતના રૂપિયા 10,000 નારાયણ મૂર્તિને આપ્યા હતા.
0: વિચાર કરો, એ 10,000 રૂપિયાની બચત જ આજે વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીનો પાયો બની. પણ સુધા માત્ર પૈસા આપીને અટકી ન ગયા. શરૂઆતમાં તેમણે કંપની માટે ક્લાર્ક, કુક અને સ્ટોર મેનેજર તરીકે પણ કામ કર્યું છે.
1: એકદમ સાચી વાત છે. પણ જ્યારે કંપની સફળ થઈ અને કરોડોનું સામ્રાજ્ય ઊભું થયું ત્યારે તેમણે બિઝનેસની દુનિયામાં રહેવાને બદલે સમાજના છેવાડાના માણસની સેવા કરવાનો રસ્તો પસંદ કર્યો
0: અને એમ જન્મ થયો વિશ્વની સૌથી મોટી આઈટી કંપનીનો. 1996થી તેમણે ફાઉન્ડેશન દ્વારા સામાજિક કાર્યોની એવી જ્યોત જલાવી જે આજે લાખો લોકોના જીવનમાં ઉજાસ પાથરી રહી છે.
1: તેમણે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 60,000થી વધુ લાઇબ્રેરીઓ બનાવી છે. આ સિવાય સરકારી શાળાઓમાં હજારો કોમ્પ્યુટરો પહોંચાડ્યા, શૌચાલયો બંધાવ્યા અને પૂર તેમજ કુદરતી આપત્તિઓ વખતે આગળ આવીને કરોડો રૂપિયાની સહાય કરી.
0: અને સૌથી સ્પર્શી જાય એવી વાત તો એ છે કે તેમણે કર્ણાટકમાં દેવદાસી પ્રથા નાબૂદ કરવા અને એ મહિલાઓને સન્માનજનક જીવન આપવા માટે રૂબરૂ જઈને વર્ષો સુધી અથાક મહેનત કરી છે.
1: સાચે જ, કાગળ ઉપર દાન આપી દેવું સરળ છે પણ પોતે જમીન ઉપર ઉતરીને લોકોના દિલ જીતવા એ બહુ મોટી વાત છે.
0: બિલકુલ, સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ જમીન સાથે જોડાયેલા રહેવું, આ જ ગુણ તેમને આજની યુવા પેઢી માટે સાચા યુથ આઇકન બનાવે છે.
1: સુધામૂર્તિના એન્જિનિયરિંગ અને સમાજસેવાની વાતો તો આપણે કરી, પણ તેમનું એક એવું પાસું છે જેણે દેશ વિદેશના લાખો વાચકોના દિલ જીતી લીધા છે, એ છે તેમની લેખન શૈલી.
0: બિલકુલ, સુધા એક અત્યંત લોકપ્રિય લેખિકા છે. તેમણે કન્નડ અને અંગ્રેજી ભાષામાં 30થી વધુ પુસ્તકો લખ્યા છે જેનો ગુજરાતી સહિત ભારતની ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.
1: સાચું કહું તો તેમની લેખન શૈલીની

0: દુનિયામાં જ્યાં યુવાનોનું વાંચન ઘટતું જાય છે ત્યાં સુધામૂર્તિના પુસ્તકોએ ફરી એકવાર યુવા પેઢીમાં પુસ્તકો વાંચવાનો ક્રેઝ ઊભો કર્યો છે.
1: બિલકુલ, તેઓ પોતે પણ અદ્ભુત વાચક છે. તેમનું માનવું છે કે પુસ્તકો માણસના સૌથી સારા મિત્રો છે. જો યુવાનોએ પોતાના વિચારો સમૃદ્ધ બનાવવા હોય તો વાંચનથી ઉત્તમ બીજો કોઈ વિકલ્પ નથી.
0: સાચે જ, એક સફળ ટેકનોક્રેટ અને સોશિયલ વર્કર હોવાની સાથે સાહિત્ય જગતમાં આટલું મોટું પ્રદાન આપવું એ દર્શાવે છે કે તેઓ બહુરંગી પ્રતિભાના માલિક છે.
1: ખરેખર સુધામૂર્તિનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે, પણ મને સૌથી વધુ પ્રભાવિત કરતી વાત તેમની હાલની ઉપલબ્ધિઓ છે. વિચારો, સામાજિક કાર્ય અને સાહિત્યમાં તેમના યોગદાનને કારણે તેમને વર્ષ 2006માં પદ્મશ્રી અને વર્ષ 2023માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
0: હા, આટલા ઉચ્ચ સ્થાને પહોંચ્યા પછી પણ જ્યારે તેઓ જાહેર કાર્યક્રમમાં જાય છે ત્યારે એ જ સાદગી અને વિનમ્રતા જોવા મળે છે.
1: આજના સમયમાં જ્યાં યુવાનો બ્રાન્ડેડ કપડાં, લેટેસ્ટ ગેજેટ્સ અને સોશિયલ મીડિયા પર ફેક ગ્લેમર બતાવવા પાછળ આંધળી દોટ મૂકે છે, ત્યાં સુધા એક બહુ મોટો પાઠ ભણાવે છે.
0: બિલકુલ, તેઓ હંમેશા કહે છે કે પૈસા અને સફળતા તો કામ ચલાવ છે, પણ તમારો સ્વભાવ, તમારી ઈમાનદારી અને તમારું જ્ઞાન જ તમારી કાયમી સંપત્તિ છે. યુથ આઇકન હોવાનો આનાથી મોટો કોઈ પુરાવો હોઈ શકે?
1: ક્યારેય નહીં. અને વળી આજના યુવાનોને નાની એવી નિષ્ફળતા બહુ જલ્દી હતાશ કરી દે છે. સુધા યુવાનોને સલાહ આપે છે કે નિષ્ફળતાથી ડરવાને બદલે તેને એક પાઠ તરીકે લો. તમારા કામ પ્રત્યેની તમારી નિષ્ઠા જ તમને આગળ લઈ જશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય લાંબો સમય ટકતી નથી.
0: સાચી વાત છે. સંબંધોની બાબતમાં પણ તેમના વિચારો બહુ સ્પષ્ટ છે. એક દીકરી, પત્ની, માતા કે સાસુ તરીકે પણ તેઓ એ જ સાદગી અને સમજણનું ઉદાહરણ પૂરું પાડે છે જે આજના ન્યુક્લિયર ફેમિલીના જમાનામાં આપણા સૌ માટે શીખવા જેવું છે.
1: સાચે જ, સુધામૂર્તિ એટલે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગનું પરફેક્ટ કોમ્બિનેશન. જો આજનો યુવાન તેમના જીવનના 10% ગુણો પણ પોતાનામાં ઉતારી લે ને તો ભારતનું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ છે.
0: સુધામૂર્તિના જીવનની આ જ વાત મને સૌથી વધુ ગમે છે. એમની પાસે દરેક પ્રસંગમાં એક અદ્ભુત અને રસપ્રદ કિસ્સો હોય છે જેમાંથી આપણને બહુ મોટો પાઠ શીખવા મળે છે.
1: અરે હા, તેમનો એક કિસ્સો તો બહુ જાણીતો છે. વાત એમ હતી કે સુધા લંડનના એરપોર્ટ ઉપર એક્ઝિક્યુટિવ ક્લાસની લાઇનમાં ઊભા હતા ત્યારે કેટલીક વેસ્ટર્ન કપડાં પહેરેલી મહિલાઓએ તેમને જોઈને તેમની મજાક ઉડાવી.
0: ઓ, લોકો કપડાં પરથી માણસની સરખામણી કરવા લાગે છે? પછી સુધાએ શું કર્યું?
1: સુધા એ સમયે કશું જ ન બોલ્યા, પણ એ દિવસે સાંજે એક બિઝનેસ મીટિંગમાં એ જ મહિલાઓ સુધા સામે આવીને ઊભી રહી, કારણ કે એ મીટિંગના પ્રમુખ પોતે સુધામૂર્તિ જ હતા. સુધાએ એ મહિલાઓને બહુ નમ્રતાથી કહ્યું, માણસની ઓળખ એના કપડાંથી નહીં પણ એના કામ અને વિચારોથી હોય છે.
0: વાહ, ગુસ્સે થયા વગર પોતાના કામથી સામો જવાબ આપવો, આજ તો એક સાચા યુથ આઇકનની ઓળખ છે.
1: ખરેખર આ કિસ્સાઓ બતાવે છે કે સુધામૂર્તિ નાનપણથી જ કરુણા, સંવેદનશીલતા અને આત્મવિશ્વાસથી ભરેલા હતા.
0: સુધામૂર્તિ માત્ર નસીબથી નહીં પણ પોતાની અડગ ઈચ્છાશક્તિઓના દમ પર આજે આ શિખરે પહોંચ્યા છે.
1: જ્યારે આપણે તેમના સંઘર્ષો વિશે વિચારીએ છીએ ત્યારે મગજમાં એક જ વાત આવે છે, એક સામાન્ય માણસ આવા સંઘર્ષો સામે હારી જાય, પણ સુધાએ દરેક મુશ્કેલીને પોતાના વિજયનું હથિયાર બનાવી લીધું.
0: એકદમ સાચું. અને તને ખબર છે, એમનો આ જ અભિગમ જીવનના દરેક તબક્કે દેખાયો છે. પછી એ નારાયણ મૂર્તિ સાથેનો તેમનો લગ્ન જીવનનો અનુભવ હોય કે પછી એક માતા તરીકે પોતાના બાળકો અક્ષતા અને રોહનનો ઉછેર કરવાની વાત હોય.
1: અરે હા, નારાયણ મૂર્તિ સાથેના એમના લગ્ન અને એ સમયનો કિસ્સો પણ બહુ રસપ્રદ છે. જ્યારે નારાયણ મૂર્તિએ પોતાની નોકરી છોડીને બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
0: હા, એ સમયે નારાયણ મૂર્તિ પાસે નહોતી કોઈ સ્થિર નોકરી કે નહોતું કોઈ બેંક બેલેન્સ, છતાં પણ સુધાએ તેના પર વિશ્વાસ મૂક્યો. તેમણે કહ્યું કે હું નોકરી કરીશ, ઘર ચલાવીશ અને તું તારું સપનું પૂરું કર. વિચારો, આજના જમાનામાં જ્યાં લોકો સુખ સાહેબી જોઈને ભાગીદાર પસંદ કરે છે ત્યાં સુધાએ એક સપના અને વિચાર પર વિશ્વાસ મૂક્યો હતો.
1: શું વાત છે, એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ કહેવતનો આ જીવંત પુરાવો છે.
0: તો મિત્રો, સુધામૂર્તિ વિશે આગળ વાત કરવાથી પહેલા આવો સાંભળીએ આ ગીત.

0: જ્યારે આપણે સુધામૂર્તિના જીવનના દરેક પાસા વિશે વાત કરીએ છીએ ત્યારે એક પ્રોફેસર અને શિક્ષક તરીકેની તેમની અદ્ભુત શિક્ષણ શૈલીનો ઉલ્લેખ કર્યા વગર તો આ ચર્ચા અધૂરી જ ગણાય ને?
1: એકદમ સાચી વાત છે. તેમણે બેંગ્લોર યુનિવર્સિટી અને બીજી કેટલીય કોલેજોમાં કોમ્પ્યુટર સાયન્સ ભણાવ્યું છે, પણ તેમની ભણાવવાની રીત સામાન્ય શિક્ષકો કરતાં સાવ અલગ અને રોચક હતી.
0: હા, તેમની શિક્ષણ શૈલીનું સૌથી મોટું પાસું હતું કોમ્પ્લેક્સ વિષયને સરળ ભાષામાં વાર્તાની રીતે બદલવું. કોમ્પ્યુટર સાયન્સ અને કોડિંગ જેવા અઘરા વિષયોને પણ તેઓ રમૂજી ઉદાહરણો અને વાસ્તવિક જીવનની વાર્તાઓ સાથે જોડીને ભણાવતા, જેથી નબળામાં નબળો વિદ્યાર્થી પણ વિષયને બહુ સહજતાથી સમજી જતો.
1: અને બીજું મહત્વનું પાસું હતું શિસ્ત અને સમયપાલન. સુધા પોતે ક્લાસ શરૂ થવાના 2 મિનિટ પહેલાં ડોર પર આવીને ઊભા રહી જતા. જો કોઈ વિદ્યાર્થી 1 મિનિટ પણ મોડો પડે તો એને એ પીરિયડમાં એન્ટ્રી ન મળતી. પણ વિરોધાભાસ એ હતો કે તેઓ એ વિદ્યાર્થી પ્રત્યે ગુસ્સે થવાને બદલે એને સમયનું મૂલ્ય સમજાવતા.
0: બિલકુલ. અને તેમની ભણાવવાની શૈલીમાં સંવેદનશીલતા અને સમાનતા અદ્ભુત હતી. ક્લાસમાં ભણતા દરેક વિદ્યાર્થીની આર્થિક કે સામાજિક સ્થિતિ ગમે તે હોય, સુધા માટે બધા સમાન હતા. તેમણે કેટલાય ગરીબ વિદ્યાર્થીઓની કોલેજની ફી પોતાના અંગત ખર્ચે ભરી આપી હતી, અને એ પણ એવી રીતે કે વિદ્યાર્થીઓના આત્મસન્માનને ઠેસ ન પહોંચે.
1: હા, અને તેઓ માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહોતા આપતા, પણ વિદ્યાર્થીઓને લાઈફ સ્કિલ્સ શીખવતા હતા. તેઓ ક્લાસમાં કહેતા કે હું તમને માત્ર કોમ્પ્યુટર એન્જિનિયર જ નથી બનાવતી, પણ હું તમને એક સારા અને સંવેદનશીલ માણસ બનાવી રહી છું.
0: અદ્ભુત. અને એટલે જ આજે પણ તેમની પાસે ભણેલા વિદ્યાર્થીઓ વિશ્વની મોટી મોટી કંપનીઓમાં હોદ્દા પર હોવા છતાં પણ સુધાને માત્ર એક પ્રોફેસર તરીકે નહીં, પણ પોતાના જીવનના સાચા માર્ગદર્શક તરીકે યાદ કરે છે.
1: સાચે જ. આજના યુગમાં જો આવી શિસ્ત, સરળતા અને પ્રેમથી ભરેલી શિક્ષણ શૈલી અપનાવવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે બહુ મોટો અને સકારાત્મક બદલાવ આવી શકે છે.
0: જ્યારે આપણે સુધામૂર્તિની સિદ્ધિઓની વાત કરીએ છીએ ત્યારે 8 માર્ચ 2024 મહિલા દિવસ કેમ ભૂલાય? એ દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેમને રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા.
1: હા, એ પ્રસંગ દરેક ભારતીય માટે, ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે બહુ ગર્વની ક્ષણ હતી.
0: એકદમ સાચું. તેમણે રાજ્યસભામાં પણ શિક્ષણ, સાહિત્ય, મહિલા સશક્તિકરણ અને દેશના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. આ પ્રસંગ આજના યુવાનોને શીખવે છે કે તમારું કામ અને નિષ્ઠા એટલા મજબૂત રાખો કે હોદ્દાઓ અને સન્માનો શોધીને તમારી પાસે આવે, તમારે તેમની પાછળ દોડવું ન પડે.
1: હા, તેમના પરિવારનો કિસ્સો બહુ મજેદાર છે.
0: સુધામૂર્તિના જમાઈ અને બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક વિશેનો કિસ્સો ને?
1: બિલકુલ. જરા વિચારો, એક ભારતીય માતા જેમના પુત્રી અક્ષતાના લગ્ન બ્રિટનના વડાપ્રધાન સાથે થયા હોય, પણ સુધા માટે એ ક્યારેય વીઆઈપી કલ્ચર કે શો ઓફનો વિષય નથી રહ્યો.
0: સાચે જ. એરપોર્ટ પરનો પેલો મજેદાર કિસ્સો યાદ આવે છે. જ્યારે સુધા લંડન ઇમિગ્રેશન પર ઊભા હતા ત્યારે અધિકારીએ તેમને તેમનું લોકલ સરનામું પૂછ્યું. સુધાએ લખ્યું 10 ડાઉનિંગ સ્ટ્રીટ.
1: હા, અને ઇમિગ્રેશન ઓફિસરે એ સરનામું જોઈને સુધા સામે શંકાથી જોયું અને પૂછ્યું, શું તમે મજાક કરો છો?
0: અને સુધાએ બહુ સહજતાથી કહ્યું હતું કે હું સાચું કહું છું, બ્રિટનના વડાપ્રધાન મારા જમાઈ થાય છે. આ કિસ્સો બતાવે છે કે લોકો તમને તમારા કપડાથી જજ કરે છે, પણ તમારી વાસ્તવિક ઓળખ

0: તમારા સંસ્કારો અને કાર્યથી બને છે.
1: વાહ, એટલે જ તો કહેવાય છે ને કે સંસ્કારોની આભા એવી હોય છે જે સાત સમુદ્ર પાર સુધી પોતાના મૂળ સાથે જોડાયેલી રહે છે.
0: બિલકુલ, આ કિસ્સો આજના યુવાનોને શીખવે છે કે તમે દુનિયાના ગમે તેટલા ઊંચા હોદ્દા પર પહોંચી જાઓ, પણ પોતાના પરિવાર, મૂળ અને સાદગીને ક્યારેય ન ભૂલવા જોઈએ.
1: સુધામૂર્તિના જીવનના દરેક પાસા, પછી એ તેમની ટેકનિકલ સફર હોય, સાહિત્યિક યોગદાન હોય, પરિવારના ઉમદા સંસ્કારો હોય, દરેક વાતે આજે આપણને કંઈક નવું શીખવું છે.
0: એકદમ સાચું, સુધાનું જીવન આપણને સમજાવે છે કે સાચી સફળતા એ નથી કે તમારી પાસે કેટલો પૈસો કે કેટલો હોદ્દો છે, પણ સાચી સફળતા એ છે કે તમે કેટલા વિનમ્ર છો અને તમારા જ્ઞાન તથા સાદગીથી સમાજને કેટલા સુંદર બનાવી શકો છો.
1: જો આજે કોઈ વિદ્યાર્થી આપણો કાર્યક્રમ સાંભળી રહ્યો હોય અને પૂછે કે હું સુધામૂર્તિના જીવનમાંથી શું શીખી શકું, તો તું શું કહીશ?
0: હું કહું કે સૌથી પહેલાં શિક્ષણને ગંભીરતાથી લો, તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો, મુશ્કેલી આવે ત્યારે હાર ન માનો, સફળતા મળ્યા પછી પણ નમ્ર રહો અને તમારી સફળતામાંથી સમાજને પણ કંઈક પાછું આપવાનું ભૂલશો નહીં.
1: મને લાગે છે કે સફળ થવું મહત્વનું છે, પરંતુ સફળ થયા પછી કેવા માણસ બનીએ છીએ એ વધુ મહત્વનું છે.
0: એકદમ સાચું, અને સુધામૂર્તિનું જીવન આ વાતનું સુંદર ઉદાહરણ છે.
1: આજે આપણે સુધામૂર્તિના જીવનની ઘણી બધી વાતો કરી, તેમનું બાળપણ, શિક્ષણ, એન્જિનિયરિંગ, કારકિર્દી, સમાજસેવા અને લેખન.
0: અને આ સમગ્ર સફરમાં એક વાત સતત જોવા મળે છે, શીખવાની ઈચ્છા અને બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ભાવના.
1: તેમનું જીવન આપણને એ પણ શીખવે છે કે સ્ત્રી કોઈ ભૂમિકામાં બંધાયેલી નથી. તે એક સાથે શિક્ષિત વ્યક્તિ, એન્જિનિયર, લેખિકા, સમાજસેવિકા અને માર્ગદર્શક પણ બની શકે છે.
0: અને આ જ વાત આજના યુવાનો માટે ખૂબ મહત્વની છે, પોતાના સપનાઓને કોઈ એક સીમામાં બાંધો નહીં.
1: શ્રોતા મિત્રો, આજે જ્યારે આપણે સુધામૂર્તિના જીવન તરફ નજર કરીએ છીએ, ત્યારે આપણને માત્ર એક સફળ વ્યક્તિની કહાની જોવા નથી મળતી.
0: આપણે એક એવી વ્યક્તિની સફર જોઈએ છીએ જેણે શિક્ષણ મેળવ્યું, પોતાની કારકિર્દી બનાવી, સમાજ માટે પણ કંઈક કર્યું, પુસ્તકો લખ્યા અને પોતાની સાદગીથી લોકોને પ્રેરણા આપી.
1: તેમના જીવનમાંથી આપણે એક નાની પણ ખૂબ મહત્વની વાત શીખી શકીએ.
0: જ્ઞાન મેળવો, પરંતુ તેને પોતાના સુધી સીમિત ન રાખો.
1: સફળ બનો, પરંતુ નમ્રતા જાળવો.
0: અને જીવનમાં આગળ વધો ત્યારે શક્ય હોય ત્યાં સુધી બીજાનો હાથ પકડીને તેને પણ આગળ વધારવાનો પ્રયત્ન કરો.
1: કારણ કે સાચી સફળતા માત્ર આપણે કેટલું મેળવું એમાં નથી,
0: પરંતુ આપણે બીજાના જીવનમાં કેટલું સારું આપી શક્યા તેમાં પણ છે.
1: તો શ્રોતા મિત્રો, સુધામૂર્તિનું જીવન આપણને એક સુંદર સંદેશ આપે છે કે જીવનમાં સફળતા મેળવવી મહત્વની છે, પરંતુ તે સફળતાનો ઉપયોગ સમાજના હિત માટે કરવો એ વધુ મહત્વનું છે. શિક્ષણ આપણને જ્ઞાન આપે છે, અનુભવ આપણને સમજ આપે છે અને માનવતા આપણને સાચા અર્થમાં મોટું બનાવે છે.
0: ખરેખર સુધામૂર્તિની સફર આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, જો મનમાં શીખવાની ઈચ્છા, મહેનત કરવાની તૈયારી અને બીજાને મદદ કરવાની ભાવના હોય તો જીવનમાં ઘણું સારું કરી શકાય છે. તેમની સાદગી, સેવા અને લેખનમાંથી આપણે સૌ કંઈક ને કંઈક શીખી શકીએ છીએ.
1: આ જ પ્રેરણાદાયક વિચાર સાથે આજના કાર્યક્રમને અહીં જ વિરામ આપીએ છીએ. આશા રાખીએ છીએ કે સુધામૂર્તિના જીવનની આ સફર આપના જીવનમાં પણ જ્ઞાન અને પ્રેરણાનો એક નવો પ્રકાશ લાવશે.
0: આપ સૌ શ્રોતા મિત્રોનો અમારો કાર્યક્રમ સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને એક નવી પ્રેરણાદાયક કહાની સાથે.
1: ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો, સારા વિચારોને જીવનમાં ઉતારતા રહો અને બીજાના જીવનમાં પણ ખુશીનો પ્રકાશ

0: ફરી મળીશું એક નવા વિષય અને એક નવી પ્રેરણાદાયક કહાની સાથે.
1: ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો, સારા વિચારોને જીવનમાં ઉતારતા રહો અને બીજાના જીવનમાં પણ ખુશીનો પ્રકાશ. શીખતા રહો, સારા વિચારોને જીવનમાં ઉતારતા રહો અને બીજાના જીવનમાં પણ ખુશીનો પ્રક

0: शामिल होने के लिए आमंत्रित किया है। ये आमंत्रण आर्टेमिस समझौते के अंतर्गत दोनों देशों की साझेदारी को और मजबूत करता है। दोनों देशों ने समझौते के अंतर्गत वैज्ञानिक आंकड़े साझा करने पर सहयोग के लिए चर्चा को आगे बढ़ाने पर सहमति व्यक्त की है। वैश्विक रेटिंग एजेंसी फिच रेटिंग्स ने भारत की सोवरेन रेटिंग BBB पर यथावत रखी है। एजेंसी ने कहा कि यह भारत की प्रबल विकास संभावनाओं और सशक्त बाह्य वित्तीय बुनियादी स्थिति को दर्शाता है। फिच ने भारत के लिए स्थिर दृष्टिकोण भी बनाए रखा है और कहा है कि पाकिस्तान कि पश्चिम एशिया संकट से उत्पन्न ऊर्जा संकट की चुनौतियों के बावजूद भारत की घरेलू अर्थव्यवस्था बेहतर स्थिति में बनी हुई है। एजेंसी ने अनुमान व्यक्त किया है कि अगले वर्ष मार्च में समाप्त होने वाले वित्त वर्ष में GDP वृद्धि 6.4% रहेगी। झारखंड में JPSC और JSSC परीक्षा विवाद को लेकर विद्यार्थियों का आंदोलन 18वें दिन भी जारी है। कल विधानसभा घेराव के दौरान हुए लाठीचार्ज और झड़प के बाद छात्र नेताओं ने आंदोलन और तेज करने की घोषणा की थी। लाठीचार्ज के विरोध में भाजपा का झारखंड बंद आज रांची सहित कई इलाकों में प्रभावी रहा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી NDAની મંગલ મિલન બેઠકમાં તિરંગા લહેરાવાયા. SIR દરમિયાન પશ્ચિમ બંગાળમાં મતદારોના નામ રદ કરવા સંબંધિત અરજીઓની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ પાસે માહિતી માંગી. ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઈન અરજીઓ ફરજિયાત બનાવવાની અમેરિકાની યોજના. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ લોન્ચ કર્યું. શિવરાજસિંહ ચૌહાણ દ્વારા NSP DBT મારફતે 6,000થી વધુ કૃષિ વિદ્યાર્થીઓને ₹21.35 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. ગાંધીધામ મહાનગરપાલિકાને 55 કરોડ રૂપિયા ફાળવાયા. શક્તિદૂત 2.0 યોજનાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ અપાશે. એનાલોગ પનીર અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો સામે શરૂ કરાયેલી કડક ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માંડવી અને ભુજ તાલુકામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી. કચ્છ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અને સુવિધાઓ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગને સન્માનિત કરાઈ. પૂર્વ કચ્છમાં ગુનાખોરી ડામવા અને બેફામ તત્વો પર લગામ કસવા પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. મુંદ્રા તાલુકાના રતડિયા ગામમાં ગ્રામજનોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયતના ભદ્રેશ્વર સીટના સદસ્યએ રતડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. મુખ્ય સમાચાર પૂરા થયા.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશું પ્રાદેશિક સમાચાર.
1: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ કામો માટે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનાવાશે. સમગ્ર દેશમાં 125 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનારા ટોળકીને સુરત પોલીસે ઝડપી લીધી. મોરબી મચ્છુ જળ હોનારતની આજે 47મી વરસી. મૃતકોની સ્મૃતિમાં મૌન રેલી યોજાઈ અને રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહાનગરપાલિકા નગરપાલિકાઓને વિકાસ કામો માટે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પટેલે નગરોમાં સુખાકારી સુવિધાઓ નાગરિક કેન્દ્રિત પારદર્શક જવાબદાર અને ટેકનોલોજી સંચાલિત બનાવવા આહવાન કર્યું. સ્વચ્છતા અંગેના દુર્લક્ષ સામે કડક પગલાં લેવાનું પણ તેમણે સૂચન કર્યું.
1: સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ જે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી. હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાઈ શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે આપણે.
0: કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે 20 વર્ષ શહેરી વિકાસના તથા અનંત અનાદિ વડનગર વારસાથી વિકાસની ગૌરવગાથા કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનાવાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે નવસારી મોરબી ભાવનગર અને છોટાઉદેપુરમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવા આધુનિક કેન્દ્રો બનાવાશે. સાંભળીએ એક અહેવાલ.
2: પ્રથમ તબક્કામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની બમદી ગામ, મોરબી જિલ્લાના હળવદ, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વડાવડ ગામ અને છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ચુડેલ ગામ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ એટલે કે ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપરાંત આ પદ્ધતિ અપનાવવા ઇચ્છતા ખેડૂતોને પણ આ કેન્દ્રોમાં તાલીમ, માર્ગદર્શન અને ખેતી સંબંધિત વિવિધ સુવિધાઓ મળી રહેશે. યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે. મરુ સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગુજરાત વન વિભાગે નળ સરોવર પક્ષી અભયારણ્યમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે એક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં અભયારણ્યની આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક લોકો વીણશે અને વન વિભાગ ખરીદશે. આ પ્રોજેક્ટ થકી નળ સરોવરમાં આવતો પ્લાસ્ટિકનો કચરો અટકશે અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આ પહેલથી નળ સરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્તિ મળશે. અહીં વૈજ્ઞાનિક

0: પદ્ધતિથી પ્લાસ્ટિકના કચરાને દૂર કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે. સુરત સાયબર ગુના પોલીસે સમગ્ર દેશમાં 125 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી લીધી છે. સુરત પોલીસે બિહારના પટનામાંથી મુખ્ય સૂત્રધાર સહિતના 4 શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે વધુ માહિતી આપતા અધિક પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું, આરોપીઓ એપીકે ફાઇલ બનાવી વોટ્સએપ મારફતે લોકોને છેતરપિંડી કરતા હતા.
1: કે આ ટોટલ જે 1248 એપીકે ફાઇલ છે એની અંદર અત્યાર સુધીમાં કુલ 336 એપીકે ફાઇલનો ડેટા અમને મળ્યો છે. કુલ મળીને સમગ્ર દેશમાં 31,000 મોબાઈલની અંદર આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવામાં આવેલી હતી. ટોટલ 1,00,000 બેંક ટ્રાન્ઝેક્શનો આ એપીકે ફાઇલ ડાઉનલોડ થયા પછી સાયબર ફ્રોડસ્ટર દ્વારા કરવામાં આવ્યા હતા અને કુલ મળીને 336 ફાઇલો દ્વારા 125 કરોડનું સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું.
0: સોશિયલ મીડિયા પર બનાવટી કંપનીની જાહેરાત આપી 2.5 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર 2 શખ્સ ઝડપાયા છે. અમરેલીના સાવરકુંડલાથી ઝડપાયેલા આરોપી વિતરક બનાવી 20% નફાની લાલચ આપી પૈસા પડાવી લેતા હતા તેમ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.
2: જે આ ગુનો છે જેના અનુસંધાને 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ બંને જે આરોપીઓ છે એમના જે બેંક ખાતાઓ છે એમાં 25 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયેલા છે. 34 ઓનલાઈન કમ્પ્લેન છે આમાં મળેલી છે અને અલગ અલગ રાજ્યોમાં એમના જે ખાતાઓ છે એમાં કુલ 11 FIR દાખલ થયેલી છે. એમાં 2 મોબાઈલ કબજે લેવામાં આવેલા છે અને 1 ચેકબુક પણ મળી આવેલ છે અને હાલ જે છે એ આગળની તપાસ ચાલુ છે.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું નાગરિકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું, જેમાં શ્રી પટેલે વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થવા આહ્વાન કર્યું.
3: આગામી સમયમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ માટેના સંકલ્પને મજબૂત કરવા માટે દેશભક્તિનો માહોલ અને દેશભક્તિ થકી લોકોના દિલમાં એક જજ્બો પેદા થાય, લોકોના દિલમાં આવતા સમય માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે આપણે સૌએ તત્પર રહેવાનું અને તિરંગા યાત્રા દ્વારા એક રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને આવતા સમયનું રાષ્ટ્ર નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ, કટિબદ્ધ થઈએ.
0: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આંગણવાડીના બાળકોએ હાથમાં તિરંગો ધારણ કરીને ઉત્સાહભેર દેશભક્તિના ગીતોનું ગાન કર્યું હતું, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ અને હરઘર તિરંગાના જાગૃતિ બેનરો સાથે તિરંગા યાત્રા યોજાઈ. તો આ અભિયાન અંતર્ગત ભાવનગર શહેરના 13મા વોર્ડમાં 14 ઓગસ્ટ સુધી નાગરિકોને રાષ્ટ્રધ્વજનું નિઃશુલ્ક વિતરણ કરાશે. મોરબી મચ્છુ જળ હોનારતની આજે 47મી વર્ષી છે ત્યારે આ દુર્ઘટનાના મૃતકોની સ્મૃતિમાં શહેરમાં આજે મૌન રેલી યોજાઈ. મહાનગરપાલિકા કચેરીથી શરૂ થયેલી આ રેલી ગાંધી ચોક, નગર દરવાજા અને પરા બજાર થઈ મણિમંદિર સ્મારક ખાતે પહોંચી હતી, જ્યાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મચ્છુ હોનારતમાં પુત્ર ગુમાવનાર પીએમ નગવાડિયાએ આપવી હતી વર્ણવી.
4: 11 ઓગસ્ટ 1979 એ દિવસે ખૂબ સહન કર્યું છે મોરબી જનતાએ. તે દિવસે મારો એક પુત્ર 14 વર્ષનો હતો
0: રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું.
5: तो आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है. अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. गुजरात एज ए होल स्टेट +3% नॉर्मल से ज्यादा रेनफॉल हुआ है.
0: રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. આજે 99 તાલુકામાં વરસાદના અહેવાલ છે, જેમાં મધ્ય ગુજરાતમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. પંચમહાલ શહેરમાં આજે 5.5 ઇંચ જેટલો વરસાદ ખાપ્યો ત્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ. બીજી તરફ મહીસાગર જિલ્લાના કોઠંબામાં 5 ઇંચ, લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદને લઈને લુણાવાડામાં કેટલાક ગામોમાં સંપર્ક વિહોણા બન્યા. સુવા ગામ વધુ અસર

થતા ત્યાંથી 300 લોકોનું મહીસાગર પોલીસે રેસ્ક્યુ કર્યું. વરસાદને કારણે ગામમાં જવાના તમામ માર્ગો બંધ થઈ જતા લોકો ફસાયા હતા. જો કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે તમામ લોકોને બહાર કઢાયા હતા. કચ્છ જિલ્લાના માંડવી અને ભુજ તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હોટલ ડેરી પ્રોજેક્ટની પેઢીઓ અને મોલ્સમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સંગ્રહ અને નિયમોના પાલન અંગે ચકાસણી કરાઈ હતી, જેમાં માંડવી તાલુકામાં તંત્રએ સ્થળ પર જ 20 કિલો શંકાસ્પદ પનીરના જથ્થાનો નાશ કર્યો અને શંકાસ્પદ પનીરના 3 નમૂનાને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા. એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે તંત્રની તપાસ ઝડપી બનાવી આગામી દિવસોમાં સમગ્ર કચ્છમાં ચેકિંગ અને દરોડાની કામગીરી ચાલુ રખાશે. વલસાડ જિલ્લા આરટીઓ કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થતાં લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બની છે. અત્યાર સુધીમાં 4,200થી વધુ વાહન ચાલકોએ ટેસ્ટ આપી છે. 24થી વધુ એઆઈ કેમેરા દ્વારા ઉમેદવારોના વાહનનું ટ્રેક પર લાઇવ મોનિટરિંગ થાય છે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરીને પાસ કે ફેલનું પરિણામ તરત જાહેર કરાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ કામો માટે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટ કેન્દ્રો બનાવાશે. સમગ્ર દેશમાં 125 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીને સુરત પોલીસે ઝડપી લીધી. મોરબી મચ્છુ જળ હોનારતની આજે 47મી વર્ષી મૃતકોની સ્મૃતિમાં મૌન રેલી યોજાઈ અને રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, આહવા તથા ગોધરા રજૂ કરે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી.

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
3: આજના કિસાનવાણી કાર્યક્રમમાં હું ખેવના
4: અને હું ભાવિક આપ સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। રામ રામ।
5: ખેવનાબેન, આજે તો સરસ કારેલાનું કડક શાક ખાધું ઘરવાળીએ, શું મસ્ત બનાવ્યું હતું, ઓછું પડ્યું મને તો। ક્રિસ્પી કારેલા તો હવે મારા ફેવરેટ થઈ ગયા છે।
3: ઓહો, ક્રિસ્પી ને કડક કારેલા એટલે બળેલા ને કાળા કારેલા। ભાવિકભાઈ, એ માત્ર તેલ મસાલા જ ખાધા તમે, કારેલાનો કોઈ ગુણ તમને મળશે નહીં। આપણે ભારતીયો આમ જ કુપોષણનો અને વિવિધ રોગોના ભોગ બનીએ છીએ।
5: કેમ, કેવી રીતે વળી? શાક તો પેટમાં જ

0: ને તો ગુણ કેમ ના કરે?
1: તમે જ કહો, કોઈ પણ વસ્તુ બળી જાય પછી શું વધે?
0: છેલ્લે કાળો કાર્બન વળી.
1: તો કાર્બન પર્યાવરણ માટે અને શરીર માટે ખરાબ જ છે. વારંવાર તળેલા તેલમાં બનાવેલ ખોરાક એટલે જ તો નથી ખાવાના હોતા.
0: હા, એ વાત સાચી. ખરેખર આપણે ટેસ્ટ જોવા જઈએ તો ગુણ મરી જાય, ને ગુણ જો રાખવા હોય તો વાનગીમાં ટેસ્ટ ના આવે. હવે શું કરવું તમે જ કહો.
1: પહેલા તો એ નક્કી કરો કે ખાવાનું આપણે જીભ માટે ખાઈએ છીએ કે પેટ માટે.
0: એમાં શું નક્કી કરવાનું? પેટ કરાવે વેટ, પેટનો ખાડો પૂરવા ચાલો, પાપી પેટનો સવાલ, પેટ્યું રડવાનું, આ બધી કહેવતો પ્રમાણે તો પેટ માટે જ ખોરાક છે ને.
1: હા, તો પછી જીભને સારું લાગે એના કરતાં પેટને સારું લાગે એવો ખોરાક કેમ નથી ખાતા આપણે?
0: એમાં શું છે ખેવના બેન, જીભ સાથે છે ને મન જોડાયેલું છે, ને પેટ સાથે બુદ્ધિ. હવે મન કહે એવું બુદ્ધિ ના કરે, અને બુદ્ધિ કહે એવું મન થવા ન દે. હવે આ યુદ્ધમાં જીત કોની થાય એ કોણ નક્કી કરશે?
1: એ તો આપણે જ નક્કી કરી શકીએ, બીજું કોણ વળી?
0: હા, એ વાત સાચી. હવે જેમ આપણો ખેડૂત પોતાના શાકભાજી માટે ઉત્તમમાં ઉત્તમ બિયારણ, રોપા, ખાતર વાપરે, તેમ આપણે પણ આપણા શરીરરૂપી ખેતરમાં ઉત્તમમાં ઉત્તમ ખોરાક પસંદ કરવો જોઈએ, એવું જ ને?
1: હા, એવું જ. ગીતામાં પણ ભગવાને કીધું જ છે ને કે આ શરીર ખેતર છે અને હું ખેડૂત, એટલે શરીર જ ધર્મનું સાધન છે.
0: હા, ભગવાને ગીતામાં આહાર માટે પણ કોઈક શ્લોક કીધેલો છે. હા, યુક્તાહાર વિહારસ્ય, મતલબ ઉત્તમ આહાર નિયમિત અને પ્રમાણસર ખાવો જોઈએ.
1: તો પછી ખેડૂત મિત્રો, આટલી મહેનતથી ઉત્તમ બિયારણ, ઉત્તમ ખાતર, વધારે મજૂરી આપીને શાકભાજી ઉગાડે છે અને આપણા ઘર સુધી પહોંચાડે છે, ને તમે એને બાળીને ખાઓ, એ કેમ ચાલે ભાવિકભાઈ?
0: હા, તો ખેવનાબેન શું કરીએ? એવી કોઈ હેલ્ધી રસોઈ પદ્ધતિ હોય તો કહો, જેમાં પોષક તત્વો પણ જળવાઈ રહે અને સ્વાદ પણ.
1: હા, તો છે ને ભાવિકભાઈ, ઘણી પદ્ધતિ છે. આજની સોશિયલ મીડિયાની દુનિયામાં બધી જ માહિતી હાથ વગી છે.
0: હવે કારેલા જેવા શાકને જે કડવું જ હોય એને ખાવા માટે શું કરી શકાય તમે જ કહો.
1: કડવાશ તો જરૂરી છે શરીર માટે. તમે શાકના મૂળભૂત ગુણને જ નકારી કાઢો એ કેમ ચાલે? હવે ભીંડાને બિયા વગર ખવાય, કંકોડા, પરવળ બિયા સાથે જ ખવાય તો જ ગુણ કરે.
0: હા, એ વાત સાચી. હવે બિયા પરથી યાદ આવ્યું, મારી બાજુમાં જ મારા કઝિન બ્રધરે હવે કિચન ગાર્ડન શરૂ કર્યું છે, ઘરે જ બધા શાકભાજી ઉગાડવાના.
1: સરસ, આનાથી બીજું ઉત્તમ શું હોઈ શકે?
0: હા, એ માટે એ તો બધું જ લઈ આવ્યા છે, ગ્રો બેગ, નાના સાધનો, વેલા માટેના ટેકા, ખાતર, રોગો માટે દવા, બધું જાતે જ કરે છે. થોડા દિવસ પહેલાં જ એમણે મને ટામેટા ખવડાવ્યા, કાચા ને કાચા ખાઈ ગયા, ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા.
1: ખરેખર હવે તમે સમજ્યા, આ રીતે શાક કે ફળ તાજા અને કાચા ખાવાથી જ એના ગુણ મળે અને શરીરને અડે.
0: હા, આપણને હવે આ નવા અભિગમની જરૂર છે. ખેડૂત મિત્રો તો મહેનત કરે જ છે, પરંતુ સાથે સાથે આપણે પણ સમય સંજોગ આધારિત, વિજ્ઞાન આધારિત ખેતી કરવી પડશે.
1: હા, એમાં તો કંઈ ખોટું નથી, પરંતુ આધાર તો વેલાવાળા શાકભાજીને પણ જોઈએ. તો આપણે તો કયા ખેતરની મૂલી છીએ ભાવિકભાઈ, આપણે પણ કૃષિ વિજ્ઞાનનો સહારો લઈને કિચન ગાર્ડનિંગ કરવું જોઈએ.
0: હા, તે વળી કેમ નહીં. વર્ષોથી ખેતી કરતા આપણા ખેડૂત મિત્રો જો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કેવીકે સેન્ટર અને કૃષિ વૈજ્ઞાનિકની મુલાકાત લેતા હોય તો આપણે તો આ બાબતમાં કંઈ જાણતા નથી, એટલે તજજ્ઞની યોગ્ય અને સાચી સલાહથી જ આગળ વધવું જોઈએ.
1: હા, તો ચાલો આવા જ એક તજજ્ઞ અને નિષ્ણાંત દિવ્યેશ પટેલ સાહેબનો અને પ્રકાશ બિલવાલ સાહેબનો વેલાવાળા શાકભાજી પરનો સંવાદ સાંભળીએ.
2: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું વેલાવાળા શાકભાજીની ખેતી. અને મિત્રો, આ વિષય ઉપર માહિતી આપવા માટે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે બાગાયત અધિકારી દિવ્યેશ પટેલ સાહેબ, કે જેઓ નાયબ નિયામક બાગાયતની કચેરી વડોદરા ખાતે પોતાની સેવાઓ આપે છે. દિવ્યેશ પટેલ સાહેબ, કિસાનવાણીના આ કાર્યક્રમમાં અમારા શ્રોતા મિત્રો વતી આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર.
3: નમસ્કાર મિત્ર.
2: તો પટેલ સાહેબ, પહેલાં તો અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને જણાવશો કે વેલાવાળા શાકભાજીમાં કયા કયા શાકભાજીનો સમાવેશ થાય?
3: વેલાવાળા શાકભાજીમાં મુખ્યત્વે દૂધી, તુરિયા, કારેલા, કાકડી, ગલકા, કોળું અને કંકોડા જેવા પાકોનો સમાવેશ થાય છે.
2: પટેલ સાહેબ, ચોમાસામાં આપણા ખેડૂત મિત્રો માટે વેલાવાળા શાકભાજીનું શું

0: તત્વ છે.
1: ચોમાસામાં ભેજ અને અનુકૂળ તાપમાનને કારણે વેલાવાળા શાકભાજીનો વિકાસ સારો થાય છે. દૂધી, તુરિયા, કારેલા, કાકડી, ગલકા, કોળુ અને કંકોડા જેવા પાકોની બજારમાં સતત માંગ રહેતી હોય છે, જેથી ખેડૂતોને સારો નફો મળી શકે છે.
0: પટેલ સાહેબ, કોઈ બી ખેતી કરવી હોય તો એમાં જમીન મહત્વનો ભાગ ભજવતી હોય છે, તો આપણે ચોમાસામાં ખાસ કરીને વેલાવાળા શાકભાજી માટે કયા પ્રકારની જમીન અનુકૂળ હોય છે?
1: ચોમાસામાં વેલાવાળા શાકભાજી માટે સારી નિતારવાળી ગોરાળો અથવા રેતાળ ગોરાળો જમીન સૌથી વધુ અનુકૂળ આવે છે. ચોમાસામાં પાણી ભરાઈ રહે તો મૂળ સડી શકે છે. તે માટે ઊંચા ક્યારાઓ બનાવીને ઊંચી પાળીઓ પર વાવણી કરવામાં આવે છે.
0: અત્યારે ચોમાસું બેસી ગયું છે અને લગભગ ખેડૂત મિત્રોએ વેલાવાળા શાકભાજીની વાવણી કરી દીધી હશે, પણ છતાં અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે વેલાવાળા શાકભાજીની જો ખેતી વૈજ્ઞાનિક ઢબે કરવી હોય તો કયો વાવણીનો સમય આદર્શ ગણાય?
1: આપણા વિસ્તાર માટે ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના બીજા પખવાડિયાથી જુલાઈના મધ્યમ સુધીનો સૌથી અનુકૂળ સમય છે. વરસાદ પડવાની શરૂઆત થાય તેના પછી તરત જ પાકની વાવણી કરી શકીએ છીએ.
0: વેલાવાળા શાકભાજીનું જો ઉત્પાદન સારું લેવું હોય તો એમાં બીજ મહત્વનો ભાગ ભજવતો હોય છે, તો આપણા ખેડૂત મિત્રોએ જો વેલાવાળા શાકભાજીની ખેતી કરવી હોય તો કેવા પ્રકારના બીજની પસંદગી કરવી જોઈએ?
1: પ્રમાણિત અને વિશ્વસનીય સ્ત્રોતમાંથી બીજ ખરીદવી જોઈએ, જેવું કે કૃષિ યુનિવર્સિટીઓ છે, તેમજ જે ટીસ્યુ કલ્ચરના રોપા બનાવતા હોય એવા સરકાર માન્ય ટીસ્યુ કલ્ચરની લેબોરેટરીમાંથી ખરીદવું જોઈએ. સ્થાનિક હવામાનને અનુરૂપ સુધારેલી જાતો પસંદ કરવાથી વધુ ઉત્પાદન અને સારો ભાવ મળી શકે છે.
0: હવે બીજની માવજત કરવાની વાત વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવશો.
1: બીજની માવજત માટે ચોમાસામાં ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધુ રહે છે, તેથી ભલામણ મુજબ બીજ માવજત માટે કોઈપણ પ્રકારની ફંગીસાઇડનો યુઝ કરવો જોઈએ, અથવા તો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા હોય તો બીજામૃતનો ઉપયોગ કરવો જોઈએ.
0: આપણા ખેડૂત મિત્રોએ આ વેલાવાળા શાકભાજીની જો વાવણી કરવી હોય તો આ વાવણીનું અંતર કેટલું રાખવું જોઈએ?
1: પાક પ્રમાણે અંતર બદલાય છે, પરંતુ સામાન્ય રીતે વેલને પૂરતો જગ્યા મળે અને હવા ઉજાસ મળી રહે તે માટે યોગ્ય અંતર રાખવું. ભીડવાળી વાવણીમાં રોગો ઝડપથી ફેલાય છે. અંદાજિત અંતર જે પ્રમાણે આપણે કંકોડા અથવા તો કારેલાનું વાવેતર કરીએ તો 2.5x2 મીટરનો ગાળો રાખવો હિતાવહ છે.
0: આ વેલાવાળા શાકભાજીની ખાતર વ્યવસ્થાપન વ્યવસ્થા વિશે પણ વાત કરશો.
1: વાવણી પહેલાં પૂરતું સડેલું છાણિયું ખાતર આપવું, ત્યારબાદ જમીન પરીક્ષણના આધારે રાસાયણિક ખાતરનો સંતુલિત ઉપયોગ કરવો. ટપક સિંચાઈ હોય તો દ્રાવ્ય ખાતરનો ઉપયોગ વધુ અસરકારક બને છે, અને જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો જીવામૃત અથવા તો ઘન જીવામૃતનો દર 15 દિવસે છંટકાવ કરવો.
0: ચોમાસામાં ખાસ કરીને જો વરસાદ સતત ચાલુ હોય ત્યારે વેલા ઘણીવાર સડી જતા હોય છે, તો આપણા ખેડૂત મિત્રો જ્યારે વેલાવાળા શાકભાજીની ખેતી કરતા હોય તો એમના વેલા સડે ના, તો એના માટે ખાસ ખેડૂત મિત્રોએ શું વ્યવસ્થા કરવી જોઈએ?
1: માંડવો બનાવો. વેલ જમીનથી ઉપર રહે છે, ફળ સ્વચ્છ રહે છે, સડો ઓછો થાય છે, રોગ જીવાતમાંનું પ્રમાણ ઘટે છે અને તોડણી સરળ બને છે. એ માટે માંડવો બનાવો. માંડવો બનાવવાથી વેલ છે એ જમીનના સીધા સંપર્કમાં આવતી નથી અને જે જમીનજન્ય રોગો છે અને સડો આવવાનો ચાન્સ ઓછો રહે છે.
0: હવે વેલાવાળા શાકભાજી માટે ખાસ તમે જેમ વાત કરી ત્યારે માંડવાની જે બનાવટ છે એ આપણા ખેડૂત મિત્રો કઈ રીતે કરી શકે, એ સાનો માંડવો બનાવી શકે?
1: મુખ્યત્વે 3 પ્રકારના આપણે મંડપ બનાવી શકીએ છીએ. એક કાચો મંડપ. કાચો મંડપ એટલે જેમાં વાંસના ટેકાનો ઉપયોગ કરીને મંડપ બનાવવામાં આવે છે. બીજો મંડપ છે અર્ધપાકો મંડપ. અર્ધપાકો મંડપ એટલે કે જે મંડપની બોર્ડર છે એમાં સિમેન્ટના થાંભલાનો ઉપયોગ કરવામાં આવે છે અને અંદર જે આપણે ટેકા ફિલ કરવાના હોય એ વાંસના ટેકા યુઝ કરવામાં આવે છે. અને ત્રીજા પ્રકારનો જે પાકો મંડપ. પાકા મંડપમાં પૂરેપૂરા સિમેન્ટની થાંભલી અથવા તો લોખંડના થાંભલાનો યુઝ કરવામાં આવે છે.
0: ચોમાસામાં કરવામાં આવતા જે વેલાવાળા શાકભાજી છે એમાં મુખ્યત્વે કઈ કઈ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ હોય છે?
1: ચોમાસામાં કરવામાં આવતી શાકભાજીમાં મુખ્યત્વે ફળમાખી, એફિડ, થ્રીપ્સ અને લાલ કોળિયા મુખ્ય જીવાતો છે. ખાસ કરીને ફળમાખીથી ખેડૂતોને વધારે નુકસાન થાય છે.
0: તો આ ફળમાખીને આ બધી જીવાતોની વાત કરી તો એમનો નિયંત્રણ કઈ રીતે કરી શકાય?
1: ફળમાખીના નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ અને પીડી સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરવો. અસરગ્રસ્ત ફળોનો નાશ કરવો અને જરૂર પડે

0: ત્યારે કૃષિ વિભાગની ભલામણ મુજબ દવાઓનો છંટકાવ કરવો જોઈએ.
1: ચોમાસામાં કરવામાં આવતા વેલાવાળા શાકભાજીમાં મુખ્યત્વે કયા કયા પ્રકારના રોગો જોવા મળે છે અને આ રોગોનું નિયંત્રણ પણ કઈ રીતે કરી શકાય એ વિશે અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને જણાવશો?
0: ચોમાસામાં મુખ્યત્વે ડાવનું મિલ્યુ, ભૂખી છારો, મોઝેક વાયરસ અને મૂળ સડનો મુખ્ય રોગો થાય છે. સતત ભેજ હોવાથી આ રોગો ઝડપથી ફેલાઈ શકે છે. તે માટે આપણે જરૂરી ખેતરમાં પાણી ન ભરાવવા દેવું જોઈએ. પાકમાં હવાની અવરજવર જળવાય તે માટે યોગ્ય અંતર રાખવું, રોગગ્રસ્ત ભાગોને દૂર કરવા અને ભલામણ મુજબ ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ.
1: ચોમાસામાં થતા વેલાવાળા શાકભાજીમાં કંકોડાનો એક અગત્યનો શાકભાજી પાક છે, તો આપણા ખેડૂત મિત્રોને કંકોડામાંથી વધારે આવક મળી રહે એના માટે કંકોડાની ખાસ ખેતી કરવી હોય તો ખાસ કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?
0: કંકોડાની ખેતી માટે ખાસ તો મજબૂત માંડો બનાવવો જોઈએ, નર અને માદા ફૂલનું પ્રમાણ જાળવવું, નિયમિત પોષણ આપવું અને સમયસર તોડણી કરવી. ચોમાસામાં વધારાના ભેજથી બચાવ માટે આ મુખ્યત્વે પરિબળો જવાબદાર છે. 9:1 માદા અને નરનો રેશિયો જાળવવો ખૂબ જ જરૂરી છે.
1: આપણા ખેડૂત મિત્રોએ વેલાવાળા શાકભાજીમાંથી જો વધારે ને વધારે ઉત્પાદન લેવું હોય તો ખાસ કઈ કઈ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ?
0: આધુનિક પદ્ધતિઓની વાત કરીએ તો ટપક સિંચાઈ, પ્લાસ્ટિક મલ્ચિંગ, સંતુલિત ખાતર વ્યવસ્થાપન, સુધારેલી જાતો અને સંકલિત જીવાત રોગ વ્યવસ્થાપન અપનાવવાથી ઉત્પાદન અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય છે.
1: આપણા જે ચોમાસાના જે વેલાવાળા શાકભાજી છે એ વાવણી કર્યા પછી કેટલા સમયમાં એ શાકભાજીની વીણી કરી શકાય? એ વેલાવાળા શાકભાજીમાં કેટલા સમયમાં ઉત્પાદન શરૂ થઈ જાય?
0: વાવણી કર્યા પછી અંદાજિત 45 દિવસથી જે છે એ ફળ આપવાની શરૂઆત થાય છે. દૂધી, કારેલા, ગલકા, તુરિયા જેવા પાકોમાં 45 દિવસથી અને કંટોલા જે કોડા જે છે એમાં 60 દિવસના ગાળાથી એમાં ફળ આવવાનું ચાલુ થાય છે.
1: આપણા જે ખેડૂત મિત્રો છે એમને જો વેલાવાળા શાકભાજીની ખેતી કરી હોય અને જ્યારે તોડણી એટલે કે એમાંથી શાકભાજી ઉતારવાનો સમય હોય, લણણીનો સમય હોય, તો એમણે ખાસ કયા કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ?
0: સવારે અથવા સાંજે જ તોડ કરવી જોઈએ. ફળનું ગ્રેડિંગ કરીને સ્વચ્છ કેરેટમાં એમને પેકિંગ કરવું જોઈએ. બજારની માંગ મુજબ એનું નાના, મીડિયમ અને મોટા એ પ્રમાણે અલગ અલગ સાઇઝમાં ગ્રેડિંગ કરીને બજારમાં જે મુજબ માંગ છે એ મુજબ વેચાણ માટે મોકલવા જોઈએ.
1: હવે આપણા ખેડૂત મિત્રોએ આ જો વેલાવાળા શાકભાજીની ખેતી કરી હોય તો એમનો માલ એટલે કે વેલાવાળા શાકભાજી છે એમનું ઉત્પાદન ક્યાં એમણે વેચવું જોઈએ કે એમને સારું એવું વળતર મળી શકે?
0: વેચાણ માટે તો મુખ્યત્વે એપીએમસી માર્કેટો, લોકલ શાકભાજીના માર્કેટો અને જો કોઈ સારા એવા ગામના એફપીઓ અથવા તો મંડળીઓ હોય તો એ મંડળીઓમાં તમે વેચાણ કરી શકો છો.
1: હવે આ બાગાયત ખાતા તરફથી જો આપણા ખેડૂત મિત્રો કોઈ સહાય લેવી હોય આ વેલાવાળા શાકભાજી કરવા માટે તો બાગાયત ખાતા તરફથી કઈ રીતની સહાય મળે અને કેવી રીતે મળે એ વિશે માહિતી આપશો?
0: બાગાયત ખાતા દ્વારા વેલાવાળા શાકભાજી માટે મુખ્યત્વે કંકોડા, પરવર અને ઘીલોડા જેનું ઉત્પાદન ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા થાય છે એના માટે વેલાવાળા ટીસ્યુ કલ્ચરથી પ્લાન્ટિંગ મટીરિયલની ખરીદી કરવા માટે પ્રતિ હેક્ટર 30,000 રૂપિયાની મર્યાદામાં સહાય મળે છે. આઈ ખેડૂત પોર્ટલ પર જઈને એના માટે અરજી કરવાની આવે છે. આ સિવાય દૂધી, ગલકા, કારેલા અને તુરિયાનું વાવેતર કરવાના હોય તો પ્રતિ હેક્ટર 24,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
1: હવે આપણા ખેડૂત મિત્રોએ વેલાવાળા શાકભાજી કર્યા હોય તો એ વેલા પછી કેટલા સમયમાં એમને ઉખેડી નાખવા જોઈએ અથવા એ કન્ટિન્યુ બીજા વર્ષ માટે એ કામ લાગી શકે?
0: હા, અમુક જે શાકભાજી છે પરવર, ઘીલોડા અને કંકોડા એ બહુવર્ષાયુ શાકભાજી છે જે એકવાર વાવેતર કર્યા પછી 2-3 વર્ષ સુધી સતત ઉત્પાદન આપે છે. કંકોડાની વાત કરીએ તો કંકોડાના રોપા દર વર્ષે ગાંઠમાંથી નવું સજીવન થાય છે, તેથી તમે એકવાર વાવેતર કરો તો કંકોડામાં 8-10 વર્ષ સુધી સતત ઉત્પાદન આપે છે.
1: હવે વેલાવાળા શાકભાજીમાં કંકોડો એક મહત્ત્વનું વેલાવાળા શાકભાજીમાં ગણાય છે. જો આપણા ખેડૂત મિત્રોએ સારી આવક મેળવવી હોય અને કંકોડાની જો ખેતી કરવી હોય તો એનું બિયારણ અથવા એના વેલા કે એનું જે પ્રાથમિક જે ખેતી કરવા માટે મટીરિયલ જોઈએ એ ક્યાંથી આપણા ખેડૂત મિત્રો લાવી શકે?
0: મુખ્યત્વે 2 રીતે કંકોડાનું વાવેતર થાય છે. એક તો વેલા

વાળા ટીસ્યુ કલ્ચરના રોપાથી ટીસ્યુ કલ્ચરના રોપા માટે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તમને ટીસ્યુ કલ્ચરની લેબોરેટરીમાંથી એના રોપા

0: વાળા શાકભાજી અને એની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એ વિષય ઉપર તમે અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને સરસ માહિતી પૂરી પાડી. એ બદલ અમારા આકાશવાણી પરિવાર અને ખેડૂત મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
1: ધન્યવાદ. નમસ્કાર ખેડૂત મિત્ર.
2: તો ખેડૂત મિત્રો, આપણે વેલાવાળા શાકભાજી પરનો ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર સંવાદ સાંભળ્યો.
3: હા, ખરેખર મને તો ખબર જ નથી, ઘણી વાતો નવી અને પહેલીવાર જ સાંભળી. હવે શાકભાજી ખાવાની અને ઉગાડવાની બંને રીતો શીખી લીધી. આજે જ હું તેનો ઉપયોગ કરીશ.
2: તો ખેડૂત મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીશું એક સુંદર મજાનું ગીત.

0: નમસ્કાર ખેડૂત મિત્રો, હવે જાણીએ વડોદરા કૃષિ ઉત્પાદન બજાર સમિતિના મુખ્ય પાકોના બજાર ભાવ. ઘઉં રૂપિયા 2650 થી 3050 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ 2200 થી 2650 પ્રતિ ક્વિન્ટલ, તુવેર 6800 થી 8000 પ્રતિ ક્વિન્ટલ, ચણા 5300 થી 6000 પ્રતિ ક્વિન્ટલ, મગ 6500 થી 8200 પ્રતિ ક્વિન્ટલ, અડદ 6800 થી 8500 પ્રતિ ક્વિન્ટલ, મગફળી 5000 થી 6800 પ્રતિ ક્વિન્ટલ, તલ 9500 થી 12000 પ્રતિ ક્વિન્ટલ, એરંડા 5300 થી 6400 પ્રતિ ક્વિન્ટલ, કપાસ 6000 થી 7300 પ્રતિ ક્વિન્ટલ. ખેડૂત મિત્રો, બજાર ભાવમાં દરરોજ આવક, ગુણવત્તા અને માંગના આધારે ફેરફાર થઈ શકે છે. પાક વેચાણ પહેલા નજીકની કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં ભાવની ખાતરી અવશ્ય કરી લેશો. તો આ હતા વડોદરા કૃષિ ઉત્પાદન બજાર સમિતિના મુખ્ય પાકોના બજાર ભાવ. હવે સાંભળીએ હવામાન ખાતાની યાદી. આવતા 24 કલાકનો હવામાન ખાતાની વર્તારો જણાવે છે કે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત રાજ્યના પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આવતા 24 કલાક દરમિયાન માછીમાર ભાઈઓ માટે અગત્યની કોઈ સૂચના નથી. તો આ હતા આજના હવામાન સમાચાર. આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: આપ સાંભળી રહ્યા હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી, જેનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, આહવા તથા ગોધરા કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે મુખ્ય સમાચાર. સંસદે આજે ન્યાયપંચ સુધારણા ખરડો 2026 પસાર કર્યો. લોકસભામાં કેરળ નામ પરિવર્તન ખરડો 2026 અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા ખરડો 2026 પસાર. સ્વતંત્રતા દિવસ ગર્વ, સન્માન અને ધામધૂમથી ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશવાસીઓને આહ્વાન. ભારતે પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અને અભિન્ન અંગ. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ઇસરોને તેમના ચંદ્ર બેઝ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું. કેનેડિયન ઓપન ટેનિસમાં ઇટાલી અને અમેરિકાના ખેલાડી વચ્ચે આજે રાત્રે ક્વાર્ટર ફાઇનલનો મુકાબલો. સમાચાર વિગતવાર. સંસદે આજે ન્યાયપંચ સુધારણા ખરડો 2026 પસાર કર્યો. રાજ્યસભાએ આજે તેને મંજૂરી આપી છે. લોકસભાએ પહેલા જ આ ખરડાને પસાર કરી દીધું હતું. કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કરેલા આ ખરડાનો ઉદ્દેશ વિવિધ ન્યાયપંચના અધ્યક્ષ અને સભ્યોની યોગ્યતા, નિમણૂક અને તંત્ર તથા કાર્યપ્રણાલીની કાર્યક્ષમતામાં સુધારો કરવા, સ્વતંત્રતા, પારદર્શકતા અને એકરૂપતા સુનિશ્ચિત કરવાનો છે. આ વિધેયકમાં રાષ્ટ્રીય ન્યાયપંચ આયોગની સ્થાપનાની પણ જોગવાઈ છે. ખરડા અંગેની ચર્ચામાં જવાબ આપતા શ્રી મેઘવાલે કહ્યું કે સરકારે વર્ષ 2015માં ન્યાયપંચોના તર્કસંગતિકરણની પ્રક્રિયા શરૂ કરી હતી.
1: ये विधेयक विभिन्न न्यायाधिकरणों के अध्यक्ष और सदस्यों की योग्यताओं, नियुक्तियों, सेवा के शर्तों और नियमों में दक्षता, स्वतंत्रता, पारदर्शिता और एकरूपता सुनिश्चित करने, न्यायाधिकरणों के प्रशासन और कामकाज को बेहतर बनाने, एक राष्ट्रीय न्यायाधिकरण आयोग की स्थापना करने तथा उससे जुड़े मामलों के लिए, जैसा कि लोकसभा द्वारा पारित किया गया है, इस विधेयक पर विचार किया जाए.
0: લોકસભાએ આજે કેરળ નામ પરિવર્તન ખરડો 2026 પસાર કર્યો. આ ખરડા હેઠળ બંધારણની પ્રથમ અનુસૂચિમાં કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાની જોગવાઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ ખરડા અંગે કહ્યું હતું કે કેરળ વિધાનસભાએ 2024માં એક પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને રાજ્યનું નામ કેરળથી બદલીને કેરલમ કરવા અનુરોધ કર્યો હતો.
2: विधानसभा के 14 जून 2024 को अपने 11वें सत्र के दौरान संकल्प पारित किया था तथा केंद्र से अपील की थी कि वह संविधान अनुच्छेद 3 के अनुसार केरल राज्य के नाम को केरलम संबोधित करने के लिए तत्काल और केरल नाम परिवर्तन विधेयक 2026 को भारत के संविधान के अनुच्छेद 3 के तहत केरल राज्य विधानमंडल को भेजने हेतु राष्ट्रपति जी को प्रस्तुत करने के लिए केरल सरकार के प्रस्ताव को मंजूरी दी है.
0: લોકસભાએ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા ખરડો 2026 પણ પસાર કર્યો. સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રજૂ કરેલા આ ખરડાનો ઉદ્દેશ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ અધિનિયમ 1962માં વધુ સુધારો કરવાનો છે. આ ખરડો નિગમને ઔદ્યોગિક વસ્તુઓના ક્ષેત્રમાં પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન કરવાની મંજૂરી આપે છે. આ ખરડો રાજ્ય સરકારોને સહકારી વિકાસમાં જોડાયેલી કોઈપણ સંસ્થાને નિગમથી ભંડોળ પૂરું પાડવાની પણ મંજૂરી આપે છે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ અને વિરોધ પક્ષના દળો પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ચર્ચાથી ભાગવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું સરકાર આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા માટે તૈયાર છે. સંસદ પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી રિજિજુએ કહ્યું હતું કે સરકારે ગઈકાલે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સંબંધિત દરેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
3: राहुल गांधी जी कई दिनों से गृहमंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृहमंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.

0: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં દેશભરમાં ચાલી રહેલું હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસને ગર્વ સન્માન અને ધામધૂમથી ઉજવવા આહ્વાન કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશ પર શ્રી મોદીએ દરેક નાગરિકોને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘર પર તિરંગો લહેરાવવા આહ્વાન કર્યું હતું.
1: आइए 15 अगस्त को आन बान शान से मनाएं, स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दें, विकसित भारत का संकल्प लें. हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભારતે પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અને અભિન્ન અંગ છે અને તે નિર્વિવાદ વાસ્તવિકતાને કોઈ નહીં બદલી શકે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે સરહદી વિસ્તાર સંબંધિત મામલે ભારતે ચીન સાથે ચર્ચામાં હંમેશા એ વાત પર ભાર આપ્યો છે કે તેઓ આ મુદ્દાઓને અત્યંત ગંભીર માને છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી દેશ માટે ઘણું મહત્વનું છે.
1: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद गंभीर मानते हैं. द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है. लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अन्य तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाए.
0: અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોને પોતાના ચંદ્ર બેઝ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ આર્ટેમિસ કરાર હેઠળ બંને દેશની ભાગીદારીને વધુ મજબૂત કરે છે. ભારત અને અમેરિકાએ કરાર હેઠળ મુક્ત વૈજ્ઞાનિક ડેટાને એકબીજાની આપવા પર સહકાર માટે ચર્ચાને આગળ વધારવા સંમતિ દર્શાવી છે. ભારત અમેરિકા નાગરિક અવકાશ સંયુક્ત કાર્યસમૂહની 9મી બેઠક 5 અને 6 ઓગસ્ટે બેંગલુરુ સ્થિત ઇસરોના મુખ્ય મથક ખાતે યોજાઈ હતી. ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. કેનેડિયન ઓપન ટેનિસમાં ઇટાલીના 19મા ક્રમાંકિત લુસિયાનો ડાર્ડેરી આજે રાત્રે અમેરિકાના 28મા ક્રમાંકિત બ્રાન્ડોન નાકાશીમા સામે રમશે. મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં આ બંને ખેલાડી વચ્ચે મુકાબલો થશે, જ્યારે સ્પેનના 20મા ક્રમાંકિત રાફેલ જોડાર મોડી રાત્રે ફ્રાન્સના 18મા ક્રમાંકિત આર્થર ફિલ્સ સામે ટકરાશે. તો મહિલા સિંગલ્સમાં ભૂતપૂર્વ વિશ્વના પહેલા ક્રમાંકના ઈગા સ્વિયાટેક ગુરુવારે સેમીફાઇનલમાં યુક્રેનના 9મા ક્રમાંકિત એલિના સ્વિટોલિના સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદે આજે ન્યાયપંચ સુધારણા ખરડો 2026 પસાર કર્યો. લોકસભામાં કેરળ નામ પરિવર્તન ખરડો 2026 અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા ખરડો 2026 પસાર. સ્વતંત્રતા દિવસ ગર્વ સન્માન અને ધામધૂમથી ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશવાસીઓને આહવાન. ભારતે પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અને અભિન્ન અંગ. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ઇસરોને તેમના ચંદ્ર બેઝ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું. અને કેનેડિયન ઓપન ટેનિસમાં ઇટાલી અને અમેરિકાના ખેલાડી વચ્ચે આજે રાત્રે

તમે જરૂર સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર.

ઉજવણી. મુખ્યમંત્રીએ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને ગુજરાત માટે મોટી જવાબદારી ગણાવી. પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનો ડાંગમાં ભવ્ય પ્રારંભ. નાયબ મુખ્યમંત્રીએ આ ફેસ્ટિવલને ગણાવ્યો સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત માધ્યમ. રાજ્યમાં વર્ષ 2030 રાષ્ટ્રમંડળ રમતનું કાઉન્ટડાઉન શરૂ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમતનો ધ્વજ મુખ્યમંત્રીને સોંપ્યો. બનાસકાંઠાની 5000 વર્ષ જૂની હસ્તકળા એપ્લિક વર્કને મળી વૈશ્વિક ઓળખ. ભારત સરકાર દ્વારા અપાયો GI ટેગ. વડોદરાના તબીબ ડોક્ટર ધ્વની ભલાવતનું અનોખું પર્યાવરણ અભિયાન. સ્ટીલના વાસણોથી પ્લાસ્ટિક મુક્ત ઉજવણીઓ માટે હાથ ધરી નવી પહેલ.

0: સમગ્ર ગુજરાત હાલ દેશભક્તિના રંગમાં રંગાયું છે. તેનું કારણ છે હર ઘર તિરંગા અભિયાન. લોકોને પોતાના ઘરે ત્રિરંગો ફરકાવવા અને દેશભક્તિ તથા રાષ્ટ્રીય એકતા સાથે જોડાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા 9 ઓગસ્ટથી દેશભરમાં આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ સાથે યોજાઈ રહ્યું હોવાથી હર ઘર તિરંગા અભિયાનનું આ વખતે વિશેષ મહત્વ છે. ગઈકાલે સોમવારે ગાંધીનગરમાં આ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાની ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવી લોકોને હર ઘર તિરંગા અભિયાનને હર દિલ તિરંગાનું જન આંદોલન બનાવવા આહવાન કર્યું હતું.
1: આ તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે. હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ. તિરંગો હાથમાં હોય ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ બોલતા માત્ર હાથ ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે. યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જન જનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે.

0: સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહોની ડણક જ્યાં સાંભળવા મળે છે તેવા ગુજરાત રાજ્યમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પોરબંદરમાં આ ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં સિંહની વધતી જતી વસ્તી વનરાજોના વૈભવના વારસા અને ગૌરવને જાળવી રાખવાની જવાબદારી સાથેના સરકારના સંકલ્પનું પરિણામ છે. તેમણે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને ગુજરાત માટે ગૌરવની સાથે મોટી જવાબદારી ગણાવતા વધુમાં શું કહ્યું હવે એ સાંભળીએ.
1: દેશભરના લોકોમાં એ જ પ્રતિબદ્ધતા સાથે સિંહોના જતન માટે લોક જાગૃતિ આવે તે હેતુથી વર્ષ 2013 થી 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં આજે મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહોનું ઘર એકમાત્ર ગુજરાત છે. આપણા સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. આ આપણા માટે ગૌરવની વાત તો છે જ, સાથે સાથે ખૂબ મોટી જવાબદારી પણ જોડાયેલી છે. વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકાર કાળજી ભરા સાતત્યપૂર્ણ અભિગમને કારણે ગીરના સિંહોની વસ્તી ઉત્તર ઉત્તર વધી રહી છે. સિંહોની સંખ્યા 891 થઈ છે. આ વધતી વસ્તી આપણા માટે ગૌરવની વાત છે.
0: આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે વન વિભાગ સ્થાનિક માલધારીઓ અને પ્રજાજનોના સહિયારા પ્રયાસથી આજે ગીર અને ગીર બહારના વિસ્તારોમાં સિંહોની વસ્તી 891 સુધી પહોંચી છે. આ સાથે તેમણે નાગરિકો અને પ્રવાસીઓને સિંહોને હેરાન ન કરવા તેમજ વન્ય જીવોથી સલામત અંતર જાળવવા અનુરોધ કર્યો હતો.
2: પરંતુ આપણે આપણા ગુજરાતીઓ, આપણા કાઠિયાવાડી ભાઈ બહેનો, ખેડૂતો અને માલધારીઓ જે સહઅસ્તિત્વ છે એ અદભુત છે. મને બધાને વિનંતી કરવાની છે કે જો વન્ય સૃષ્ટિ ટકશે તો આપણે બધા ટકવાના છે. જો એનો નાશ કરીશું તો આપણો આપોઆપ થઈ જવાનું. આપણે સુનામી, દુકાળ, પૂર આ બધું જોઈએ છીએ, શેના માટે કર્યું છે? કારણ કે કુદરત તો બેલેન્સ આપણે બીજી નાખી છે. હું આપણા માર્ગદર્શક અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો આભાર માનું છું કે એમણે ખૂબ ચિંતા કરી છે વન વિભાગની અંદર, અને વન વિભાગ વિશે ગ્રીન કવર વધે

0: અને આપણી જે પૃથ્વી છે એમાં આપણો ભાગ રહેવા લાયક એ બધા માટે એના માટે પ્રયાસો કર્યા છે.
1: વનરાજની વાત કર્યા પછી હવે આપણે નજર કરીએ આદિવાસી બાહુલ્ય વિસ્તાર ડાંગ પર. ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી વૈવિધ્યતા અને હરિયાળી ઓળખનું પ્રતીક એટલે હિલ સ્ટેશન સાપુતારા. સમગ્ર દેશનું ધ્યાન હાલ કળા, લોક સંસ્કૃતિ, પ્રકૃતિ અને પરંપરાના અદભુત સંગમ સમાન સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના કારણે ડાંગના આ નાનકડા સાપુતારા પર દોરાયું છે. દેશના 8 રાજ્યોના 300થી વધુ કલાકારો સાથે ડાંગમાં ભારતની સાંસ્કૃતિક એકતાની અનોખી ઝલક જોવા મળી. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા કહ્યું હતું કે ચોમાસામાં સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય અનેક ગણું ખીલી ઉઠે છે અને દેશભરના પ્રવાસીઓને તે આકર્ષે છે. તેમણે આ ફેસ્ટિવલને સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત માધ્યમ પણ ગણાવ્યો હતો.
2: ભારતનું સાચું સ્વર્ગ એટલે ડાંગનું આપણું સાપુતારા, જ્યાં કુદરત પોતે એમ કહેવાય કે હાજરે હજુર હોય અને લોકોને ખરેખર સ્વર્ગનો નજારો અગર જોવા મળતો હોય તો એ આપણા સાપુતારામાં જોવા મળે. અને આપણા પૃથ્વી પર આજે બી સ્વર્ગનો નજારો જોવો હોય એ તમામ લોકો સાપુતારા આવે તો જાણે કે વાદળોની વચ્ચે પોતે જીવન જીવી શકે તે પ્રકારની મહેસૂસ આપણે સાપુતારામાં કરી શકીએ છીએ. આપ સૌ લોકોનો સહયોગ મળશે તો જરૂરથી આપણે ગયા વર્ષે 2,65,000 પ્રવાસીઓ એ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં આવ્યા હતા. આ વર્ષે આ આંકડો હજી ખૂબ મોટો વધે તે માટે વહીવટી તંત્ર અને ટુરિઝમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
1: પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકળાના રંગોથી રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા આગામી 29 ઓગસ્ટ સુધી મહેકતું રહેશે. આ અંગે ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખનો અહેવાલ સાંભળીએ.
3: મેઘરાજાની મહેર વચ્ચે યોજાઈ રહેલો આ ઉત્સવ પ્રવાસીઓ માટે મનોરંજન સાથે ગુજરાતની લોકકલા, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક પરંપરાઓને નજીકથી માણવાનો સુંદર અવસર બની રહ્યો છે. ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમો, લોકનૃત્ય, સંગીત અને પરંપરાગત કલાની રજૂઆતો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. તો બીજી તરફ હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમના સ્ટોલ પર કારીગરોની કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં મુલાકાતીઓ પરંપરાગત હસ્તકલાની ચીજ વસ્તુઓ ખરીદી કરી રહ્યા છે. મોન્સૂન ફેસ્ટિવલમાં વિવિધ સ્થાનિક અને સ્વાદિષ્ટ વાનગીઓના ફૂડ સ્ટોલ પણ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સાપુતારાની હરિયાળી વાદીઓ વચ્ચે બોટિંગ, નેચર ટ્રેલ્સ અને સાહસિક પ્રવૃત્તિઓનો રોમાંચ પણ પ્રવાસીઓને પોતાની તરફ ખેંચી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે. ડાંગ જિલ્લાથી મુનિરા શેખનો રિપોર્ટ.
1: સાબરમતી નદીના કિનારે વસેલું સુંદર અને આધુનિક શહેર અમદાવાદ હવે વધુ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. તેનું નિમિત્ત બનશે વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમત. તાજેતરમાં સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતમાં 39 ચંદ્રક સાથે ભવ્ય પ્રદર્શન કરીને ભારતના ખેલાડીઓએ સમગ્ર વિશ્વને પોતાની તાકાત બતાવી હતી. ત્યારે આ રમતના સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભારતીય પ્રતિનિધિમંડળને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે યજમાન માટેનું પ્રતીક સોંપવામાં આવ્યું હતું. શ્રી સંઘવીએ ગયા અઠવાડિયે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ ધ્વજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો. હવે વર્ષ 2030 સુધી આ ધ્વજ ગુજરાતમાં જ રહેશે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુમાં શું કહ્યું તે સાંભળીએ.
4: 2030 કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે તૈયારીઓમાં આગળ વધી રહી છે. કોમનવેલ્થ ફેડરેશન, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઈ અને આ બધાના માર્ગદર્શનમાં કામગીરી જયારે આગળ વધી રહી છે. ગ્લાસગો 2026 ના ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થ ના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લેટ અને એથ્લેટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે.

0: રાજ્યના ગ્રામીણ વિસ્તારમાંથી આવતા કારીગરોએ વર્ષો જૂની કળા અને પરંપરા જાળવી રાખીને સમગ્ર વિશ્વમાં પોતાની નવી ઓળખ બનાવી છે. હવે આ જ દિશામાં બનાસકાંઠાની હસ્તકળા એપ્લિક વર્ક એટલે કે ભરતકામની કળા વૈશ્વિક કક્ષાએ ઓળખ મેળવવા જઈ રહી છે. ભારત સરકાર દ્વારા અંદાજે 5000 વર્ષ જૂની આ હસ્તકળાને જીઆઈ ટેગ અપાયું છે. થરાદની શ્રી નળાબેટ મહિલા હસ્તકળા ઔદ્યોગિક સહકારી મંડળી લિમિટેડ દ્વારા જીઆઈ ટેગ માટે ભારત સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રમાણપત્ર મળ્યા પછી આ કળા સાથે સંકળાયેલા કેટલાક કારીગરોએ ગયા અઠવાડિયે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી આપી હતી. હવે આ અંગે એપ્લિક વર્ક સાથે જોડાયેલા બનાસકાંઠાના કારીગર વિષ્ણુ સુથારનો અનુભવ જાણીએ.
1: અમારી જે હસ્તકળા છે પેચ વર્ક એપ્લિક વર્ક કહેવાય ને, એમાં 2000 થી બી વધારે બહેનો કામ કરે છે. અત્યારે અમારી સાથે 1200 થી વધારે બહેનો કામ કરી રહી છે. એપ્લિક વર્ક 5000 વર્ષ જૂની કળા છે અને એને સરકાર શ્રી દ્વારા વિશ્વ લેવલે માન્યતા, જીઆઈ ટેગ ની માન્યતા મળેલી છે. એટલે અમને બહુ ખુશીની વાત છે કે હવે ગ્લોબલ માર્કેટમાં અમારી જે પ્રોડક્ટ છે એને ગ્લોબલ માર્કેટમાં જશે. પહેલા અમે લોકો પ્રોડક્ટને ગુજરાત પૂરતી અને ભારત પૂરતી જ વેચાણ કરતા હતા એના, અને હવે એની આંતરરાષ્ટ્રીય લેવલે એમને ઓળખાણ મળી છે. એટલે વધુમાં વધુ કારીગરોને વધુ રોજગારી અને વધુ લાભ મળી રહેશે. જીઆઈ ટેગ મળ્યા પછી અમે કોશિશ કરીશું કે વધુમાં વધુ કારીગરો એની સાથે જોડાય, બધાને મળે લાભ. અને જે પ્રોડક્ટ બનાવી છે ને એ 80% અહીંથી એક્સપોર્ટ થાય છે. અમારી પ્રોડક્ટ સાડી હોય તો 6000 થી શરૂ થઈને 1.5 લાખ સુધીની અમે સાડી બનાવીએ. અને જે મોંઘી સાડી હોય એમાં બહુ ટાઈમ લાગે કામ કરવા માટે. બે કાપડથી અમારી જે કળા હોય બને છે. એક કાપડને આખો છીણી અને થોડીથી કટિંગ કરવામાં આવે અને એના નીચે બીજો કાપડ મૂકી અને જ્યાં કાપેલો હોય ને ત્યાં વાળી વાળીને આખા ટાંકા લેવાના. એ રીતે 4-5 અલગ અલગ પ્રોસેસ થી પાસ થઈને એ પ્રોડક્ટ તૈયાર થાય છે. ટાંકા લેવામાં બહુ વધારે સમય લાગે છે. જે બહેનોમાં અમે પહેલી એમને બહેનોને ટ્રેનિંગ આપેલી હોય, પછી અમે એમને ઘરે કામ આપી, એનું ઘરનું કામ કરીને જયારે એમને અડધો દિવસ ઘરનું કામ કરે પછી ટાઈમ મળતો હોય ને તો ઘરે બેસીને એ બધી બહેનો કામ કરે. એમાં મહિનાના 5-6 હજાર રૂપિયા, 7 હજાર રૂપિયા, એનાથી વધારે વધારે ટાઈમ કામ કરે એ બહેન 10 હજાર રૂપિયા, 15 હજાર રૂપિયા એવા ઘરે બેઠો બહેનો કમાય છે અત્યારે.
0: કહેવાય છે કે એક દિવસમાં કોઈ પરિવર્તન નથી આવતું, પણ એક દિવસ પરિવર્તન જરૂર આવે છે. આ વાક્યને અનુસરીને વડોદરાના તબીબ ડોક્ટર ધ્વની ભલાવત પર્યાવરણને સાચવવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. તેમણે સ્ટીલના વાસણોથી પ્લાસ્ટિક મુક્ત ઉજવણીઓ તરફ પહેલ હાથ ધરી. તે અંતર્ગત તેઓ નાના પ્રસંગોમાં એક જ વખત ઉપયોગમાં લેવાય તેવા પ્લાસ્ટિકની જગ્યાએ લોકોને સ્ટીલના વાસણો વિના મૂલ્યે પૂરા પાડે છે. વડોદરાના તબીબ ડોક્ટર ધ્વની ભલાવતને આ પ્રેરણા ક્યાંથી અને કઈ રીતે મળી તેમના જ અવાજમાં સાંભળીએ.
2: મારું નામ ડોક્ટર ધ્વની ભલાવત છે. હું વડોદરામાં એઝ અ ડેન્ટિસ્ટ પ્રેક્ટિસ કરું છું. અમે લોકોએ ક્રોકરી બેંક વડોદરાની શરૂઆત 2019 શરૂ કર્યું હતું. અમારી પાસે અપ્રોક્સિમેટલી 50 સ્ટીલની પ્લેટ્સ છે, 200 ગ્લાસીસ છે સ્ટીલના, સ્પૂન્સ છે, અમારી પાસે બેમ્બો પ્લેટ્સ પણ છે જેના પર તમે પતરાડા મૂકીને એક બેઝની જેમ યુઝ કરી શકો છો. અને આ બધું જ અમે ફ્રીમાં આપીએ છીએ. એક ડિપોઝિટ લઈએ છીએ અને એ ડિપોઝિટ તમે જયારે બધું રિટર્ન કરી દો પ્રોડક્ટ, ત્યારે તમને ડિપોઝિટ પાછું આપી દેવામાં આવે છે. ઇન ધ લાસ્ટ 7 યર્સ 5 લાખ યુનિટ્સ ઓફ પ્લાસ્ટિક જે પ્રોડ્યુસ થતો હોત અને જે યુઝ થયું હોત એ આપણે જમીનમાં કાં તો દરિયામાં વેસ્ટ થવા જતા આપણે અટકાવ્યું છે. સો રિક્વેસ્ટિંગ એવરીબડી કે તમે લોકો પર્યાવરણ માટે એક સ્ટેપ આગળ લો.
0: તો શ્રોતા મિત્રો, હર ઘર તિરંગા યાત્રાથી લઈ મહિલા તબીબના પર્યાવરણના વિશેષ અભિયાન સુધીના અહેવાલ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 પ્રસારિત કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડીયા.

સંસદમાં પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ હમણાં જ આપ અમારા દિલ્હી કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમ.